શક સંવત 1948 અને વૈશાખ દિનાંક 27 વિક્રમ સંવત 2082. શ્રોતા મિત્રો, અત્યારે સવારના 5:59 થઈ છે. અમારી આજની આ સવારની સભાનો પ્રારંભ કરીએ છીએ મંગલ ધ્વનિથી.

આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. એફએમ બિંડિક સુબે પૂર્ણાંક 2.2 મેગાહર્ટઝ પર અત્યારે સવારના 6 થયા છે. દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર રિલે કરીશું.

જગમલ બારોટના સ્વરમાં લીરલભાઈની આ રચના આપે સાંભળી. શ્રોતા મિત્રો, સાથે જ આજનો આ ભાવસાગરના મોતી કાર્યક્રમ અહીં સમાપ્ત કરીએ છીએ. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ સાંભળી રહ્યા છો. એફએમ બેન્ડ 102.5 પરથી 6:35 થઈ છે. સાંભળી આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત તુલસીદાસ કૃત શ્રી રામચરિત માનસ કાનનું સહપ્રસારણ.

0: આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્રનું છે. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આ કેન્દ્ર આવેલું છે. આજનો સુવિચાર, રાજા હોય કે ખેડૂત હોય, સૌથી વધુ ભાગ્યશાળી એ છે જેને પોતાના ઘરમાં શાંતિ મળે. શુદ્ધ હૃદય તીર્થોમાં શ્રેષ્ઠ તીર્થ છે અને વસ્તુઓમાં અતિ પવિત્ર વસ્તુ છે. વેદવ્યાસ.

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પરથી 6:50 થઈ છે. સાંભળીએ અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા.

અત્યારે રૂપરેખા 72 6:55 દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં, 7 વાગે હિન્દીમાં અને 7:05 અંગ્રેજીમાં સમાચાર અમે રિલે કરીશું અને 7:10 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં પ્રાદેશિક સમાચારનું સહપ્રસારણ કરીશું. 7:20 ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં મનહરુદાસ, નીતિ તોળકિયા, નીતિન દેવકા અને સાથીઓના સ્વરમાં આપ સાંભળશો ભક્તિ રચના. 7:45 અમદાવાદથી પ્રસારિત ગુજરાતીમાં સમાચાર અને 8 વાગે દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર પ્રભાત, તેમજ 8:15 અંગ્રેજીમાં સમાચાર રિલે થશે. 8:30 હિન્દી ફિલ્મ સંગીતના ચિત્રલોક કાર્યક્રમમાં ફિલ્મ દિલ ક્યા કરે દિલ પરદેશી હો ગયા, દિલ તો પાગલ હૈ ધૂમ અને દિલ ચાહતા હૈ ફિલ્મના ગીત પ્રસારિત થશે. 9:15 મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું અને 10 વાગે આપ સાંભળશો શ્રોતા મિત્રોના ફોન કોલ્સ પર આધારિત કાર્યક્રમ હેલો FM ગોધરા. 10:30 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત હિન્દી ફિલ્મ સંગીત, 10:45 સુગમ સંગીત અમે રિલે કરીશું. 11 વાગે આપ સાંભળશો વિસરાતા સુર કાર્યક્રમ અંતર્ગત હિન્દી ફિલ્મ સંગીત અને 12 વાગે લોકસંગીત, તેમજ 12:30 સહિયર કાર્યક્રમ જે આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી અમે રિલે કરીશું. 1:00 વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત ગીતમાલા કાર્યક્રમ પ્રસારિત થશે અને 2 વાગે આપ સાંભળશો ત્રિવેણી કાર્યક્રમ, તેમજ 3 વાગે સદાબહાર નગમે, 3:30 વાગે નાટ્ય તરંગ અને 4 વાગે ઉજાલે ઉનકી યાદો કે કાર્યક્રમ પ્રસારિત થશે.

0: સાંજે 5 વાગે છાયા ગેટ. આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત રિલે થશે અને 5:30 વાગે સાંજે આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળશો યુવા દોસ્તો માટેના યુવાણી કાર્યક્રમમાં રોશની વરિયાને એકતામાં શક્તિ આ વિશે વાત કરશે અને 6 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો ગુલમહોર કાર્યક્રમ ફિલ્મ વારીશ અવર્ગી ક્લર્ક સિંદૂર કુદરત કા કાનૂન કબ તક ચુપ રહૂંગી 5 ફૌલાદી હત્યા ફિલ્મના ગીત પ્રસારિત થશે અને 6:30 વાગે પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન અને 7 વાગે હિન્દી ફિલ્મ સંગીતના કાર્યક્રમમાં 16 વર્ષ અબનમ આજકા અર્જુન અને શબીર કુમાર તેમજ કવિતા કૃષ્ણમૂર્તિને આપ સાંભળશો. 7:10 અમદાવાદથી પ્રસારિત પ્રાદેશિક સમાચાર અને 7:20 ગામનો ચોરો કાર્યક્રમ અમદાવાદથી અમે રિલે કરીશું. 7:50 ગુજરાતીમાં સમાચાર આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી રિલે થશે. રાત્રે 8 વાગે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળું ગુજરાત અને ત્યારબાદ 8:30 વાગે હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુરમાંધુરી. 8:45 અમદાવાદથી પ્રસારિત સમાચાર સંધ્યા. 9 વાગે અંગ્રેજી સમાચાર રિલે થશે અને 9:15 વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહપ્રસારણ. 9:30 વાગે છાયા ગીત. 10 વાગે આજકે ફનકાર અને 10:30 વાગે ઢલતી જાહેરાત કાર્યક્રમ અમે આકાશવાણીના મુંબઈ કેન્દ્રથી વિવિધ ભારતીના કાર્યક્રમ અંતર્ગત રિલે કરીશું. 11 વાગે આપ સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર અને 11:05 અંગ્રેજી સમાચાર રિલે થશે અને સભાનું સમાપન થશે રાત્રે 11:10. તો શ્રોતા મિત્રો, આ હતી અમારા આજે હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પરથી 6:55 થઈ છે. દિલ્હીથી પ્રસારિત સંસ્કૃતમાં સમાચાર રિલે કરીશું.
1: ભવિષ્યાપૂર્તિ વ્યવસ્થાયાઃ નિર્માણાર્થં સંભૂય કાર્યરતૌ સ્તઃ. સઃ અવદત યત વિશ્વં સર્વાદૌ કોવિડ 19 મહામારીં તદનંતરં ચ યુદ્ધં સમ્મુખીકૃતવત્. સાંપ્રતમ એતત ઉર્જા સંકટ સમં વિકટ સમાહવાનં સમ્મુખીકરોતિ. સઃ સાવહિતમ અકરોત યત એતેષાં સમાહવાનાનાં દ્રુતગત્યા યદિ નિરાકરણં ન ભવતિ ચેત વૈશ્વિક વિકાસ લાભઃ પ્રપાદિતઃ ભવિષ્યતિ. જનસંખ્યાયાઃ વિશાલઃ ભાગઃ ચ નિર્ધનતાગ્રસ્તઃ ભવિષ્યતિ. આર્થિક સ્થિતિ વ્યવસ્થાયાઃ સુદૃઢીકરણાય વૈશ્વિકાન પ્રયાસાન પ્રકાશયન પ્રધાનમંત્રી અવદત યત ભારત નીધરલેન્ડ્સ દેશો સંયુક્તરૂપેણ સુદૃઢા પૂર્તિ શૃંખલાયાઃ નિર્માણાય કટિબદ્ધો સ્તઃ. ધ્યાનાસ્પદમસ્તિ યત એષા યાત્રા દ્વિપક્ષીય સંબંધેભ્યઃ અધિકા મહત્વપૂર્ણા વર્તત. નીધરલેન્ડ્સ દેશસ્ય યાત્રાયાઃ અનંતરં પ્રધાનમંત્રી અદ્ય સ્વયાત્રાયાઃ તૃતીય ચરણે સ્વીડન દેશસ્ય યાત્રાં કરિષ્યતિ. સઃ અદ્ય ગોથેનબર્ગ નગરં સંપ્રાપ્નોતિ. સ્વીડન દેશસ્ય એકદિવસીય યાત્રા નવદિલ્લી સ્ટોકહોમયોઃ વર્ધમાન પારસ્પરિક સંબંધેષુ ઐતિહાસિકઃ પદક્રમઃ અસ્તિ. શ્રી મોદી સ્વીડન સમકક્ષેણ ઉલ્ફ ક્રિસ્ટર્સનેન સહ દ્વિપક્ષીય સંબંધપરકં સંભાષણં કરિષ્યતિ. સીબીએસઈ ઇતનેન કેન્દ્રીય માધ્યમિક શિક્ષા પરિષદા નવમ કક્ષાયાઃ છાત્રેભ્યઃ ભાષાત્રયસ્ય અધ્યયનં જુલાઇ માસસ્ય પ્રથમ દિવસાત અનિવાર્યં કૃતમ્. પરિષદા વિજ્ઞપ્તો ઉક્તમ યત 20-અધિક-2000તમાબ્દીયાયાઃ રાષ્ટ્રીય શિક્ષાનીતેઃ 23-અધિક-2000તમાબ્દીયસ્ય રાષ્ટ્રીય વિદ્યાલય શિક્ષા પાઠ્યક્રમસ્ય અનુસારી એતાસુ 33 ભાષાસુ ન્યૂનાતિન્યૂનં ભાષાદ્વયં ભારતીય મૂલકં ભવેત. ભારતીયર્થ વિભાગેન અદ્ય અંડમાન નિકોબાર દ્વીપ સમૂહાય પશ્ચિમ બંગાલે હિમાલયસ્ય અધોવર્તી ક્ષેત્રેભ્યઃ સિક્કિમાય ચ અતિવૃષ્ટિપરા નારંગવારણકી સંચેતના પ્રસારિતા. કેરળં માહે લક્ષદ્વીપ દક્ષિણાભ્યંતરીણ કર્ણાટક તમિલનાડુ પુદુચ્ચેરી કરાઈકલેષુ ઉત્તર પૂર્વીય ક્ષેત્રસ્ય કતિપય ભાગેષુ ચ સમાના એવ સ્થિતિ ભવિષ્યતિ ઇત્યપિ વિભાગેન સૂચિતમ્. પ્રિયા શ્રોતારઃ, સંસ્કૃત જગતા સંબદ્ધૈઃ વિભિન્નૈઃ ક્રિયાકલાપૈઃ સંવલિતસ્ય સંસ્કૃત સાપ્તાહિકીતિ વિશિષ્ટ કાર્યક્રમસ્ય પ્રસારણમ આકાશવાણ્યાઃ એફએમ ગોલ્ડ પ્રવાહિકાતઃ અદ્ય મધ્યાહ્ને 12:30 ભવિષ્યતિ. ભવંતઃ સર્વે યથાકાલં શ્રોતુમ પ્રભવંતિ. અંતે ક્રીડા વાર્તાસુ બેંકોક

0: આકાશવાણી અમદાવાદ વડોદરા, નમસ્કાર. પ્રાદેશિક સમાચાર કરણ મકવાણા વાંચે છે. મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મધુર ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. નેધરલેન્ડની કંપની ASML એ ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જિહાદી ડ્રગ્સ કેપ્ટાગોનનો જંગી જથ્થો ઝડપાયો. બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં 1400 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. અને ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતની સંજનાએ 3 કાંસ્યચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ રાજ્યના 2 દિવસના પ્રવાસે છે. આજે શ્રી શાહ ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. ગાંધીનગરના મેયર તથા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને આ અંગે સમીક્ષા બેઠક યોજી હતી. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન ગૌરાંગ વ્યાસે વધુ માહિતી આપતા આ મુજબ જણાવ્યું.
1: સેક્ટર 1 ઉદ્યાન, પેથાપુર, સેક્ટર 22, સેક્ટર 25 અને કોલોડા, આ 6 જગ્યાએ સાહેબ રૂબરૂ આવવાના છે. અને એમાંનો સ્પેશિયલ પ્રોજેક્ટ ગણી શકાય કે જે ગંદા પાણીના શુદ્ધિકરણ કરીને એ પાણીને ફ્લશિંગમાં વાપરી શકીએ, વપરાશમાં લઈ શકીએ એવો એક પ્રોજેક્ટ સ્પેશિયલ, એ પ્રોજેક્ટની મુલાકાત લેવાના છે અને એનું ડિટેલિંગ લેવાના છે. સાથે બધી જ જગ્યાના કુલ થઈને 46 ખાતમુહૂર્ત અને લોકાર્પણના 620 કરોડથી પણ વધારે ગાંધીનગર મહાનગરપાલિકાના વિકાસના કાર્યોનું ઉદઘાટન કરવાના છે.
0: દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર ખાતે મધુર ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. મધુર ડેરીના ચેરમેન શંકરસિંહ રાણાએ જણાવ્યું કે 128 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
2: દેશના પ્રથમ સહકારિતા મંત્રી અને ગૃહપ્રધાન અમિતભાઈના હાથે જ્યારે લોકાર્પણ કાર્યક્રમ ગોઠવાયો છે ત્યારે મને કહેતા સવિશેષ આનંદ એટલા માટે થાય કે 2.5 લાખ એક્સપાન્ડેડ 5 લાખ એટલે અત્યારે હાલ તાત્કાલિક ધોરણે અમે 2.5 લાખ દૂધ લઈ શકાય, એનું પ્રોસેસિંગ કરી શકાય, એનું પેકેજિંગ કરી શકાય એવી વ્યવસ્થા કરેલી છે. અને જરૂર પડશે તેમ આપણે આ પ્લાન્ટને 5 લાખ લીટર સુધી એક્સપાન્ડેડ કરી શકીએ એટલે કે તેનું પ્રોસેસિંગ પેકિંગ કરી શકાય એવી જોગવાઈઓ આ પ્લાન્ટમાં ઓટોમેશનના ધોરણે રાખવામાં આવેલી છે.
0: નેધરલેન્ડની કંપની ASML ગુજરાતના ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી સેમિકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટની સ્થાપના અને સંચાલનને સમર્થન આપશે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ કંપની ASML એ ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ગઈકાલે કરાર પર હસ્તાક્ષર કર્યા. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ સેમિકન્ડક્ટર સાધનો ઉત્પાદક કંપની ASML એ ભારતમાં ચીપ ઉત્પાદનને પ્રોત્સાહન આપવા માટે ભાગીદારી કરી છે. આ ભાગીદારી હેઠળ ASML ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી 300 mm સેમિકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટની સ્થાપના કરશે અને તેને સંચાલનને સમર્થન આપશે. શિક્ષણમંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાઝાની ઉપસ્થિતિમાં ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી GTUના 19મા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શિક્ષણમંત્રીએ નવીનીકરણ પામેલા GTU વેન્ચર્સ ઇન્ક્યુબેશન સેન્ટર અને જીનોમિક ક્ષેત્રના ઉત્કૃષ્ટતા કેન્દ્ર સહિત વિવિધ પ્રકલ્પોનું ઉદઘાટન કર્યું. આ પ્રસંગે મહેસાણા, સુરત, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટ ખાતે રિજનલ સ્કિલ એન્ડ ઇનોવેશન હબનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું. ઉર્જા રાજ્યમંત્રી કૌશિક વેકરિયાએ અમરેલીમાં વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત કર્યું, જેમાં પ્રતાપપરા ખાતે 1.27 કરોડના ખર્ચે પ્રાથમિક શાળાનું ખાતમુહૂર્ત, વાંકિયા ખાતે 30 લાખના ખર્ચે રામપરા મોદી પ્લોટને જોડતા પુલ અને મોટા કોખરવાડા ખાતે 12 લાખના ખર્ચે પૂર સંરક્ષણ દિવાલની મરામતના કામનો સમાવેશ થાય છે. આ ઉપરાંત મોટી કુકાવાવ ખાતે 1.25 કરોડના

0: ખર્ચે નવી 4 આંગણવાડીનું નિર્માણ કરાશે. કૃષિમંત્રી જીતુ વાઘાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી અમદાવાદ હાટ ખાતે આયોજિત કેસર કેરી મહોત્સવ 2026નો શુભારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે જણાવ્યું, રાજ્યના ખેડૂતો દર વર્ષે કરોડો રૂપિયાની કેસર કેરીની નિકાસ કરતા થયા છે. કેરીની નિકાસ પૂર્વે સ્થાનિક કક્ષાએ જ ઈ રેડિયેશન સેન્ટર ઉભું કરાયું છે. આ મહોત્સવમાં ખેડૂતો 100 જેટલા સ્ટોલ મારફતે કેરી અને જીઆઈ ટેગ ખારેકનું સીધું વેચાણ કરશે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ યાઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsoniir.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ iirnews_abadને ફોલો કરશો. ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ દ્વારા બોટાદના સાળંગપુર ખાતે ઝોનલ વર્કશોપ યોજાયો, જેમાં રાજ્યમાં બાળ આયોગ દ્વારા થયેલ કાર્ય, બાળકોને લગતા કાયદા અને તેના અમલ માટેની ટીમ અંગે ચર્ચા કરવામાં આવી. રાજ્ય બાળ આયોગના ચેરપર્સન ધર્મિષ્ઠા ગજ્જરે અંગે વધુ માહિતી આપી.
1: આ આયોજનમાં CWC, JJB અને અન્ય પદાધિકારી અને અધિકારીઓ પણ ઉપસ્થિત રહેવાના છે અને અન્ય વિષયો અંતર્ગત જુદા જુદા વિષયો ઉપર સુંદર નિષ્ણાતો દ્વારા એ અંતર્ગત માર્ગદર્શન પણ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું આયોજન એટલા માટે કે જે કામ કરે છે બાળકો માટે, એ બાળકોને વિષય અંતર્ગત અને સમય અંતરે નવા નવા વિષયો ઉપર ખૂબ સારું માર્ગદર્શન અને બાળકોને વધારે કેવી રીતે સુરક્ષિત રાખી શકીએ અને એમના શિક્ષણ અને સ્વાસ્થ્ય ઉપર પણ કેવી રીતે સારી રીતે એમને ન્યાય અપાવી શકીએ એના માટેનું અમારું એક ગુજરાત રાજ્ય બાળ આયોગ.
0: દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જિહાદી ડ્રગ્સ કેપ્ટાગોન ડ્રગ્સનો જંગી જથ્થો ઝડપાયો. ઓપરેશન રેજ પીલ હેઠળ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ મુંદ્રામાં કામગીરી હાથ ધરી હતી. 3 દિવસ સુધી ચાલેલી આ સઘન તપાસને અંતે ઘેટાના ઉનના નામે સીરિયાથી ઇમ્પોર્ટ થયેલા કન્ટેનરમાંથી કેપ્ટાગોનનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ તપાસ દરમિયાન એક સીરિયન નાગરિકની ધરપકડ કરવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક્સ હેન્ડલ પર તપાસ એજન્સીની કામગીરીને બિરદાવી અને અભિનંદન પાઠવ્યા હતા. ખોરાક અને ઔષધ નિયમન તંત્રે બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં વિવિધ સ્થળોએ દરોડા પાડી 1400 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કર્યો, જેની કિંમત 8,28,000થી વધુ હોવાનું સામે આવ્યું છે. તંત્ર દ્વારા હાલ નકલી અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો બનાવતા લોકો સામે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ અંગે આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું કે નકલી ખાદ્ય પદાર્થો બનાવતા અને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવાશે નહીં. વાવથરાદ જિલ્લાના ધરણીધર તાલુકામાં આગામી વસ્તી ગણતરીની પૂર્વ તૈયારીના ભાગરૂપે શિક્ષકો માટે 3 દિવસીય તાલીમ કાર્યક્રમ યોજાયો. માસ્ટર ટ્રેનર જામાજી રાઠોડે માહિતી એકત્ર કરવાની પદ્ધતિ વિશે માર્ગદર્શન આપ્યું હતું.
2: વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાની વસ્તી ગણતરીની સતત 3 દિવસ સુધી તાલીમ ચાલી છે. 3 વર્ગોની અંદર દરેક માસ્ટર ટ્રેનર્સ દ્વારા એમને સુંદર તાલીમ આપવામાં આવી છે. એક ઐતિહાસિક વારસો, એક ડિજિટલ ભવિષ્ય. અત્યારે વસ્તી ગણતરી કરતી વખતે દરેક શિક્ષકોએ પોતાના ફોનમાં એક એપ ડાઉનલોડ કરવાની છે. એ એપની અંદર જે વિગતો ભરવાની છે એ ઘરે ઘરે જઈ અને એની અંદર 34 વિધાનો ઘરે માહિતી પૂછી અને ભરવાની છે.
0: રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ મેટ્રો સેવાઓ રાત્રે 11 વાગ્યા સુધી કાર્યરત રહેશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇંધણ બચાવની અપીલને લઈને જાહેર પરિવહનને વેગ મળે તે માટે આ નિર્ણય લેવાયો છે. આવતીકાલથી લંબાવાયેલા સમય મુજબ મેટ્રો દોડશે. પૂર્વ પશ્ચિમ કોરિડોર અંતર્ગત વસ્ત્રાલ ગામ અને થલતેજ ગામથી રાત્રે 10 વાગે ઉપડતી છેલ્લી ટ્રેન રાત્રિના 11 કલાકે ઉપડશે. તેવી જ રીતે ઉત્તર દક્ષિણ કોરિડોર હેઠળ APMCથી 10 વાગીને 10 મિનિટે ઉપડતી છેલ્લી ટ્રેન હવે 11 વાગીને 10 મિનિટે ઉપડશે. તો કોટેશ્વરથી મહાત્મા મંદિર અને મહાત્મા મંદિરથી કોટેશ્વર જતી છેલ્લી ટ્રેનનો સમય પણ લંબાવવામાં આવ્યો છે. વિગતવાર સમયપત્રક ગુજરાત મેટ્રો રેલની વેબસાઇટ પરથી મેળવી શકાશે. ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન સિનિયર વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપના 6ઠા દિવસે મહિલાઓની 77 કિલોગ્રામ વજન જૂથમાં ભારતની સંજનાએ 3 કાંસ્યચંદ્રક જીતી લીધા છે. સંજનાએ સ્નેચમાં 96 કિલોગ્રામ, ક્લીન એન્ડ જર્કમાં 124 કિલોગ્રામ અને એમ કુલ 220 કિલોગ્રામ વજન ઉઠાવીને 3રું સ્થાન મેળવ્યું હતું. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 19 તારીખ બાદ ગરમીમાંથી રાહત મળી શકે છે. દરમિયાન રાજ્યમાં હાલ હીટવેવની શક્યતા નહીવત છે. ઉલ્લેખનીય છે કે ગત 24 કલાકમાં સૌથી વધુ 42 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અમદાવાદ, વલ્લભ વિદ્યાનગર અને રાજકોટમાં નોંધાયું છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડના વિકાસ

વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મધુરડીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. નેધરલેન્ડની કંપની એએસએમએલએ ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. દેશમાં પ્રથમવાર કચ્છના મુંદ્રાથી 182 કરોડના જિહાદી ડ્રગ્સ કેપ્ટાગોનનો જંગી જથ્થો ઝડપાયો. બનાસકાંઠાના પાલનપુર અને દિયોદરમાં 1400 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત. અને ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન વેઇટલિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં ભારતની સંજનાએ 3 કાંસ્યચંદ્રક જીત્યા. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. એફએમ બેન્ડ 102.2 MHz પરથી 7:20 થઈ છે. ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં સૌ શ્રોતા મિત્રોનું સ્વાગત છે.
1: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
2: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
1: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.

0: निशुल्क कानूनी सहायता टेलीलॉ के ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है।
1: શું તમે જાણો છો કે સરકાર શ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490।
2: રોહન અને રિયાની લવ સ્ટોરી ની મેચ થઈ શરૂ। બંને ખાધું ઇટાલિયન ક્વિઝિન, વેટરે નાખ્યું સ્પિન, 4000 નું આવ્યું બિલ। રોહન નું ધડક્યું જોર થી દિલ, વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ, રિયાએ કર્યું ડિજિટલ પેમેન્ટ, બની ગઈ કૂલ। તમે પણ QR કોડ સ્કેન કરીને UPI થી કરો પેમેન્ટ, ડિજિટલ પેમેન્ટ થી જીતો લાઈફ ની દરેક ટુર્નામેન્ટ।
3: ભારત કરે છે ડિજિટલ ચુકવણી,
4: દરેક લેવડ દેવડ હવે છે સેલની।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 0792328490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે? અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ

0: વહુ.
1: જી મમ્મી જી.
0: આ ઘરના થોડા નિયમો છે.
1: જેમ કે?
0: જેમ કે અહીંયા કેશ ની પરંપરા નથી.
1: તો લેવડ દેવડ?
0: તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ.
1: ઓહ,
0: જેમ કે યુપીઆઈ થી.
1: અચ્છા.
0: અને હા, સાંભળ, હજુ એક નિયમ છે.
1: કયો નિયમ મમ્મી જી?
0: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે.
1: તમે પણ ને મમ્મી જી.
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી.
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી.
4: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના

0: અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. ઉનાળામાં જ્યારે 40ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.
1: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની. ઓ લવલી, વેલ ડન. બિઝનેસ લોન અપ્રૂવ થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઈટ્સ, સાથે સાથે નવી કાર પણ લઈ લે. એ જ લોન માંથી? ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર EMI ચુકાવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
2: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે.
1: તમે કોણ?
3: RBI કહે છે,
1: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.
4: તું બડી વાગે ભાઈ વાગે, તું બડી.
5: આરાધના કાર્યક્રમ ભક્તિ સંગીત આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો.

ભક્તિ સંગીતના આરાધના કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા હતા આ ભક્તિ રચના. આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. થોડી જ વારમાં 7:45 આકાશવાણીના અમદાવાદ કેન્દ્રથી પ્રસારિત ગુજરાતીમાં રાષ્ટ્રીય સમાચાર અમે રિલે કરીશું.

0: આકાશવાણી સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના રૂપિયા 620 કરોડના વિકાસકામોનું લોકાર્પણ ખાતમુહૂર્ત કરશે. નેધરલેન્ડની કંપની એસીએમએલે ગુજરાતના ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા. અને થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતના સાત્વિક સાંઈરાજ અને ચિરાગ શેટ્ટીનો સામનો ઇન્ડોનેશિયાની જોડી સામે થશે. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. શ્રી મોદી તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે, જેમાં દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવામાં આવશે અને દ્વિપક્ષીય વેપાર તેમજ ગ્રીન ટ્રાન્ઝીશન, એઆઈ, ઉભરતી ટેકનોલોજી, સ્ટાર્ટઅપ, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન, સંરક્ષણ, અવકાશ, આબોહવા કાર્યવાહી અને લોકસંપર્ક જેવા ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે નવા માર્ગો શોધવામાં આવશે. પ્રસ્તુત છે એક અહેવાલ.
1: દુનિયા કી સબસે નવાચારી અર્થવ્યવસ્થાઓ મેં શામિલ સ્વીડન કો ભારત કી ડિજિટલ પ્રતિભા ઓર તકનીકી ક્ષમતા કે સાથ સ્વાભાવિક સાઝેદારી મિલતી હૈ. વર્તમાન મેં ભારત મેં 280 સે અધિક સ્વીડિશ કંપનીયાં સક્રિય હૈ, જબકિ લગભગ 75 ભારતીય કંપનીઓ ને સ્વીડન મેં અપની ઉપસ્થિતિ સ્થાપિત કરી હૈ. ઇસ યાત્રા કા એક વિશેષ આકર્ષણ યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઇન્ડસ્ટ્રી કા સંબોધન હૈ, જિસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડન કે પ્રધાનમંત્રી ઓર યુરોપિયન આયોગ કી અધ્યક્ષ કે સાથ કરેંગે. ભારત યુરોપિયન સંઘ ફ્રી ટ્રેડ સમજૌતા ભારતીય નિર્યાત કે લિયે એક બડી ઉપલબ્ધિ માના જા રહા હૈ, જિસે વસ્ત્ર, લેડર, ઇન્જિનિયરિંગ જૈસે ક્ષેત્રો કો વ્યાપક બજાર પહોંચ મિલને કી સંભાવના હૈ. સાક્ષી સિંહ, આકાશવાણી સમાચાર, ગોથેનબર્ગ, સ્વીડન.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટને વ્યાપક ચર્ચા બાદ બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા સંમત થયા છે. વાતચીત દરમિયાન બંને નેતાઓએ વેપાર, સંરક્ષણ, ટેકનોલોજી, પાણી વ્યવસ્થાપન, સ્વચ્છ ઉર્જા, આરોગ્ય સંભાળ અને શિક્ષણ સહિત વિવિધ ક્ષેત્રોમાં સહયોગની સમીક્ષા કરી. પ્રાથમિકતા ક્ષેત્રોમાં સહયોગને વધુ મજબૂત બનાવવા માટે અનેક કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી પહોંચાડવાની જાહેરાત કરતા પ્રધાનમંત્રી મોદીએ નોંધ્યું કે છેલ્લા દાયકામાં ભારત નેધરલેન્ડ સંબંધોમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. શ્રી મોદીએ નેધરલેન્ડને ભારતના મુખ્ય યુરોપિયન ભાગીદારોમાંનું એક વર્ણવ્યું.
2: ભારત નેધરલેન્ડ કી ઇસ ટ્રસ્ટેડ પાર્ટનરશિપ કો એક સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ બનાને જા રહે હૈ. હમ ગ્રીન હાઇડ્રોજન મેં એક મહત્વાકાંક્ષી જોઇન્ટ રોડમેપ લોન્ચ કરને જા રહે. હમ ટેકનોલોજી મેં હમારે સંબંધો કો ફ્યુચર રેડી બનાને જા રહે. હમ દોનો દેશો કે બીચ ટેલેન્ટ મોબિલિટી, યુનિવર્સિટી પાર્ટનરશિપ ઓર જોઇન્ટ R&D કો ભી ઓર સુદૃઢ કરને જા રહે. યાની ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા નેધરલેન્ડ પાર્ટનરશિપ ઇઝ બ્રાઇટર ધેન એવર બિફોર. ભારત ઓર નેધરલેન્ડ કે બીચ મજબૂત હો રહી સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ હમારે બિઝનેસ રિલેશન્સ કો નઈ પ્રેરણા દે રહી હૈ.
0: નેધરલેન્ડના પ્રધાનમંત્રીએ પણ ભારત સાથેના સંબંધોના વધતા મહત્વ પર ભાર મૂક્યો અને આર્થિક અને વ્યૂહાત્મક ક્ષેત્રોમાં મજબૂત સહયોગને સમર્થન આપ્યું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી છે, જેમાં મુખ્ય ન્યાયાધીશને બાદ કરતા સર્વોચ્ચ અદાલતમાં ન્યાયાધીશોની મંજૂર સંખ્યા 33થી વધારી 37 કરવામાં આવી છે. કાયદા અને ન્યાય મંત્રાલયની એક સૂચના અનુસાર આ વટહુકમ સર્વોચ્ચ અદાલત અધિનિયમ 1956માં સુધારો કરે છે. આ સુધારાથી સર્વોચ્ચ અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ સહિત ન્યાયાધીશોની

0: કુલ સંખ્યા 38 થશે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે છે. શ્રી શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. તેઓ ગાંધીનગર જિલ્લાના દશેલા ખાતે 128 કરોડ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલા મધુર ડેરીના ફૂલી ઓટોમેટિક મિલ્ક પ્રોસેસિંગ અને પેકેજિંગ પ્લાન્ટનું લોકાર્પણ પણ કરશે. નેધરલેન્ડની કંપની એએસએમએલએ ગુજરાતના ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ કંપની એએસએમએલએ ભારતમાં સેમિકન્ડક્ટર ઉત્પાદનને પ્રોત્સાહન આપવા ગઈકાલે કરાર પર હસ્તાક્ષર કર્યા છે. ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને ડચ સેમિકન્ડક્ટર સાધનના ઉત્પાદક કંપની એસીએમએલએ કરેલી આ ભાગીદારી હેઠળ એસીએમએલ ધોલેરામાં ટાટા ઇલેક્ટ્રોનિક્સના આગામી 300 mm સેમિકન્ડક્ટર ફેબ પ્રોજેક્ટની સ્થાપના અને સંચાલનને સમર્થન આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની નેધરલેન્ડ મુલાકાત દરમિયાન આ કરારની જાહેરાત કરવામાં આવી છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા છે. વિદેશ વેપાર મહાનિર્દેશાલયે એક સૂચનામાં જણાવ્યું છે કે સોના અને પ્લેટિનમ પ્લેટેડ ચાંદી સહિત ચાંદીની આયાત માટેની નીતિને તાત્કાલિક અસરથી મુક્ત શ્રેણીમાંથી પ્રતિબંધિત શ્રેણીમાં મૂકવામાં આવી છે. સરકારે બુધવારે કિંમતી ધાતુઓ પરની આયાત ડ્યુટી 6% થી વધારે 15% કરી હતી. ઉલ્લેખનીય છે કે પ્રતિબંધિત શ્રેણી હેઠળ આવતી વસ્તુઓની આયાત માટે સરકારી લાયસન્સ જરૂરી છે. મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં પોલીસ અને સીઆરપીએફે ઓપરેશન એન્ટીમ પ્રહાર હેઠળ 8 માઓવાદીઓની ધરપકડ કરી છે, જ્યારે અન્ય 5 માઓવાદીઓએ સમર્પણ કર્યું છે. ધરપકડ કરાયેલા 8 માઓવાદીઓમાં 2 ડિવિઝનલ કમિટીના સભ્યો અને 2 પ્લાટૂન પાર્ટી કમિટીના સભ્યો છે. આ માઓવાદીઓ પર 64 લાખ રૂપિયાનું સંયુક્ત ઇનામ જાહેર કરાયું હતું. સુરક્ષા દળોએ ઓપરેશન દરમિયાન મોટી માત્રામાં શસ્ત્રો અને રોકડ જપ્ત કર્યા છે. આ પહેલા 16 મેના રોજ 5 અન્ય માઓવાદીઓએ પણ આત્મસમર્પણ કર્યું હતું. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ભોજશાળા સંકુલમાં પૂજા અને અન્ય હેતુ માટે હિન્દુઓને સ્મારકમાં અમર્યાદિત પ્રવેશની મંજૂરી આપી છે. એએસઆઈનો આ નિર્ણય મધ્યપ્રદેશ હાઈકોર્ટે ધારમાં ભોજશાળાને દેવી સરસ્વતીનું મંદિર ગણાવ્યાના એક દિવસ બાદ આવ્યો છે. હાઈકોર્ટની ઇન્દોર બેન્ચે 7 એપ્રિલ 2003ના ભારતીય પુરાતત્વ સર્વેક્ષણના આદેશને પણ રદ કર્યો હતો, જેમાં મુસ્લિમોને દર શુક્રવારે ભોજશાળા સંકુલમાં નમાજ અદા કરવાની મંજૂરી આપવામાં આવી હતી. બેન્ચે કહ્યું કે મુસ્લિમ સમુદાય જિલ્લાના મસ્જિદના નિર્માણ માટે અલગ જમીન ફાળવવા માટે રાજ્ય સરકારનો સંપર્ક કરી શકે છે. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટના પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતના સાત્વિક સાઈરાજ રેન્કી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીનો સામનો ઇન્ડોનેશિયાની જોડી સામે થશે. ગઈકાલે ભારતીય જોડીએ સેમીફાઇનલમાં મલેશિયાની જોડીને 19-21, 22-20, 21-16 થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. આઈપીએલ ટુર્નામેન્ટમાં આજે બપોરે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. ગઈકાલે રમાયેલી મેચમાં કોલકાતા નાઇટ રાઇડર્સે ગુજરાત ટાઇટન્સને 29 રનથી હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા કોલકાતાએ નિર્ધારિત 20 ઓવરમાં 2 વિકેટે 247 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત ટાઇટન્સ 4 વિકેટ ગુમાવી ફક્ત 218 રન જ બનાવી શક્યું હતું. કોલકાતા તરફથી ફિન એલને સૌથી વધુ 93 રન બનાવ્યા હતા અને સુનિલ નારાયણે 2 વિકેટ ઝડપી હતી. સુનિલ નારાયણને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મિત્તલ પટેલ.
1: આજના અખબારોએ વિવિધ સમાચારોને હેડલાઇનમાં સ્થાન આપ્યું છે. આજના સંદેશની હેડલાઇન છે, આજનું ભારત ઇનોવેશન પાવર છે, મોદી. દિવ્યવાસ્કર લખે છે, આફતનો દાયકો, સ્થિતિ બદલાશે નહીં તો ગરીબી વધશે, મોદી. ગુજરાત સમાચારે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના નિવેદન ઇરાનને પરમાણુ બોમ્બ નહીં બનાવવાની હેડલાઇન બનાવી છે. ફુલછાબ લખે છે, રૂપિયાને બચાવશે રૂપુ, ચાંદીની આયાત ઉપર તાત્કાલિક અસરથી પ્રતિબંધ. અને આ ઉપરાંત માત્ર 1 મહિનામાં જૂની જ્વેલરીના 2072 કરોડના હીરા ભારત પરત અને બેરોજગારી 6 માસની ટોચે સહિતના સમાચારો પહેલા પાને વાંચવા મળી રહ્યા છે.
0: પશ્ચિમ બંગાળમાં આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી કોલકાતા હાઇકોર્ટના જસ્ટિસ શંપા સરકાર અને જસ્ટિસ તીર્થંકર ઘોષની ડીવી

0: ડિવિઝન બેન્ચ દ્વારા કરવામાં આવશે. અગાઉ જસ્ટિસ રાજાશેખર મંથા અને રોય ચટ્ટોપાધ્યાયે 11 મેના રોજ આ કેસમાંથી પોતાને અલગ કરી દીધા હતા. એકમાત્ર આરોપી સંજય રોયને જાન્યુઆરી 2025માં આજીવન કેદની સજા ફરમાવવામાં આવી હતી. આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા કરવામાં આવી રહી છે. પીડિતાના માતા પિતાએ કેસની ફરીથી તપાસની માંગ કરી છે. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની 2 દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા. અને થાઇલેન્ડ ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટની પુરૂષ ડબલ્સની ફાઇનલમાં આજે ભારતીય જોડી ઇન્ડોનેશિયાની જોડી સામે ટકરાશે. આ સાથે આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીના ગોધરા કેન્દ્રના પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. એફએમ બેન્ડ 102.2 મેગાહર્ટઝ પરથી. બુરાઈ કરનાર પ્રત્યે ભલાઈ કરો, પછી તમે જોશો કે જે તમારો દુશ્મન હતો તે તમારો સાચો મિત્ર બની જશે. અને કોઈ પણ પ્રકારની અપેક્ષા વગર કરેલું સત્કર્મ ઈશ્વરને ચોપડે જમા થાય છે. આશા ભોસલેના સ્વરમાં કાજલ ફિલ્મનું ગીત.

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ છે. ફ્રિકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર સવારના 8 થયા છે. દિલ્હીથી પ્રસારિત પ્રથમ હિન્દીમાં સમાચાર પ્રભાત, અને ત્યારબાદ 8:15 વાગે અંગ્રેજીમાં મોર્નિંગ ન્યૂઝ અમે રિલે કરીશું. બસ હવે થોડી જ ક્ષણમાં

0: एफएम बैंडिक सुबह प्रणाम में दशांश मेगाहर्ट्ज पर चित्रलोक कार्यक्रम प्रस्तुत छे। बस अभी थोड़ी जवर में
1: समय नी साथे बदलाती दुनिया में एक आवाज छे जे 90 वर्ष थी अड़ग रह्यो छे। गाम थी शहर सुधी, समाचार थी संस्कृति सुधी, अने शिक्षण थी मनोरंजन सुधी, लाभवाणी शुभवाणी आकाशवाणी 90 वर्ष थी देशनी धड़कन साथे जोड़ायेल आपनो विश्वास, आपनो साथी। आकाशवाणी सांभळता रहो, आगळ वधता रहो।
2: રોહન અને રિયાની લવ સ્ટોરીની મેચ થઈ શરૂ, બંને ખાધું ઇટાલિયન ક્વિઝિન, વેટરે નાખ્યું સ્પિન, 4000 નું આવ્યું બિલ, રોહન નું ધડક્યું જોરથી દિલ, વોલેટ ભૂલી જવાની કરી હતી ભૂલ, રિયાએ કર્યું ડિજિટલ પેમેન્ટ, બની ગઈ કૂલ। તમે પણ QR કોડ સ્કેન કરીને UPI થી કરો પેમેન્ટ, ડિજિટલ પેમેન્ટ થી જીતો લાઈફ ની દરેક ટુર્નામેન્ટ।
3: ભારત કરે છે ડિજિટલ ચુકવણી,
4: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી।
5: ક્યાં ચાલ્યા પપ્પા આ ફાઇલ લઈને?
6: બેટા, એડમિશન માટે કોલેજમાં આવકનો દાખલો અને જાતિનું પ્રમાણપત્ર જમા કરવાના છે, કચેરીએ જઉં છું, ત્યાં લાંબી લાઈનો હશે, જલ્દી જવું પડશે।
5: પપ્પા, હવે લાઈનમાં નથી ઉભા રહેવાનું, ઓનલાઈન થવાનું છે।
6: શું વાત કરે છે?
5: હા પપ્પા, ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી ઘરે બેઠા અરજી પણ થશે અને દાખલો પણ મળી જશે।
7: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન। તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો। આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની। સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન।
8: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો, તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી ન થાય, તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો, પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો, ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત, તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
0: ઉદિત નારાયણ અને અલકા યાજ્ઞિકના સ્વરમાં દિલ ક્યા કરે ફિલ્મના ગીત।

0: વહુ
1: જી મમ્મી જી આ ઘરના થોડા નિયમો છે જેમ કે અહીંયા કેશ ની પરંપરા નથી
0: તો
1: લેવડ દેવડ તે અમે ડિજિટલ પેમેન્ટ કરીએ છીએ જેમ કે યુપીઆઈ થી
0: અચ્છા
1: અને હા સાંભળ હજુ એક નિયમ છે
0: કયો નિયમ મમ્મી જી
1: તારું મોઢું જોઈને લાગો પણ યુપીઆઈ થી જ મળશે
0: તમે પણ ને મમ્મી જી
2: ભારત કરે છે ડિજિટલ ચુકવણી
3: દરેક લેવડ દેવડ હવે છે સેલ્લી
4: ક્યાં ચાલ્યા મમ્મી તમે આ રાશન કાર્ડ લઈને ઉતાવળે
5: અરે બેટા આ રાશન કાર્ડ માં નામ ખોટું આવ્યું છે હવે કચેરીએ જવું જ પડશે
4: અરે મમ્મી ક્યાંય નથી જવાનું આ જુઓ સુગમ ડિજિટલ ગુજરાત
5: પણ બેટા આમાં સુધારો થશે મારે ફરી લાઈન માં તો નહીં ઉભા રહેવું પડે ને
4: ના સુગમ છે એટલે બધું જ શક્ય છે
6: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો જાતિનું પ્રમાણપત્ર અને રેશન કાર્ડને લગતી 20 વધુ સેવાઓ હવે ઓનલાઈન તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in સુગમ ડિજિટલ ગુજરાત લાઈન થી ઓનલાઈન
3: આ વાર્તા છે એક ફોટોગ્રાફર અને એના અંતરમનની
7: Oh lovely, well done. Business loan approved થઈ ગઈ. હવે હશે મોટો સ્ટુડિયો, નવો કેમેરા, નવી લાઇટ્સ,
8: સાથે સાથે નવી કાર પણ લઈ લે.
7: એ જ લોન માંથી.
3: ના, લોન જે માટે લીધી છે તેમાં જ વાપરો. સમયસર ઈએમઆઈ ચૂકવો, ક્રેડિટ સ્કોર વધારો અને બીજી લોન સરળતાથી મેળવો.
7: કાર નહીં તો મારો ફોટો જ લઈ લે. તમે કોણ?
9: RBI કહે છે
10: નાણાકીય સમજદારી સમૃદ્ધ નારી.

0: મનસુખભાઈ ક્યાં ચાલ્યા?
1: કચેરીએ, દીકરાની નોકરી માટે જાતિનું પ્રમાણપત્ર કઢાવવા.
0: અરે મનસુખભાઈ, હવે ક્યાંય જવાની જરૂર નથી, ફોન કાઢો અને કામ પૂરું કરો.
1: હે, ફોન થી શું થાય?
0: સુગમ ડિજિટલ ગુજરાત પોર્ટલ, ઘરે બેઠા અરજી કરો, ડોક્યુમેન્ટ અપલોડ કરો અને ઓનલાઈન ફી ભરો. લો, થઈ ગયું કામ.
1: અરે વાહ, તો હવે કચેરીએ જવાનું નહીં ને ફોન પર ફટાફટ કામ.
2: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયત્નોના ફળ સ્વરૂપે હવે આવકનો દાખલો, જાતિનું પ્રમાણપત્ર અને રાશન કાર્ડ ને લગતી 20 થી વધુ સેવાઓ હવે ઓનલાઈન. તો બસ ઘરે બેઠા અરજી કરો અને તમારા દસ્તાવેજો વોટ્સએપ પર મેળવો. આજે જ મુલાકાત લો www.digitalgujarat.gov.in ની. સુગમ ડિજિટલ ગુજરાત, લાઈન થી ઓનલાઈન.

પંચમહાલ દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5 સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750 91 129. ઈ વિટારા.

0: भाई भविष्य नहीं सफर।
1: दिल परदेशी हो गया फिल्म गीत।

હિન્દી ફિલ્મ સંગીતના ચિત્રલોક કાર્યક્રમમાં આપ સાંભળી રહ્યા છો નવી હિન્દી ફિલ્મના ગીતો. હોતે હોતે પ્યાર હો ગયા ફિલ્મના ગીત.

0: होते होते प्यार हो गया फिल्मना गीत साथ जाजनो हिंदी फिल्म संगीत तो चित्रलोक कार्यक्रम अहीं समाप्त थाय छे। ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટઝ પર આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો। શ્રોતા મિત્રો, સવારના 9 થયા છે। મુંબઈથી પ્રસારિત વિવિધ ભારતીના કાર્યક્રમોનું સહ પ્રસારણ બસ હવે થોડી જ વારમાં અમે કરીશું।
1: કાર્યક્રમ કે બાકી ગાને સંતરા

0: ફોન 75750-91-29 ઈ વિટારા ઈ નિર્ભય ભવિષ્યની સફર.
1: હેલો એફએમ ગોધરા.
2: નમસ્કાર. નમસ્કાર.
1: નમસ્કાર. કોણ વાત કરી રહ્યા છો આપ?
2: ફોન વટાગા તાલુકા ખંભાતથી પૂજાભાઈ ઠાકોર.
1: શું કરો છો આપ?
2: બસ અત્યારે ખેતીનું કામ કરતા હશે.
1: પૂજાભાઈ આપ ખેતી કરો છો, તો ખેતી કરતા કરતા અમારા કાર્યક્રમ કઈ રીતે સાંભળો છો?
2: બધા કાર્યક્રમ આપવા પડી હશે.
1: તમે ક્યારથી રેડિયો સાંભળો છો?
2: હું 1972 થી બેન રેડિયો સાંભળું છું.
1: તો એ સમયે આપની પાસે કયો રેડિયો હતો?
2: ફિલિપ્સ નો હતો. ફિલિપ્સ નેશનલ પાવર ત્યારે તો લાયસન્સ વાળો હતો બેન. લાયસન્સ ભરવું પડતું હતું.
1: હા,
2: 15 રૂપિયા મહિને.
1: ઓહો.
2: ખેતર માં લઈ જઈએ બેઠા આપડો સાયમ થાય અને બેઠા બેઠા સાંભળીએ ખેતર માં બેઠા બેઠા અને આપડો દિવસ જાય અને બધા માહિતી મળે સારી, બધી ખેતી ની બધી માહિતી મળે. અમુક બધા રેડિયો પર બહુ. અને આજે કેન્દ્ર 90 વર્ષ પૂરા થયા છે આપડે. વટાળા બહુ મોટું ગામ છે, બહુ ધાર્મિક ગામ છે વટાળા.
1: સરસ.
2: અમારા ખંભાત ની ફેમસ ઉત્તર શ્રેણી બહુ મીઠાઈ સારી ખંભાત ની.
1: તમારે ત્યાં જોવા લાયક સ્થળ કયો?
2: અમારે એક મંદિર છે, ચિકોદર માતા દરિયા ઉપર મંદિર છે. રાળજ. અમારે 2 કિલોમીટર દરિયો થાય અમારે વટાળા.
1: સરસ.
2: ખંભાત અખાત છે તેને. અને ત્યારે તો ચિમ્મર આવતી હતી અને 86 દિવસ ના વાવતા ફરકતા હતા.
1: હે, સરસ. બોલો કોણ છે આપના સાથી મિત્રો માં?
2: સાથી માં એક મુકેશ છે, રાજેશ છે,
1: સંભળાવી આપને અને આપના સાથી મિત્રો ને આ સરસ મજાનું ગીત સાંભળો.

0: હેલો એફએમ ગોધરા.
1: નમસ્કાર.
0: નમસ્કાર.
1: ધીરજ રબારી વાત કરું. મારું ગામનું નામ બેક છે અને પાટણ જિલ્લો તાલુકો અને રહું છું અમદાવાદ.
0: તો હાલ આપ અમદાવાદથી વાત કરો છો?
1: હા, અત્યારે અમદાવાદથી વાત કરું.
0: તો આપ અમદાવાદમાં અમારા આકાશવાણી ગોધરાના કાર્યક્રમ સાંભળો છો?
1: બિલકુલ. આપની પ્રસ્તુતિ બધા એનાઉન્સરની વિપુલભાઈ હોય, આપ હોય કે બીજા બેન હોય, ખૂબ જ સરસ હોય છે અને જાણકારી સાથેની વાતચીત પણ ખૂબ જ એક સરસ માહિતી સાથેની હોય છે.
0: આભાર આપનો ખૂબ ખૂબ. હવે આપ મને એ જણાવો કે આપ રેડિયો ક્યારથી સાંભળો છો?
1: હું રેડિયો લગભગ મારી ઉંમર 57 વર્ષ છે. હું નાનો હતો 17-18 વર્ષનું ત્યારથી રેડિયો સાંભળું છું. જયારે આકાશવાણી અમદાવાદ ઉપર ઔદ્યોગિક કામદારો માટેનો કાર્યક્રમ આવતો સવારે અને પૂર્ણ પ્રસાર સાંજે થતી, એટલો લોકપ્રિય કાર્યક્રમ હતો કે જેને સાંભળવા માટે જે અમારા દાદી પણ એટલા ચાહ કરતા કાર્યક્રમના સમય થાય એટલે એ અમે કહે કે ભાઈ રેડિયો ચાલુ કર, મારે મનજીભાઈ સાંભળવો છે, એટલો ક્રેઝ હતો. અને હું પણ આનો એટલો રેડિયા પર પાછળ એટલો પાગલ રેડિયો એટલે આકાશવાણી પાછળ કે હું ખેતરમાં જઉં, તાર લેવા જઉં કે અન્ય કામે, તો રેડિયો રાજિસ્ટર સાથે લઈને હતો એ સમયે મને લોકો પાગલ કહેતા હતા.
0: આપના કોઈ અનુભવો અમને શેર કરશો?
1: હા, હું રેડિયો પ્રત્યે હું જો મારા પોતાના અનુભવ જણાવું તો રેડિયોએ મને ખૂબ જ આપ્યું છે અને રેડિયોએ મને રાજકોટ પણ લઈ ગયો છે. એક આકાશવાણી યુવાણી વિભાગમાં જયારે મને રાજકોટનું આમંત્રણ મળ્યું રદ કરી થઈ ગયો. આજે પણ હું આકાશવાણી રાજકોટનો ખૂબ ખૂબ આભાર માનું છું અને એ દિવસ હજુ મને ભૂલાય નથી.
0: ખૂબ જ સરસ. આપની સાથે વાત કરીને ઘણો જ આનંદ થયો.
1: આપનું નામ જાણી શકું છું?
0: સમીના શેખ.
1: સમીનાબેન, ગીત મારે સાંભળવું છે અખિયો કે જરૂરી છે ફિલ્મનું શીર્ષક ગીત છે અમૃતાના.
0: ચોક્કસ સંભળાવીએ આપને. આપની પસંદનું આ ગીત સાંભળો.

0: હેલો એફએમ ગોધરા.
1: હેલો એફએમ ગોધરા, નમસ્કાર.
0: નમસ્કાર, હું કોની સાથે વાત કરી રહી છું?
1: જી, હું મનોજ ઠાકોર વાત કરું છું.
0: ક્યાંથી વાત કરો છો?
1: મોરવાડા, જિલ્લો વાવથરા, બનાસકાંઠા, ઉત્તર ગુજરાત.
0: આપ બનાસકાંઠામાં અમારા આકાશવાણી ગોધરાના કાર્યક્રમ એપ દ્વારા સાંભળો છો?
1: જી, મોબાઈલ એપ દ્વારા સાંભળે છે, ન્યૂઝ ઓન એર પર.
0: આપ રેડિયો ક્યારથી સાંભળો છો?
1: હું લગભગ 2002 થી સાંભળું છું.
0: હવે આપણે આકાશવાણીને 90 વર્ષ થયા છે, તો એના ઉપલક્ષમાં આપ શું કહેવા માંગશો?
1: જી બેન, અમને રેડિયોથી ઘણું બધું શીખવા મળ્યું છે. જયારે નાના હતા ત્યારે બાળ મિત્રો માટે કાર્યક્રમો હતા, ત્યારે કૃષિ માહિતી, હું મારે ખેતીનું કામ છે એટલે કૃષિના કાર્યક્રમો આવે તે પણ સાંભળું છું બેન. માહિતી સાથે મનોરંજન મળી રહે છે અને કામ કરતા કરતા પણ સાંભળી શકીએ છીએ બેન.
0: કોણ છે આપના સાથી મિત્રોમાં?
1: ભાઈ છે રાજુભાઈ, પ્રિયમસિંહ, વિવાન, અયનસિંહ, પ્રિયમસિંહ, અને અમારા આકાશવાણી ગ્રુપ છે મિત્રો છે ધીરજભાઈ રબારી, અબ્દુલ કાદર કદરી, વિભાભાઈ રબારી, કિરણભાઈ સુબેડા, નાથાજી કડવાજી અને વરદાનજી, બધા મિત્રો સાથે સાંભળીએ બેન.
0: આજે કયું ગીત સાંભળશો?
1: ફિલ્મનું નામ છે જાને તમન્ના, ફિલ્મનું નામ અને ગીતના શબ્દો છે તું ચાંદ હે પૂનમ કા.

0: આપના સાથી મિત્રોમાં?
1: ભાઈ છે રાજુભાઈ, પ્રિયાંશી, વિવાન, અયનસિંહ, પ્રિયાંશી, અને અમારા આકાશવાણી ગ્રુપ છે મિત્રો છે ધીરજભાઈ રબારી, અબ્દુલ કાદર કદરી, વિભાભાઈ રબારી, કિરણભાઈ સુબેડા, નાથાજી, કડવાજી અને વરદાનજી, બધા મિત્રો સાથે સાંભળી.
0: આજે કયું ગીત સાંભળશો?
1: ફિલ્મ નામ છે જાને તમન્ના, ફિલ્મ નામ અને ગીતના શબ્દો છે તું ચાંદ હે પૂનમ કા.
0: સાંભળાવી આપને આપની પસંદનું આ ગીત સાંભળો.

0: હેલો એફએમ ગોધરા કાર્યક્રમના આ ભાગના પ્રાયોજક હતા આરબી કાર્સ પ્રાઇવેટ લિમિટેડ ગોધરા.
1: પંચમહાલ, દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5-સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.
2: હેલો એફએમ ગોધરા.
3: હેલો એફએમ ગોધરા.
2: કોણ
3: વાત કરો?
2: સમીના શેખ વાત કરું છું. અને હું કોની સાથે વાત કરી રહી છું?
3: પ્રિન્સ સાથે.
2: પ્રિન્સ, કેમ છો?
3: મજામાં.
2: ક્યાંથી વાત કરો છો આપ?
3: અમદાવાદ.
2: અચ્છા, શું કરો છો આપ?
3: હવે 6ઠા ધોરણમાં.
2: હવે આપ 6ઠા ધોરણમાં આવશો, એવું છે? તો વેકેશનમાં ક્યાં ક્યાં ફરવા ગયા?
3: વોટર પાર્ક ગયા, મેળામાં.

0: સરસ. કોણ છે આપના ઘર પરિવારમાં?
1: મમ્મી પપ્પા ભાઈ બહેન.
0: આજે કયું ગીત સાંભળશો?
1: હા તો એ ગીત સંભળાવી દઉં. તુમકો દેખા તો યે ખાયા.

0: દોસ્તો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા આપના ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ હેલો એફએમ ગોધરા. યાંત્રિકી સહયોગ કૃષ્ણવદન વરિયા. પ્રસ્તુતિ નિર્માણ સમીના શેખ. એફએમ ગોધરાના શ્રોતાઓ માટે ફોન કોલ્સ પર આધારિત ફરમાઈશી ગીતોનો ખાસ કાર્યક્રમ
1: હેલો એફએમ ગોધરા.
2: ધાનપુર તાલુકાના ધામલી ગામમાંથી બોલીએ છીએ. મારું નામ કરિશ્મા છે સર.
0: દર રવિવારે સવારે 10 કલાકે આપ આ કાર્યક્રમમાં આપની પસંદગીના ગીતો સાંભળવા માટે આપની ફરમાઈશ અમને જણાવી શકો છો. આ માટે રેકોર્ડિંગ સમય
3: દર બુધવારે સવારે 11 કલાકે.
0: અમારો ફોન નંબર નોંધી લેશો
4: 25 27 27.
3: ફોન નંબર ફરી એકવાર નોંધી લેશો
4: 252 2727

0: ઓછા સમયમાં વધુ નફો, બસ એક ક્લિક પર, કમાલ છે.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: પંચમહાલ, દાહોદ અને મહીસાગરની પ્રગતિનો વિશ્વાસ. નવી મારુતિ સુઝુકી ઈ વિટારા 543 કિલોમીટર રેન્જ, 7 એરબેગ્સ, એડાસ લેવલ 2, ભારત એનકેપ 5-સ્ટાર સેફ્ટી. આજે જ મુલાકાત લો. આરબી કાર્સ નેક્સા ગોધરા. ફોન 75750-91-129. ઈ વિટારા, નિર્ભય ભવિષ્યની સફર.
4: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
0: ફસાણો.
1: અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
5: આ પ્રસારણ આકાશવાણીના ગોધરા કેન્દ્ર પરથી આપ સાંભળી રહ્યા છો. FM 102.2 મેગાહર્ટ્ઝ પરથી.

શ્રોતા મિત્રો, આકાશવાણીના ગોધરા કેન્દ્રનું આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો. એફએમ મિડિક 102.2 મેગાહર્ટઝ પરથી અત્યારે સવારના 10:30 થયા છે. આકાશવાણીના અમદાવાદ કેન્દ્રના કાર્યક્રમોનું સહપ્રસારણ કરીશું. બસ હવે થોડી જ ક્ષણમાં

મિત્રો, આજે પ્રકાશ મહેરાની પુણ્યતિથિ નિમિત્તે આવો સાંભળીએ નમક હલાલ ફિલ્મનું આ ગીત, કિશોર કુમાર અને સાથીઓના સ્વરમાં, ધૂન બપ્પી લાહિરીની, બોલ પ્રકાશ મહેરાના.

આપ સાંભળી રહ્યા હતા ફિલ્મ સંગીતનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ સુગમ સંગીત. આજના કલાકાર બીરેન પુરોહિત. સૌ પ્રથમ સાંભળીએ રમેશ પારેખની આ રચના.

આપ સાંભળી રહ્યા હતા સુગમ સંગીતનો કાર્યક્રમ. આજના કલાકાર હતા બીરેન પુરોહિત. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. બરાબર 11 વાગે સાંભળશો મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સર્વોચ્ચ અદાલત સુધારા વટહુકમ 2026ને મંજૂરી આપી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટેને વ્યાપક ચર્ચા બાદ બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા સંમત થયા. પ્રધાનમંત્રી આજે સ્વીડનની 2 દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડના વિકાસકામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. મધુર ડેરીના બીજા અત્યાધુનિક પ્લાન્ટનું ઉદઘાટન કરશે. નેધરલેન્ડની કંપની એએસએમએલએ ગુજરાતના ધોલેરામાં ચીપ ઉત્પાદન માટે ટાટા ઇલેક્ટ્રોનિક્સ સાથે ભાગીદારી કરી. સરકારે ચાંદીની આયાત પર નિયંત્રણો મૂક્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 મેના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સાથે પોતાના વિચારો રજૂ કરશે. પશ્ચિમ બંગાળમાં આરજીકર મેડિકલ કોલેજ દુષ્કર્મ અને હત્યા કેસની સુનાવણી કલકત્તા હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ કરશે. આજે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ છે. આ દિવસનો હેતુ ઇન્ટરનેટ અને સંબંધિત ટેકનોલોજીના સકારાત્મક ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. એચપીસીએલએ પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાના સોશિયલ મીડિયાના એક વીડિયોનું ખંડન કર્યું. પાટણમાં મશીન એન્જિનિયરિંગ થીમ આધારિત 3 દિવસીય સમર સાયન્સ કેમ્પ સંપન્ન. મેટ્રો ટ્રેન સેવાનો સમય રાત્રે 11 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યો. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના. ગાંધીનગરમાં રમાઈ રહેલી એશિયન વેઇટ લિફ્ટિંગ ચેમ્પિયનશીપમાં

ભારતની સંજનાએ 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. આઈપીએલ ક્રિકેટમાં આજે બપોરે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે કાર્યક્રમ વિસરાતા સુર. કાર્યક્રમના પ્રારંભ કરીએ છાયા ફિલ્મના ગીતથી, તલત મહેમૂદના સ્વરમાં. બોલ રાજેન્દ્ર કૃષ્ણના, ધૂન સલીલ ચૌધરીની.

સાંભળશો સીઆઈડી ફિલ્મનું ગીત ગીતાદત્તના સ્વરમાં, બોલ જાનિસાર અખ્તરના, ધૂન ઓપી નૈયરની.

સાંભળશો દેખ કબીરા રોયા ફિલ્મનું આ ગીત તલત મહેમૂદના સ્વરમાં, બોલ રાજેન્દર કૃષ્ણના, ધૂન મદન મોહનની.

સાંભળશો બ્લફ માસ્ટર ફિલ્મનું આ ગીત હેમંત કુમારના સ્વરમાં, બોલ રાજેન્દ્ર કૃષ્ણના, ધૂન કલ્યાણજી આણંદજીની.

સાંભળશો પતિતા ફિલ્મનું ગીત તલત મહેમૂદના સ્વરમાં. ગીતકાર શૈલેન્દ્ર, સંગીતકાર શંકર જયકિશન.

સાંભળશો મિસ્ટર એન્ડ મિસિસ 55 ફિલ્મનું આ ગીત ગીતાદત્ત અને મોહમ્મદ રફીના સ્વરમાં, બોલ મજરૂ સુલતાનપુરીના, ધૂન ઓ પી નૈયરની.

શ્રોતા મિત્રો, આ હતો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ વિસરત સુર. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો. હવે પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમના આરંભે સાંભળીશું લતા મંગેશકર અને જગજીત સિંહને.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-58-490.

0: જગજીત સિંહને આપ સાંભળી રહ્યા હતા.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.
0: આકાશવાણીના 90 વર્ષના ગૌરવશાળી પ્રસારણના અવસરે આપ સૌનું હાર્દિક સ્વાગત છે વિશેષ કાર્યક્રમ સુર સંગાથમાં. 9 દાયકાઓથી આકાશવાણીએ સંગીત, સંસ્કૃતિ અને કલાને ઘર ઘરમાં પહોંચાડવાનું પવિત્ર કાર્ય નિભાવ્યું છે અને અનેક પ્રતિભાશાળી કલાકારોને એક મજબૂત મંચ પૂરો પાડ્યો છે. સુર સંગા. આ વિશેષ શ્રેણીમાં આપણે મળીશું આકાશવાણી સાથે જોડાયેલા પ્રતિષ્ઠિત ગાયક અને કલાકારોને, જેઓ પોતાના સુરોથી શ્રોતાઓના દિલમાં વિશેષ સ્થાન બનાવી ચૂક્યા છે. તેમની સંગીત યાત્રા, અનુભવો અને યાદગાર પળો સાથે સુર સંગાત આપને લઈ જશે એક મધુર અને આત્મીય સંગીત પ્રવાસ પર.
2: દર સોમવાર અને ગુરુવાર બપોરે 12:02 આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5890.

શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 079-232-5490.

ફાલ્ગુની પાઠકને આપ સાંભળી રહ્યા હતા. યાર ફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં નવનિર્મિત મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું ઉદ્ઘાટન કર્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટેને વ્યાપક ચર્ચા બાદ બંને દેશો તેમના દ્વિપક્ષીય સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારીના સ્તરે વધારવા સંમત થયા. પ્રધાનમંત્રી આજે સ્વીડનની બે દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. સ્વીડનના પ્રધાનમંત્રી સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કૈલાસ માનસરોવરના ભારતીય યાત્રાળુઓ નેપાળ પહોંચ્યા. મધ્યપ્રદેશના બેતુલ જિલ્લામાં 3.9ની તીવ્રતાનો ભૂકંપ. ઇટાલીના મોડેનામાં એક કાર અકસ્માતમાં 8 લોકો ઇજાગ્રસ્ત. આંધ્રપ્રદેશમાં ગઈકાલથી એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત યુવા સંગમનો 6ઠો તબક્કો શરૂ થયો. ભારતે હોર્મુઝ સામુદ્રધુનીમાં વાણિજ્યિક વહાણવટા પર હુમલાઓની ટીકા કરી છે. આજે વિશ્વ ઉચ્ચ રક્તચાપ હાઈ બ્લડ પ્રેશર દિવસ પણ છે, જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે હાઈ બ્લડ પ્રેશર અને જાગૃતિ નિવારણ શોધ અને નિયંત્રણને પ્રોત્સાહન આપવાનો છે. એચપીસીએલએ પેટ્રોલ અને ડીઝલના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હોવાનો સોશિયલ મીડિયાના એક વીડિયોનું ખંડન કર્યું. એક રાષ્ટ્ર એક ચૂંટણી બિલ પરની સંયુક્ત સંસદીય સમિતિએ રાજકીય પક્ષો, કાનૂની સમુદાય અને નાગરિક સમાજના પ્રતિનિધિઓ વ્યાપક પરામર્શ કર્યો. ભારતીય પુરાતત્વ સર્વેક્ષણે મધ્યપ્રદેશમાં ભોજશાળા સંકુલમાં પૂજા અને અન્ય હેતુઓ માટે હિન્દુઓને સ્મારકમાં અમર્યાદિત પ્રવેશની મંજૂરી આપી. રાજ્યમાં આગામી 3 દિવસ ગરમી યથાવત રહેવાની સંભાવના. અને આઈપીએલ ક્રિકેટમાં આજે બપોરે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકો.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી આપ સાંભળી રહ્યા છો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. કાર્યક્રમ અંતર્ગત આપ સાંભળી રહ્યા છો આશા ભોસલેના સ્વરમાં ગુજરાતી ગીત.

આ હતો ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયારા.

0: QR कोड स्कैन करो, 5000 नो कैशबैक मेळवो। वाह, दिवस सुधरी गयो। फसाणो।
1: UPI पिन एंटरिंग फक्त पैसा मोकलवा माटे छे।
2: RBI कहे छे,
1: जानकार बनो, सतर्क रहो।
3: સહિયર કાર્યક્રમમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। હું છું આપની રેડિયો સખી ભાવના દોશી
4: અને હું છું અટલ શર્મા। ભાવના, આપણે જ્યારે બહેનોને મળીએ ને તો એક વાક્ય, એક શિકાયત બધા બહેનો ખૂબ કરતા હોય, કઈ છે કે તો?
3: જો વિચારું ને તો મને એમ લાગે કે ઘણા બહેનોને મોઢે મેં સાંભળ્યું છે કે બહુ થાકી જવાય છે।
4: હા, એટલે હવે છે ને, થાકી જવું એ સ્ત્રીઓ માટે એક સામાન્ય વાત થઈ ગઈ છે। અને આપણે એમ માનીએ કે ભાઈ કામ કરીએ તો થાક તો લાગે જ ને। અને જ્યાં સુધી આ જે થાક છે એ કઈ ગંભીર રૂપ ન લઈ લે ને ત્યાં સુધી આપણે જાગતા નથી, કે એવું આપણને લાગતું પણ નથી કે આ થાક છે એ કોઈ એક રોગનું લક્ષણ હોઈ શકે।
3: બરાબર। અને ઘણી વખત તો અટલબેન એવું થતું હોય છે કે બહેનો સવારે ઉઠે, હજુ તો કામ શરૂ પણ ન કર્યું હોય, ત્યારે પણ એમને થાક લાગતો હોય છે। બહેનોનું કેવું છે કે એના માટે પરિવાર છે ને એ પ્રથમ પ્રાયોરિટી હોય છે, એટલે બહેનો પોતાના થાકને ભૂલી જાય છે અથવા તો થાકને અવગણના કરે છે અને ફરી કામે લાગી જાય છે।
4: પણ લાંબા ગાળે જ્યારે આવું આપણે કરીએ છીએ ને, તો એ શરીરને નુકસાન કરે છે અને આપણી ઓવરઓલ હેલ્થ બહુ બગાડતી હોય છે।
3: ખરી વાત છે। એટલે જે બહેનોને થાક લાગતો હોય ને અટલબેન, એમણે ગંભીર રીતે વિચારવાની જરૂર છે કે થાકનું કારણ શું છે અને આ થાક ન લાગે એના માટે શું કરવું જોઈએ।
4: તો બહેનો સમજી જ ગયા હશે કે આજે આવી જ કંઈક

0: વાત આપણે સહિયરમાં કરવાના
1: કરવાના
0: છીએ.
1: છીએ. અને અટલબેન, આજે સહિયર કાર્યક્રમમાં આપણા મહેમાન છે ડોક્ટર રિદ્ધિબેન નંદાસણા. તેઓ પ્રાઇમરી હેલ્થ સેન્ટર નિકાવા ખાતે મેડિકલ ઓફિસર છે અને તેઓ આજે આપણને એનિમિયા વિશે સમજાવવાના છે, એટલે કે એનિમિયાને સમજીએ અને તેને દૂર રાખીએ આ વિષય પર આજે આપણે વાતચીત કરવાની છે. રિદ્ધિબેન, આપનું અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
2: થેન્ક યુ સો મચ.
0: તો રિદ્ધિબેન, સૌથી પહેલા તો અમને એ કહો કે એનિમિયા એટલે શું?
2: એનિમિયા એ એક એવી પરિસ્થિતિ છે કે જેની અંદર શરીરની અંદરના રક્તકણોની સંખ્યા અથવા રક્તકણની અંદર જે હિમોગ્લોબિન છે એની ટકાવારી અથવા એની અંદર જે આયરનની જરૂરિયાત માત્રામાં હોવી જોઈએ એ જે છે એની ટકાવારી ઓછી હોય ત્યારે જે પરિસ્થિતિનું નિર્માણ થાય છે. અને રક્તકણો જે મુખ્યત્વે આપણા શરીરમાં ઓક્સિજન વહન કરવાની ક્ષમતા ધરાવવાનું મુખ્ય કાર્ય કરે છે, એ કાર્ય કરવામાં જ્યારે વિક્ષેપ પડે છે ત્યારે જે શરીરમાં પરિસ્થિતિ ઊભી થાય છે એને આપણે જનરલી એનિમિયા કહેતા હોઈએ છીએ.
1: બરાબર. કોઈ વ્યક્તિને એનિમિયા છે એ કઈ રીતે ખ્યાલ આવે?
2: એનિમિયાને આપણે શરીરમાં નિદાન કરવા માટે ઘણી બધા લક્ષણો છે, ઘણા બધા ચિહ્નો છે. વ્યક્તિ પોતે જાતે પણ પોતાનું જ નિદાન જોઈ કરી અને સમજી શકે કે ભાઈ એને એનિમિયાના લક્ષણો છે. એનિમિયાના લક્ષણોમાં મુખ્યત્વે સૌથી પહેલું લક્ષણ આવે છે એક થાક લાગવો, પછી એક આવે છે કે નબળાઈ લાગવી, અશક્તિ લાગવી, પછી છે કોઈ પણ કાર્ય કરે છે, બાળકો છે, કિશોરીઓ છે, કોઈ કસરત કરે છે, કોઈ રમે છે, રમત ગમત દરમિયાન છે, તો એમાં એને જે છે અતિશય બીજા બાળકોની સરખામણીમાં જેને કોઈને એનિમિયાના લક્ષણો નથી એની સરખામણીમાં એને રમત ગમત દરમિયાન કસરત દરમિયાન થાક વધારે લાગશે બીજાની સરખામણીમાં. વધુમાં એને લક્ષણોમાં બીજામાં કહેશું તો એના હૃદયના ધબકારા પણ વધી જતા હોય છે. એને કોઈ પણ બાળક છે અને ભણે છે તો એને ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલીઓ આવશે, યાદશક્તિમાં થોડું યાદ રાખવામાં તકલીફો પડશે. આ બધા લક્ષણો જે છે એને આધારે આપણે કહી શકીએ કે એને નિદાન કરાવવું જોઈએ. બાકી એનિમિયાના આપણે જે ચિહ્નો કહીએ છીએ કે ભાઈ કોઈ માણસને જોઈએ અને ડોક્ટર તરીકે આપણને ખ્યાલ આવે તો એવા લક્ષણોમાં જે છે એ મુખ્યત્વે તમારા જીભનો કલર, જે નોર્મલ માણસ હોય અને એની અંદર જેને હિમોગ્લોબિનનું પ્રમાણ નોર્મલ છે એની સરખામણીમાં જેને એનિમિયા છે અને એનું હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું છે અથવા રક્તકણની સંખ્યા ઓછું છે અથવા એનિમિયાનું બીજું કોઈ પણ કારણ છે તો એના જે ચિહ્નો છે એમાં આપણે એમનો જીભનો કલર જોઈએ તો ફિક્કો થઈ ગયો હોય ગુલાબી કલરની સરખામણીમાં, એમના હાથનો કલર તમે બીજા નોર્મલ માણસના હાથના કલર સાથે જુઓ તો પણ પીળો અથવા ફિક્કો થઈ ગયો હોય, પછી એના જે આપણી આંખની નીચેનો ભાગ છે લોઅર પાલ્પેબ્રલ કંજક્ટાઇવા એનો તમે રંગ જુઓ તો એ પણ ફિક્કો થઈ ગયો હોય, એના નખનો આકાર પણ થોડો ઘણો ચેન્જ થઈ ગયો હોય, ચમચી આકારના કેવા નખ થઈ ગયા હોય. એટલે આમાં બધા ઘણા બધા ચિહ્નો છે કે જેને આધારે આપણે નોર્મલી આપણે કહી શકીએ કે ભાઈ આને એનિમિયા હોઈ શકે. પણ પાકું તો આપણે એનું જે નિદાન આપણે કરાવીએ લેબોરેટરી તપાસ પછી આપણને ખબર પડે કે ભાઈ આમને ખરેખર એનિમિયા છે કે નથી.
0: બરાબર. એટલે લેબોરેટરીમાં લોહીની તપાસ કરાવી પડે.
2: લોહીની તપાસ કરાવી પડે.
0: બરાબર. અને આ એનિમિયાના પ્રકારો હોય છે?
2: હા, એનિમિયાના ઘણા બધા પ્રકારો છે. એમાંથી મુખ્યત્વે આપણે જે સૌથી વધારે કોમન એનિમિયા જોવા મળે છે એ આયરન ડેફિશિયન્સી એનિમિયા છે કે જેમાં લોહતત્વની ઉણપના લીધે જે તમારા શરીરમાં એનિમિયા જોવા મળે છે એનો એક પ્રકાર છે આયરન ડેફિશિયન્સી એનિમિયા. બીજો એક એનિમિયા જે છે એ છે વિટામિન B12, ફોલિક એસિડ, આની ઉણપને કારણે જ્યારે એનિમિયા થાય છે એને કહેવામાં આવે છે મેગાલોબ્લાસ્ટિક એનિમિયા. પછી એક એનિમિયા જે છે એને કહેવાય છે એપ્લાસ્ટિક એનિમિયા કે જેની અંદર તમારું જે બોડીની અંદર બોન મેરો છે એમાંથી જે રક્તકણોનું જે ઉત્પાદન છે એમાં જ્યારે કોઈ વિક્ષેપ પડે છે અને જે એનિમિયા જોવા મળે છે એને આપણે એપ્લાસ્ટિક એનિમિયા કહીએ છીએ. પછી એક એનિમિયા જે છે એક સિકલ સેલ એનિમિયા છે કે જે અમુક જગ્યાએ બહુ કોમન જોવા મળે છે અને સિકલ સેલ એનિમિયાની અંદર જે તમારા રક્તકણનો આકાર જે છે એ દાતરડા આકારનો એટલે કે સિકલ જે આપણે કહીએ એવો થઈ જાય છે. અને હજી એક એનિમિયા છે જેમાં આપણે કહી શકાય કે હિમોગ્લોબિનોપથીસ એટલે કે થેલેસેમિયા છે, G6PD ડેફિશિયન્સી છે કોઈ પ્રોટીન એન્ઝાઇમની, એટલે આવા બધા જે છે એમાં પણ એક આ હિમોગ્લોબિનોપથીસ અથવા જીનેટિક જે કહી શકાય એવો પણ એક એનિમિયા હોઈ શકે છે. એટલે એનિમિયાના મુખ્યત્વે ઘણા બધા પ્રકારો હોય છે.
1: બરાબર. અને રિદ્ધિબેન, આ જે એનિમિયા રોગ છે તો એ વારસાગત છે ખરા?
2: એનિમિયાના જે પ્રકારો છે ને ભાવનાબેન, એમાં બધા જ વારસાગત નથી હોતા, પણ

0: જીનેટિક સાથે જે ડીએનએ સાથે કે જે સંકળાયેલા છે કે જે વારસાગત આવી શકે છે, એટલે એનિમિયામાંથી અમુક જે છે એ વારસાગત આવી શકે, બધા જ નથી હોતા.
1: તો એના માટે કઈ આપણે ઉપાય ખરા કે વારસાગત ન આવે એના માટે આપણે કઈ કરી શકીએ?
0: એના માટે અત્યારે જો થેલેસેમિયાના લીધે તમારામાં હિમોગ્લોબિનનું કે બીજા કોઈ કારણથી એનિમિયાના લક્ષણો જોવા મળતા હોય તો થેલેસેમિયામાં છે એક ટેસ્ટિંગ કરાવવામાં આવે છે. એટલે જો થેલેસેમિયા માઇનર, થેલેસેમિયા માઇનર એટલે સ્ત્રી જનરલી થેલેસેમિયામાં મોટે ભાગે કેરિયર હોય છે, પણ જો એમની જે સંતાનો આવે છે એમાં જો પુરુષ હોય અને એમાં એવી રીતે કેરિયરમાંથી આગળ વધે તો એને થેલેસેમિયા મેજર પણ આવી શકે. એટલે કેવી પરિસ્થિતિ છે, બંને પતિ પત્નીનું થેલેસેમિયા માઇનર છે કે થેલેસેમિયા મેજર છે એ જોવું પડે, અને એના પછી નક્કી થાય કે એમની સંતતિમાં માઇનર આવી શકે કે મેજર આવી શકે. એટલે એના માટે જે લોકોને પોતાને ખબર હોય છે કે પોતે થેલેસેમિયા માઇનર છે અથવા થેલેસેમિયા મેજર છે તો એમણે જે છે એ લગ્ન વખતે એક ટેસ્ટ કરાવી લેવો જોઈએ, અથવા તો જ્યારે લગ્ન કરવામાં આવે છે ત્યારે આ એક વખતની પરિસ્થિતિની જાણ સામસામા પક્ષે કરવી જોઈએ, જેથી કરીને ભવિષ્યમાં એમની સંતતિમાં આવો કોઈ પ્રશ્ન ના આવે, અથવા આવે તો એ લોકોને એડવાન્સ એ લોકો થોડા મેન્ટલી પ્રિપેર હોય કે ભાઈ આની આગળ સારવાર શું લઈ શકાય કે કરાવી શકાય.
1: બરાબર.
2: ભાવનાબેન, ઘણી જગ્યાએ એક સૂત્ર પણ લખ્યું હોય છે કે લગ્ન પહેલા જેમ કુંડળી મેળવીએ છીએ થેલેસેમિયા ટેસ્ટ પણ કરાવવા જોઈએ,
1: અને એક અત્યારના સમયમાં ખૂબ જરૂરી છે. અટલબેન,
2: હવે બેનને પૂછીએ કે વારસાગત તો થઈ ગયું પણ જે આપણી લાઈફસ્ટાઈલ કે ખોરાકના કારણે થેલેસેમિયા આવે છે કે કંઈક ઉણપ થઈ ગઈ છે તો એ કઈ કઈ ઉણપ હોય છે અને આપણે એને કેવી રીતે દૂર કરી શકીએ?
0: હા, એનિમિયામાં જે મુખ્યત્વે આપણે ઉણપમાં આપણે જે કીધું એમાં લોહ તત્વ, વિટામિન બી 12 અને ફોલિક એસિડ આપણે કીધેલું છે. અત્યારે આપણે જયારે જોશું તો એક અત્યારના કલ્ચરમાં એક તો સમયની મારામારી, અને સમયની મારામારીમાં ક્યાંક ને ક્યાંક આપણે જે બેલેન્સ્ડ સમતોલ આહાર જે કહીએ છીએ એની સાથે કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ, અને આપણે બહારનું જંક ફૂડ છે અથવા કોઈ પેકેટ્સ ખાતા હોઈએ એવું થોડુંક ટ્રેન્ડ થઈ રહ્યો છે. એટલે એના કારણે શું થાય છે કે તમારું જે બોડીમાં મેટાબોલિઝમ મેન્ટેન થવું જોઈએ એમાં વિક્ષેપ પડે છે. એટલે ક્યારેક શું થાય છે, આપણે મોસ્ટ કોમન એક ઉદાહરણ આપું તો આપણને લોકોને નાસ્તામાં શું આદત હોય, બટેટા પૌવા અને ચા. તો તમે એક બાજુ તમે બટેટા પૌવામાં બહુ જ સારા પ્રમાણમાં આયરન હોય છે પણ સાથે સાથે તમે એની સાથે ચા કે કોફી લ્યો છો તો તમારા બોડીમાં શું થશે કે ચા કે કોફી જે છે એ અંદર લોહ તત્વનું શોષણ આંતરડામાં થવા નહીં દે. એટલે આવી બધી મિસ્ટેક હોય છે લેવા કરવામાં જમવામાં, એના લીધે આ વસ્તુ થઈ શકે છે. અને બીજી વસ્તુ છે વિટામિન બી 12 અને ફોલિક એસિડ. અત્યારે આપણે જોશું કે પ્રોટીન એનરિચ ડાયટ કે જેમાં પ્રોટીન વધુ પ્રમાણમાં મળે છે એવો ખોરાક પણ ઓછો લેવાય છે. એટલે આ બંને વસ્તુઓ જે છે સેમ એવી વસ્તુ છે કે આપણે સવારના પૂરમાં પાલકના કે મેથીના થેપલા બનાવીએ તો ભેગી આપણને એક ટ્રેન્ડ છે કે ચા કોફી બનાવે. એટલે તમે મેથી કે પાલકના થેપલા લો એનો કોઈ ફાયદો પછી અસર રહેતી જ નથી, કેમ કે તમે જે માત્રામાં આયરન લીધું મેથી અથવા પાલકના ફોર્મમાં એ તો સામે તમારું ચા કોફી આંતરડામાં શોષણ થવા નથી દેવાનું. તો એના લીધે આવી બધી જે આપણે મિસ્ટેકો આહાર લેવામાં જે કરીએ છીએ એ બધી વસ્તુઓના કારણે આપણે ક્યાંક ને ક્યાંક લોહ તત્વની ઉણપ છે, બી 12 ની ઉણપ છે, ફોલિક એસિડની છે કે કોઈ વિટામિન મિનરલ્સની છે. અને અત્યારે મોટા ભાગે એક ટ્રેન્ડ એઝ અ ડોક્ટર જોઉં છું કે લીલા પાંદડાવાળા શાકભાજી એ બહુ ઓછામાં ઓછામાં લેવાય છે.
1: સાચી વાત છે.
0: જંક ફૂડ છે અથવા બીજા કોઈ ફૂડનું જે છે એ સેવન થોડુંક વધારે થાય છે. એટલે અલ્ટિમેટલી તમારું બોડીનું જે મેટાબોલિઝમ છે એના ઉપર અસર આવે છે, જેના કારણે આપણે આ જે આયરનનું શોષણ આંતરડામાં જે રીતે થવું જોઈએ ખોરાકમાંથી એ નથી થતું. બીજું એક કોમન કારણ છે કૃમિ, કે કૃમિના લીધે જ્યારે તમારા બોડીમાં કૃમિ હોય તો એ આંતરડામાં પોતે બધું શોષણ લઈ લેવાના છે, જે પોષણ મળવાનું છે એ કૃમિ પોતે લઈ લેવાના છે. તમે કહેશો કે મેં તો આજે આટલું બધું ખાધું આયરન વાળું તો કેમ નથી દેખાતું, અથવા તો તમે એની સારવારની કોઈ ટેબ્લેટ લીધી તો કેમ મારું લેવલ હિમોગ્લોબિનનું વધતું નથી, પણ એના જે છે એના શરીરમાં ક્યાંક બને કે કૃમિના લક્ષણો પણ જોવા મળતા હોય તો કૃમિ બધું શોષણ લઈ લેશે આયરનનું, તો એના લીધે પણ આ એક એનિમિયા જોવા મળી શકે. એટલે સૌથી પહેલા જે લોકોને એનિમિયાનું હોય તો એને સાથે સાથે કૃમિને મારવાની પણ દવા એક વખત પહેલા લેવી પડે, એ જો કોઈને એવું લાગતું હોય કે ભાઈ છે એવું તો.
2: અચ્છા, અને આ સાથે જ ભાવનાબેન મને એક પણ ડોક્ટર રિદ્ધિને પૂછવાનું મન થાય કે ફૂડ આપણે લેતા હોઈએ પણ ફૂડની ક્વોલિટી હવે બેન એવી રહી નથી કે ધારો કે પાલક કે મેથી આપણે ખાઈએ બજારથી લઈને પણ એ

0: વાળી એટલી હોય છે કે ગટરના
1: હા
0: પાણીથી તો ઘણીવાર લોકો એને
1: ઉગાડતા
0: ઉગાવતા
1: હોય
0: હોય
1: છે.
0: છે, તો મને લાગે છે આનો ઉપાય તો એક જ છે કે આપણે
1: હા,
0: ઘરમાં
1: ઘરમાં.
0: થોડું થોડું આપણું પાલક અને મેથી
1: હા
0: ઉગાડવા
1: હા
0: માંડીએ.
1: અને રીધિબેન, આપણે જે ફૂડની વાત કરી, પણ એના સિવાયના બીજા કઈ કારણો છે ખરા કે જેના હિસાબે એનિમિયા થઈ શકે?
2: હા, આપણે જે એક આપણે ખોરાકમાં કીધું એ લેવામાં આહારમાં એક કૃમિ જે મેં કીધું એ પ્રમાણે, પછી અમુક એવા છે મેલેરિયા છે, મેલેરિયામાં ભી તમને વારંવાર રક્તકણો તૂટે તો એના લીધે પણ થઈ શકે. મેં જેમ કીધું એમ થેલેસેમિયા ભી છે, સિકલ સેલ એનિમિયા ભી છે. આ આખું એનિમિયાનું જે છે ને એ એક મોટું સાયકલ ચક્ર છે કે જ્યારે એનિમિયા થી પીડાતી સ્ત્રી જયારે ડિલિવરી સમયે બાળકને જન્મ આપે ત્યારે પૂરેપૂરી ચાન્સીસ છે કે એના બચ્ચામાં બી ઓછું પ્રમાણ આવે, એનિમિયાનું પ્રમાણ જોવા મળે. એટલે એ બચ્ચું મોટું થશે ત્યારે જયારે પુખ્ત વયનું દીકરો કે દીકરી થશે તો એને એ વસ્તુ ચાલુ રહેશે. પછી જો સ્ત્રી હશે તો એના લગ્ન થશે, વળી પાછી પોતે માતા બનશે, વળી એનું બેબી આવશે. એટલે આ એક મોટું વિશિષ્ટ સાયકલ ચક્ર છે. એમાં વચારે તમારે જો બ્રેક કરવી હોય તો એનું નિદાન કરાવી અને પ્રોપર સારવાર તમારે લેવી પડે તો આ એનિમિયાનું મોટું સાયકલ ચક્ર જે છે એ તૂટે. એના માટે આ વસ્તુ એક કરી શકીએ.
0: તો રિદ્ધિબેન, એક પ્રશ્ન એ પણ થાય કે મહિલાના જીવનમાં અલગ અલગ તબક્કાઓ છે, કિશોર અવસ્થા, પછી લગ્ન થાય, પ્રેગ્નન્સી રહે, પછી મેનોપોઝ આવે, તો એ જે તબક્કા છે ઉંમરના એમાં પણ એનિમિયામાં ઉતાર ચડાવ, એટલે લોહીનું જે ટકાવારી છે એમાં ઉતાર ચડાવ આવે?
2: હા, આવી શકે, આવી શકે. એમાં મેં જેમ કીધું એમ કે ભાઈ અત્યારે જે આપણી જીવનશૈલી છે અને બીજા બધા અસર કરતા પરિબળો છે, એટલે પુખ્ત વયની છોકરીમાં પણ હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું જોવા મળે છે, પછી સગર્ભાવસ્થામાં પણ બોડીનું મેટાબોલિઝમ ચેન્જ થાય છે. એટલે એમાં જે એજ સ્ત્રીનું પ્રમાણ જે 10% હિમોગ્લોબિન હોય તો સગર્ભાવસ્થામાં એના બોડીમાં જે છે એના બ્લડમાં પ્રવાહીનું પ્રમાણ હિમોડાયનેમિક્સ ચેન્જ થાય છે. એટલે એના લીધે ઈ નહીં હિમોગ્લોબિનનું પ્રમાણ હોય તો એ તમારે એનિમિયા લાગી શકે. એટલે એના જે શરીરના જે આપણે કહીએ છીએ કે જેના જીવનના તબક્કાઓ ફરે છે બરોબર, એટલા માટે જ આપણે સરકારશ્રીના પ્રોગ્રામમાં સગર્ભા બહેનોને 9 મહિના શરૂઆતના 3 મહિના ફોલિક એસિડ અને પછીના જે 6 મહિના જે છે એ આયરન, ફોલિક એસિડ અને કેલ્શિયમ, અને ધાત્રી મહિલાઓ જે છે આપણી કે જેમને બચ્ચાને જન્મ થઈ ગયો છે અને એમને 6 મહિના સુધી બાળકને ફક્ત માતાનું ધાવણ આપીએ છીએ, એ 6 મહિના સુધી પણ એને બોડીની જે જરૂરિયાતો છે એને પહોંચી વળવા માટે આપણે એને ડિલિવરી પછી પણ 6 મહિના સુધી એને આયરન, ફોલિક એસિડ અને કેલ્શિયમ આપીએ છીએ. અને રહી વાત મેનોપોઝની, તો મેનોપોઝમાં જે એના અંતઃસ્ત્રાવમાં ફેરફાર થશે, ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન અને એના FSH LH, આ જે બધા 4 હોર્મોનમાં ઉપર નીચે થશે એને આધારે ચોક્કસ એના જે હિમોગ્લોબિન બનવાનું પ્રમાણ છે, જે આપણે મેનોપોઝલ સિમ્ટમ્સ યુઝવલી જોતા હોઈએ છીએ કે ચીડચીડિયાપણું આવે છે, બોડીમાં થાક લાગે છે, હાડકા બટકણા થઈ જાય છે, નોર્મલ પેલા ઉંમરની જે સ્ત્રી હોય અને મેનોપોઝલ સ્ત્રી હોય એ બેના કોઈ લપસીને પડે તો એના હાડકાના ફ્રેક્ચરમાં રિકવરી આવવાની અથવા તો વધારે સ્પીડે હાડકા બટકવા, આ બધી વસ્તુ આપણે જોઈએ છીએ. એટલે એને આધારે પણ ચોક્કસ એના બોડીમાં જે છે હિમોગ્લોબિનનું પ્રમાણ અને એનિમિયાના પ્રમાણમાં ઉમર વાઇઝ અને તબક્કા વાઇઝ ચોક્કસ ફેરફાર જોવા મળે છે.
1: અને એનિમિયા તો ઘણા વ્યક્તિઓમાં આપણે જોતા જ હોઈએ છીએ, પરંતુ બહેનોમાં આનું પ્રમાણ વધારે આપણને જોવા મળે છે, તો એના કારણો આપને શું લાગે છે?
2: એના એક તો મેમડમ આપણે જે આપણે દર મહિને આપણે એક સ્ત્રી તરીકે માસિક ધર્મમાં આપણે ખૂન પડતું હોય છે અને દરેક સ્ત્રીમાં એ ખૂન પડવાનું પ્રમાણ અલગ અલગ હોય છે. એટલે એમાં આપણે એમ કહી શકાય કે ભાઈ કોઈ સ્ત્રી છે જેનું હિમોગ્લોબિન 10 ગ્રામ છે અને એને વધારે ખૂન પડે છે, એની સરખામણીમાં કોઈ સ્ત્રી છે જેનું હિમોગ્લોબિન ઓછું છે અને એને વધારે ખૂન પડે છે અથવા ઓછું ખૂન પડે છે. જો ઓછું ખૂન પડશે તો એનું બોડી મેન્ટેન કરી લેશે, બેલેન્સ કરી લેશે, પણ ઓછી હિમોગ્લોબિન વાળી સ્ત્રીને જયારે વધારે ખૂન પડે છે તો એનામાં સ્વાભાવિક છે કે એનિમિયાના લક્ષણો જોવા મળવાના જ છે. અને દરેકની માસિક ચક્રની સાયકલ પણ સરખી નથી હોતી, કોઈ બહેનોમાં વધારે ખૂન પડવાની સમસ્યા હોય છે, કોઈ બહેનોમાં 28 કે 32 દિવસની સાયકલમાં એવું પણ જોવા મળે છે, અલગ અલગ ઉંમરની સ્ત્રીઓમાં 15 દિવસે આવી જતા હોય છે અથવા 2 મહિના લેટ થઈ જતા હોય છે. એટલે મેન્સ્ટ્રુઅલ હાઇજીન જે છે એ પણ આપણે એક ફોકસનો વિષય છે. તો લેડીઝમાં બહેનોમાં એક વધારે એનિમિયા જોવા મળે છે એનું કારણ એક આ છે કે ભાઈ એને દર મહિને માસિક ચક્રમાં ખૂન જાય છે, પણ એનો મતલબ એવો નથી કે પુરુષોમાં જોવા નથી મળતું. અત્યારના તમે જે બાળકો લેશો પુખ્ત વયના 10 થી 19 વર્ષના, તો એમાં ઘણા બધા બાળકો હોય છે કે જે પુરુષો મેલ પર્સન હોય છે એમાં પણ તમને એનિમિયાના

0: પ્રમાણ જોવા મળે છે. એટલે ક્યારેક એવું બી બને છે કે પુરુષ કરતા સ્ત્રીનું હિમોગ્લોબિન બહુ સારી કન્ડિશનમાં હોય. એટલે તમે કઈ ઉંમરના લ્યો છો અથવા કઈ કેટેગરીમાં છે એ પુરુષ અને સ્ત્રીમાં એ બધી વસ્તુ જોવી પડે. અને એને પુરુષોમાં પણ કોઈ એને ટેવ છે કે નહીં ટોબેકો ચ્યુઇંગની કે એ બધી વસ્તુ પણ સાથે સાથે જોવી પડે.
1: આપણે મહિલાઓની વાત કરીએ તો આપણો જે એક સામાજિક ઢાંચો છે અને એક માનસિકતા છે તો એ પણ કારણભૂત છે કે સ્ત્રીઓ પોતાના ખોરાક ઉપર કે પોષણ ઉપર આટલું ધ્યાન નથી રાખતી.
0: મારી જિંદગીમાં એક વસ્તુ બહુ જોયેલી ને સાંભળેલી છે કે એક સ્ત્રી પિયરમાં હોય ને ત્યારે પિતા અને માતાને એના માટે જીવતી હોય, ભાઈ ભાંડુ માટે, લગ્ન થઈ ગયા પછી પતિ માટે અને બચ્ચા થઈ ગયા પછી બચ્ચા માટે જીવે છે. એટલે મેં આ વસ્તુ બહુ એક જોયેલી છે કે સ્ત્રી ક્યારે પોતાના માટે જીવતી જ નથી કે પોતાના માટે કોઈ એક ટાઈમ આપતી જ નથી, ચાહે હેલ્થનું પરિબળ હોય, ચાહે કરિયરનું પરિબળ હોય કે ચાહે બીજું કોઈ પણ તમે સામાજિક પરિબળ લ્યો. સ્ત્રી તરીકે એને પોતાની એક જાતને ફોકસ કરવી જોઈએ હેલ્થ માટે સ્પેશિયલી, તો આ વસ્તુ ડેફિનેટલી એને આપણે લડી અને માત આપી શકીએ એવી વસ્તુ છે એનિમિયા. અને એટલા માટે જ અત્યારે સરકારમાંથી એનિમિયા મુક્ત ભારતનો કાર્યક્રમ બહુ જ સરસ લેવલે ચાલી રહ્યો છે, જેમાં સ્કૂલમાં ભણતા બચ્ચા છે, સગર્ભા છે, ધાત્રી છે, એનું જે ટાર્ગેટ લાભાર્થી છે એ લોકોનું હિમોગ્લોબિનની તપાસ કરવામાં આવે છે અને જેમાં એમને નિદાન થાય એમને સારવાર આપવામાં આવે છે. એના સિવાય પણ દરેક WRA એટલે વિમેન ઓફ રિપ્રોડક્ટિવ એજ, જે રિપ્રોડક્ટિવ એજની જે આપણે પ્રજનન વયની જે મહિલાઓ છે એને પણ આપણે હિમોગ્લોબિનની તપાસને સારવારને બધું આપીએ છીએ. હજી એક પ્રોગ્રામ છે આપણો સરકારશ્રીનો નીપી, નેશનલ આયન પ્લસ ઇનિશિયેટિવ, આ બધા જે સરકારી પ્રોગ્રામો જે છે એમાં ખૂબ જ સરસ રીતે આપણે એનિમિયાનું નિદાન અને સારવાર આપણે લાભાર્થીઓને આપીએ છીએ. વધુમાં દર બુધવારે સ્કૂલમાં આયરન ફોલિક એસિડની ગોળી જે છે એ સપ્લાય કરવામાં આવે છે. સેમ એવી રીતે 5 વર્ષ સુધીના બચ્ચાને આંગણવાડી ઉપર જે છે અઠવાડિયામાં 2 દિવસ સિરપ પીવડાવવાનું હોય છે. એટલે સરકારશ્રી આ વસ્તુ ઉપર ધ્યાન રાખી અને ખરેખર આ વસ્તુ સામે લડવા માટે કટિબદ્ધ છે. પણ જરૂર છે કે ભાઈ જેમ આપણે કીધું એમ કે જે આપણું લક્ષિત જે ટાર્ગેટ બેનિફિશિયરી છે એ પણ આમાં આપણને સહકાર આપે. જેમ આપણે કીધું એમ કે ભાઈ મહિલાઓમાં કે આપણે ખુદ એની હેલ્થ ફોકસ કરતી થાય, જાગૃત થાય
2: જરૂરી છે,
0: એ જરૂરી છે. અને ક્યારેક એવું પણ જોયેલું છે કે આયરન ફોલિક એસિડ ટેબ્લેટમાં લોકોને થોડી થોડી ક્યારેક ક્યારેક કોક કોકને સમસ્યા હોય છે. જેમ કે ક્યારેક કોકને બને કે ગેસ્ટ્રાઇટિસ થતું હોય છે, એટલે ક્યારેક એ લોકોને એમ થાય કે પેટમાં દુખે છે, ઉલટી થાય છે, કબજિયાત થાય છે, અથવા એનું જે મળ છે એ કાળા કલરનું આવે છે. તો આ બધી વસ્તુઓથી ડરવાની કોઈ જરૂર નથી. ક્યારેક આવું થઈ શકે એનું જે દવા લેવાની જે પદ્ધતિ છે એમાં તમે થોડો ફેરફાર કરો તો આ બધી વસ્તુથી તમે ચોક્કસ બચી શકો છો. પણ અમે જે જોયેલું છે એ કે ભાઈ બુધવારે અમે જયારે સ્કૂલમાં ગોળી આપીએ છીએ તો અમુક તોફાની બચ્ચા હોય, એટલે એ શું કરે મોઢામાં રાખી મૂકે, પછી જેવા તમે અડાવડા થાવ એટલે એ મોઢામાંથી તરત જઈને થૂકી આવે. એટલે એના ઉપર એક બરાબર જ આઈધર ટીચર અથવા આઈધર આરોગ્યની ટીમ એ લોકોએ જયારે એ લોકોને ગોળી ગળાવવામાં આવે ત્યારે એને આ વસ્તુની વોચ રાખવી પડે છે. અને ક્યારેક કોઈ બચ્ચામાં એવું થાય, મેં જેમ કીધું એમ કે કોઈ બચ્ચું છે, કોઈ સગર્ભા છે, કોઈ ધાત્રી છે અથવા તો કોઈ પ્રજનન વયની સ્ત્રી છે, એને જયારે આવું કોઈ લક્ષણ જોવા મળે તો એ ડરી જાય. તો એનાથી કોઈ ડરવાની કે ગભરાવાની જરૂર નથી. ગોળી લીધા બાદ એની બધા વસ્તુના ચોક્કસ સોલ્યુશન અને ઉપાયો છે. એટલે એ જયારે તમે કોઈ ડોક્ટરને કન્સલ્ટ કરો તો એ ચોક્કસ તમને કહેશે કે આ બધામાંથી કેવી રીતે બચી શકાય. એક વસ્તુ આમાં એડ કરવા માંગીશ હું ભાવનાબેન, જનરલી આપણને બહુ આઈડિયા નથી હોતો કે એમાંથી એટલું આયરન વ્યવસ્થિત માત્રામાં મળતું હોય છે. તો આપણે જે વેજીટેરિયન ખોરાક હોય છે એમાં ઘણા બધા ખોરાકમાં બહુ સારી માત્રામાં આયરન આપણને મળી જાય છે ખાવામાં. ગોળ, શિંગદાણા, ખજૂર, પાલક, મેથી, બીટ, પૌવા, બાજરો, રાગી અને હાથલા અથવા દોઢવાનો રસ આ બેસ્ટ સોલ્યુશન વેજીટેરિયનમાં છે. પણ સાથે સાથે તમારે પ્રોટીન વાળું ડાયટ પણ લેવું પડે. જો B12 કે ફોલિક એસિડની કે એની ઉણપ હોય અથવા પ્રોટીનની તો સાથે સાથે પ્રોટીન એનરિચ ડાયટ પણ લેવું પડે, જેમ કે સોયાબીન કે આ જે છે એ બધી વસ્તુ.
2: બરાબર. અને રિધિબેન, આપે જે સરકારી યોજનાની વાત કરી તો એનો લાભ કોઈએ લેવો હોય તો એ ક્યાં સંપર્ક કરી શકે?
0: એ નજીકનું કોઈ પણ નાનું પેટા કેન્દ્ર છે સરકારશ્રીનું, અથવા નજીકનું કોઈ પણ આરોગ્ય કેન્દ્ર છે, સામૂહિક આરોગ્ય કેન્દ્ર છે, અથવા આપણી સરકારની કોઈ પણ જે સંસ્થા છે ત્યાં એનો કોન્ટેક્ટ કરી શકે છે. અને જો સ્કૂલમાં ભણતા બચ્ચા હોય તો એમને તો ડાયરેક્ટ સ્કૂલમાં જ બધી વસ્તુઓ પ્રોવાઈડ થાય.

0: જાય છે, હિમોગ્લોબિનની તપાસ છે, સારવાર છે, એ બધું તેમને ત્યાં જ મળી જાય છે. બાકી એ નજીકની હોસ્પિટલ કોઈ પણ સરકારી સંપર્ક કરી શકે.
1: બરાબર. અને અટલબેન, રિધિબેને આટલી સરસ માહિતી આપી, કોઈને કંઈ જાણકારી મેળવવી હોય અથવા તો કોઈ માર્ગદર્શન મેળવવું હોય તો શ્રોતાઓને આપણે એમના મોબાઈલ નંબર પણ આપી દઈએ. તેમના મોબાઈલ નંબર છે 75-67-87
2: 95-61 એટલે કે 7567-87-9561.
1: ડોક્ટર રિધિબેન, આપ અમારા આકાશવાણી રાજકોટના સ્ટુડિયોમાં આવ્યા, ખૂબ સરસ અને ઉપયોગી માહિતી આપી, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર.
2: નમસ્કાર.
0: થેન્ક યુ સો મચ.
1: અટલબેન, આટલી સરસ માહિતી આપણે બધાએ સાથે મળીને સાંભળી, તો હવે એક ગુજરાતી ગીત સાંભળી લઈએ.
2: ચોક્કસ.

0: ગીત સાંભળવાની ખૂબ મજા આવી અને શ્રોતા મિત્રો, આપને આજનો કાર્યક્રમ કેવો લાગ્યો એ આપ અમોને ઇમેલ અને પત્ર દ્વારા જરૂરથી જણાવજો. અને અટલબેન, હવે સહિયર કાર્યક્રમ પૂરો કરવાનો સમય થઈ ગયો છે, તો શ્રોતાઓ પાસેથી રજા લઈએ. શ્રોતા મિત્રો, આપની રેડિયો સખી ભાવના દોશી
1: અને અટલ શર્માને આપો રજા.
0: નમસ્કાર.

રાજબિહારી દેસાઈના સ્વરમાં કવિ નાનાલાલની રચનાઓ આપ સાંભળી રહ્યા હતા. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી 5 દેશોની યાત્રા દરમિયાન આજે સ્વીડન પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ ટેક પાર્કનું લોકાર્પણ કર્યું. વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા હેઠળ 5 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ક્ષેત્રીય કામગીરી શરૂ. વિશ્વ આરોગ્ય સંગઠને કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલ ઇબોલા રોગચાળાની આરોગ્ય કટોકટી જાહેર કરી. અને આગામી 26મી મેથી કેરળમાં ચોમાસાના આગમનની શક્યતા. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સ્વીડનની 2 દિવસીય મુલાકાતે ગોથેનબર્ગ પહોંચશે. શ્રી મોદી પ્રધાનમંત્રી ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરશે. બંને પક્ષો વેપાર વધારવા, ગ્રીન ટેકનોલોજી અપનાવવા, મિકેનિકલ ઇન્ટેલિજન્સ, ઉભરતી ટેકનોલોજીઓ, સ્ટાર્ટઅપ્સ, મજબૂત સપ્લાય ચેન, સંરક્ષણ, અવકાશ, આબોહવા પરિવર્તન અને લોકોથી લોકોના સંપર્કો જેવા ક્ષેત્રોમાં સહયોગના નવા માર્ગો શોધશે. બંને પ્રધાનમંત્રીઓ સાથે યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન પણ ઉદ્યોગ માટે યુરોપિયન રાઉન્ડ ટેબલને સંબોધિત કરશે. ગઈકાલે હેગમાં પ્રધાનમંત્રી મોદી અને નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટેન વચ્ચેની વાતચીત બાદ ભારત અને નેધરલેન્ડ તેમના સંબંધોને વ્યૂહાત્મક ભાગીદારી સુધી વધારવા સંમત થયા. પ્રધાનમંત્રી મોદીએ નેધરલેન્ડને ભારતનો મુખ્ય યુરોપિયન ભાગીદાર ગણાવ્યો હતો.
1: हम नीदरलैंड को भारत के सबसे महत्वपूर्ण पार्टनर में से मानते हैं. नीदरलैंड भारत के टॉप 5 इन्वेस्टर्स में से एक है. हमारे हिस्टोरिकल, कल्चरल और पीपल टू पीपल टाइज भी बहुत गहरे हैं. डेमोक्रेटिक वैल्यूज, मार्केट इकोनॉमी और रिस्पॉन्सिबल बिहेवियर, ये हमारी साझी सोच का हिस्सा है. हमें नीदरलैंड की एक्सपर्टीज और भारत की स्पीड और स्केल को हर क्षेत्र में जोड़ना चाहिए.
0: નેધરલેન્ડના પ્રધાનમંત્રી રોબ ઝેટ્ટેને જણાવ્યું હતું કે ભારત સાથેના સંબંધોનું મહત્વ સતત વધી રહ્યું છે અને બંને દેશો વચ્ચે મજબૂત આર્થિક અને વ્યૂહાત્મક સહયોગ જરૂરી છે. કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ ગુજરાતના 2 દિવસના પ્રવાસે છે. શ્રી શાહ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના 620 કરોડ રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. શ્રી શાહે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ ટેક પાર્ક અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર કેમ્પસનું ઉદઘાટન કર્યું હતું. કાર્યક્રમમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હરસંઘવીએ પણ હાજરી આપી હતી. તેઓ ગાંધીનગર જિલ્લા દૂધ સંઘ લિમિટેડ મધુર ડેરીના દશીલા ખાતે 128 કરોડના ખર્ચે નવનિર્મિત 5 લાખ લીટર ક્ષમતાવાળા પ્લાન્ટનું ઉદઘાટન પણ કરશે. 5 રાજ્યોમાં ઘર ગણતરીનો પ્રથમ તબક્કો શરૂ થઈ ગયો છે. ઘરની યાદીઓનું સંકલન કરવામાં આવશે. હાલમાં આ કાર્ય રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર, ઝારખંડ અને દિલ્હીમાં શરૂ થઈ ગયું છે. આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, બિહાર, ચંદીગઢ, છત્તીસગઢ, દાદરા અને નગર હવેલી, દમણ અને દીવ, હરિયાણા, મધ્યપ્રદેશ, પંજાબ, તેલંગાણા અને ઉત્તરાખંડમાં પણ ઘરે ઘરે જઈને ઇન્વેન્ટરી સંગ્રહ ચાલી રહ્યો છે. યાદી તૈયાર કરવા માટે ઘરગથ્થુ વસ્તુઓ, સુવિધાઓ અને સંપત્તિઓની વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. ગુજરાત, જમ્મુ અને કાશ્મીર, લદ્દાખ અને પુડુચેરીમાં આજે સ્વગણતરી શરૂ કરવામાં આવી છે. આ સુવિધા 31 મે સુધી ઉપલબ્ધ રહેશે. ઉત્તરપ્રદેશમાં પણ સ્વગણતરી ચાલુ છે, જે 21 મે સુધી ઉપલબ્ધ રહેશે. અત્યાર સુધીમાં 25 રાજ્યોમાં 1,44,00,000થી વધુ ઘરોના રહેવાસીઓએ સ્વગણતરી પ્રક્રિયા પૂર્ણ કરી છે. આ પહેલ વસ્તી ગણતરી અભિયાનના ડિજિટાઇઝેશન તરફ એક

0: મહત્વપૂર્ણ પગલું છે. ભારતે જણાવ્યું છે કે હોર્મુઝ સામુદ્રધુનીમાં વાણિજ્યિક જહાજો પર હુમલા અસ્વીકાર્ય છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનીની હરીશે જણાવ્યું કે ક્રૂ સભ્યોને નિશાન બનાવવા અને જહાજોની મુક્ત અવરજવરમાં અવરોધ ઉભો કરવો તે વાજબી ઠેરવી શકાય નહીં. શ્રી હરીશે વૈશ્વિક ઉર્જા પર સંયુક્ત રાષ્ટ્ર આર્થિક અને સામાજિક પરિષદની ખાસ બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. થોડા દિવસો પહેલા ઓમાનના દરિયાકાંઠે એક ભારતીય ધ્વજવાળા જહાજ પર હુમલો કરવામાં આવ્યો હતો. સોમાલિયાથી આવી રહેલા જહાજના તમામ 14 ક્રૂ સભ્યોને ઓમાની અધિકારીઓએ બચાવી લીધા હતા. આ વર્ષની શરૂઆતમાં ગલ્ફ ક્ષેત્રમાં સંઘર્ષ શરૂ થયા પછી બે અન્ય ભારતીય ધ્વજવાળા જહાજો પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આજે વહેલી સવારે કેરળથી દિલ્હી આવી રહેલી તિરુવનંતપુરમ હઝરત નિઝામુદ્દીન રાજધાની એક્સપ્રેસના કોચમાં આગ લાગી હતી, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે કેટલીક ટ્રેનોની અવરજવર પર અસર પડી છે. આ ઘટના મધ્યપ્રદેશના રતલામમાં કોટા ડિવિઝનના લુનીરીચા અને વિક્રમગઢ અલર્ટ સ્ટેશનો વચ્ચે સવારે 5:20 બની હતી. વિશ્વ આરોગ્ય સંગઠન WHOએ ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઇબોલા ફાટી નીકળવાની ઘટનાને જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી છે. WHOના ડિરેક્ટર જનરલ ટેડ્રોસ અદનામ ઘેબ્રિયેસસે 300થી વધુ શંકાસ્પદ કેસ અને 88 મૃત્યુ નોંધાયા બાદ આ નિર્ણય જાહેર કર્યો હતો. WHOએ એક સોશિયલ મીડિયા પોસ્ટમાં સ્પષ્ટ કર્યું છે કે આ વાયરસ COVID-19 જેવી રોગચાળાની કટોકટી માટેના માપદંડોને પૂર્ણ કરતો નથી અને આંતરરાષ્ટ્રીય સરહદ બંધ ન કરવાની સલાહ આપી છે. આરોગ્ય અધિકારીઓએ જણાવ્યું હતું કે ઇબોલા વાયરસના દુર્લભ બુંદી બુંગ્યો સ્ટ્રેન સાથે જોડાયેલો છે, જેના માટે હાલમાં કોઈ માન્ય રસી અથવા સારવાર નથી. ઇબોલા શારીરિક પ્રવાહીના સંપર્ક દ્વારા ફેલાય છે અને ગંભીર અને ઘણીવાર જીવલેણ બીમારીનું કારણ બની શકે છે. મોટાભાગના કેસ કોંગોમાં નોંધાયા છે, જેમાં પડોશી યુગાન્ડામાં 2 કેસની પુષ્ટિ થઈ છે. બલ્ગેરિયાએ ઓસ્ટ્રિયાના વિયેનામાં વિનર સ્ટેડથલે ખાતે આયોજિત યુરોવિઝન ગીત સ્પર્ધા 2026 જીતી લીધી છે. DARAના ગીત બંગરંગાને સ્પર્ધામાં સૌથી વધુ મત મળ્યા. આ બલ્ગેરિયાનો 4 વર્ષમાં પહેલો વિજય છે. બલ્ગેરિયાએ કુલ 516 પોઈન્ટ સાથે સ્પર્ધા જીતી. સાંભળીએ એક અહેવાલ.
1: प्रतियोगिता में DARA के गीत बंगरंगा को सबसे अधिक वोट मिले. बल्गारिया की 4 वर्ष में ये पहली जीत है. बल्गारिया ने कुल 516 अंक के साथ प्रतियोगिता जीती है. यूरोविजन की परंपरा का पालन करते हुए पहले निर्णायक मंडल ने अंक दिए, उसके बाद जनता के टेली वोट के परिणाम घोषित किए गए. वहीं निर्णायक मंडल ने गीत बंगरंगा को 204 अंक दिए और टेली वोट के माध्यम से उसे 312 वोट मिले. लगभग 10 वर्ष में ऐसा पहली बार हुआ है जब निर्णायक मंडल और जनता ने एक ही विजेता को चुना है. इससे पहले ये प्रतियोगिता 2017 में कीव में हुई थी.
0: આજ વિશ્વ ઉચ્ચ રક્તચાપ દિવસ પણ છે, જેનો ઉદ્દેશ્ય વૈશ્વિક સ્તરે ઉચ્ચ રક્તચાપ અંગે જાગૃતિ, નિવારણ, શોધ અને નિયંત્રણને પ્રોત્સાહન આપવાનો છે. આ વર્ષની વિષયવસ્તુ ઉચ્ચ રક્તચાપનો સામનો એક સાથે કરો, નિયમિતપણે તમારું બ્લડ પ્રેશરની તપાસ કરો અને આ રોગને હરાવો છે. આજે વિશ્વ દૂરસંચાર અને માહિતી સમાજ દિવસ છે. 1865માં આ દિવસે પેરિસમાં સંયુક્ત રાષ્ટ્રની ડિજિટલ ટેકનોલોજી એજન્સી ઇન્ટરનેશનલ ટેલિકોમ્યુનિકેશન યુનિયનની સ્થાપના કરવામાં આવી હતી. આ દિવસનો હેતુ ઇન્ટરનેટ અને સંબંધિત ટેકનોલોજીના સકારાત્મક ઉપયોગને પ્રોત્સાહન આપવાનો છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે નૈઋત્યનું ચોમાસું અરબી સમુદ્ર, બંગાળની ખાડી, આંદામાન સમુદ્રના ઘણા વિસ્તારો, આંદામાન અને નિકોબાર ટાપુઓના કેટલાક વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આ મહિનાની 26મી તારીખે કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસું પ્રવેશ કરે તેવી શક્યતા છે. આગામી 3-4 દિવસ દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ, ઉપહિમાલયન પશ્ચિમ બંગાળ, સિક્કિમ, તમિલનાડુ, પુડુચેરી, કરાઈકલ, કેરળ, માહી અને દક્ષિણ આંતરિક કર્ણાટકમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. બીજી તરફ આગામી 2 દિવસ બિહાર, છત્તીસગઢ, ઝારખંડ, મધ્ય મહારાષ્ટ્ર, મરાઠવાડા, ઓડિશા અને રાયલસીમા, દરિયાકાંઠાના આંધ્રપ્રદેશ, કોંકણ, ગોવા, તેલંગાણા, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં વીજળી અને ભારે પવન સાથે વાવાઝોડાની આગાહી કરી છે. આઈપીએલ ટુર્નામેન્ટમાં આજે બપોરે 3:30 વાગે પંજાબ કિંગ્સ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે અને સાંજે 7:30 વાગે દિલ્હી કેપિટલ્સ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે.

0: ઓલિમ્પિકમાં યુક્રેનની અલિના સ્વિટોલિનાએ ઇટાલિયન ઓપન મહિલા સિંગલ્સનો ખિતાબ જીત્યો. સાતમી ક્રમાંકિત એલિનાએ ફાઇનલમાં અમેરિકાની કોકો ગોફને હરાવી. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી પાંચ દેશોની યાત્રા દરમિયાન આજે સ્વીડન પહોંચશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના બે દિવસના પ્રવાસે અમદાવાદ ખાતે મિલિયન માઇન્ડ સ્ટેક પાર્કનું લોકાર્પણ કર્યું. વસ્તી ગણતરી 2027ના પ્રથમ તબક્કા હેઠળ પાંચ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં ક્ષેત્રીય કામગીરી શરૂ. વિશ્વ આરોગ્ય સંગઠને કોંગો અને યુગાન્ડામાં ફેલાયેલ ઇબોલા રોગચાળાને આરોગ્ય કટોકટી જાહેર કરી અને આગામી 26મી મેથી કેરળમાં ચોમાસાના આગમનની શક્યતા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: યે હૈ આકાશવાણી કા અમદાવાદ બડોદા રાજકોટ ઓર ભુજ કેન્દ્ર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સોનલ પરમાર વાંચે છે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે સેવા ક્ષેત્રમાં ગુજરાત ટોચના ત્રણ રાજ્યોમાં સામેલ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો. આજે અમદાવાદના ત્રાગડમાં મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક ફેઝ વન અને ગ્રેમી સિટી કેમ્પસનું ઉદઘાટન કરતા તેમણે જણાવ્યું, વાયબ્રન્ટ ગુજરાત જેવી પહેલને કારણે ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ હવે નવી ઊંચાઈએ પહોંચ્યો છે. તેમણે ઉમેર્યું, આઝાદીના સમયથી ગુજરાતે દેશના ઔદ્યોગિક વિકાસમાં ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન આપ્યું છે.
1: ઇન્ડસ્ટ્રી કા ઇતના સ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ગુજરાત કે અલાવે કહીં નહીં દેખા ગયા. ઇસકા મૂળ કારણ હૈ કે ગુજરાતી લોક પરંપરા સે ઉદ્યોગ સાહસિકતા કા અપને ડીએનએ મે હી ગુણ લેકર આગે બઢે ઓર ઉસકે સાથ સાથ સમય સમય પર સરકારો ને ઇસકે અનુકૂળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાને મે બડી મદદ કી.
0: શ્રી શાહે એઆઈ અને ડીપ ટેકને ભવિષ્યના અર્થતંત્રના મુખ્ય આધારસ્તંભ ગણાવ્યા.
1: આને વાલે 25 સાલ મે જો સેક્ટર વિશ્વ કી અર્થનીતિ કો વિશ્વ કે અર્થતંત્ર કો દિશા દેગે વો સભી ક્ષેત્ર મે આજ ભારત ફાઉન્ડર બનકર અપની મજબૂત ઉપસ્થિતિ કો દર્જ કરા રહા હૈ ઓર યહી બતા રહા હૈ કે ભારત કા ભવિષ્ય બહોત સુનહેરા હૈ. એઆઈ ઓર ડીપ ટેક કે જો ભવિષ્ય હૈ ઇસકે લિયે ઇસકે જૈસે ટેક પાર્ક બહોત બડા કામ ભી કરેંગે ઓર ઇસકો આગે ભી બઢાયેંગે.
0: ગુજરાતના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહ આજે ગાંધીનગરમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇનના ઇનોવેશન અને ઇન્ક્યુબેશન સેન્ટરનું પણ ઉદઘાટન કર્યું. તેઓ આજે ગાંધીનગર મહાનગરપાલિકાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. ઉપરાંત ગાંધીનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ મધુર ડેરીના નવનિર્મિત 5 લાખ લીટરની ક્ષમતાવાળા નવા પ્લાન્ટનું ઉદઘાટન કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઓનલાઇન માધ્યમથી પોતાની સ્વગણતરી પૂર્ણ કરીને વસ્તી ગણતરી 2027ની સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે રાજ્યના લોકોને આજથી 31 મે સુધીના નિર્ધારિત 15 દિવસમાં સ્વગણતરી કરીને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો. આ પ્રસંગે રાજ્યના વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ મુખ્યમંત્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમને જનગણના અંગેની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી. 2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. રાજ્યમંત્રી પ્રવીણ માળીએ આજે પોતાના નિવાસસ્થાન ડીસા ખાતેથી પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઇન ભરીને સ્વવસ્તી ગણતરીની શરૂઆત કરાવી હતી. પાટણ જિલ્લાના સિદ્ધપુર ખાતે ધારાસભ્ય બલવંતસિંહ રાજપૂતે સ્વગણના પ્રક્રિયા પૂર્ણ કરી કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને જાહેર અપીલ કરતા જિલ્લા કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું છે કે આ પ્રક્રિયામાં દરેક નાગરિકોનો સક્રિય અને સચોટ સહકાર જરૂરી છે.
2: કચ્છ જિલ્લાના તમામ નાગરિકોને ખાસ એ વિનંતી છે કે વસ્તી ગણતરી એ ખૂબ અગત્યનો એક રાજ્ય સરકાર માટેનો એક કાર્ય છે. આપ જે ચોકસાઈપૂર્વકના ડેટા આપશો એનાથી જે વિગતો મળશે એનાથી ભવિષ્યમાં સરકાર પોલિસી લેવલના લોક સુખાકારી માટેના ઘણા નિર્ણય લેશે જેનો અંતિમ ફાયદો લોકોને થશે. એટલે ફરીથી વિનંતી કરવાની કે આપ આ માટેનો સહકાર આપશો અને આપને આ બાબતે કોઈ પણ પ્રશ્ન હોય તો એ 1855 આ ટોલ ફ્રી નંબર જે છે એના પર પણ આપ સંપર્ક કરી અને જરૂરી માહિતી મેળવી શકો છો.
0: સુરત એસએમસી કમિશનર એમ નાગરાજન કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલના નિવાસસ્થાને પહોંચ્યા. સીઆર પાટીલે કહ્યું કે જનગણના 2027 દેશના ભાવિ વિકાસ અને આયોજન માટે ભારત સરકાર દ્વારા હાથ ધરાતી સૌથી મહત્વપૂર્ણ રાષ્ટ્રીય પ્રક્રિયાઓમાંની એક છે. વસ્તી ગણતરીમાંથી પ્રાપ્ત માહિતીનો ઉપયોગ સરકાર દ્વારા નીતિ નિર્માણ, વિકાસ યોજનાઓ, સંસાધનોનું યોગ્ય વિતરણ, આરોગ્ય, શિક્ષણ, આવાસ, રોજગાર, પરિવહન તેમજ વિવિધ જનકલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ માટે કરવામાં આવે છે. કચ્છમાં ઈંધણની અછત વચ્ચે 4.86 લાખના મુદ્દામાલ સાથે 2000 લીટર ડીઝલનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે કલેક્ટર અનિલ રાણાવસિયાની સૂચના હેઠળ તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. જિલ્લા પુરવઠા વિભાગ અને તાલુકા મામલતદાર કચેરીઓએ ગતરાત્રે 35 પેટ્રોલ પંપ પર આકસ્મિક તપાસ કરી હતી અને જથ્થો પકડી પાડ્યો હતો. ભાવનગર જિલ્લાની તાલુકા પંચાયતના હોદ્દેદારોની ચૂંટણી 23 મેના રોજ યોજાશે. જિલ્લાની

ભાવનગર, ઘોઘા, તળાજા, મહવા, શિહોર, ગારીયાધાર, પાલીતાણા, વલભીપુર, ઉમરાળા, જેસર તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી માટે જિલ્લા વિકાસ અધિકારીએ 23 મે સવારે 11 કલાકે તમામ તાલુકા પંચાયતની પ્રથમ બેઠક બોલાવી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

0: શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા વિવિધ ભારતીના વિવિધ રંગી કાર્યક્રમોનું સહપ્રસારણ અમારા મુંબઈ કેન્દ્ર પરથી. ફ્રીક્વન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 MHz પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.
2: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં. આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો.
3: હીટવેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડાં પહેરવા. બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી. પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા.
2: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં.
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0792 32 58 490.

0: सकती है।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
2: ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો। જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ। આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે। જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો। ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો। મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે બધું લો। આછા રંગના સુતરાઉ કપડાં પહેરો। પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો। છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો। ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો। પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490।
3: આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂ થી બચો।
4: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં। આ ઉનાળામાં સુરક્ષા સૂચનોનું પાલન કરો અને લૂથી બચો।
4: હીટ વેવ એટલે કે લૂથી બચવા બપોરે 2-4 વાગ્યા સુધી બહાર નીકળવું નહીં અને માથું સુતરાઉ સફેદ કાપડથી ઢાંકવું તથા ખુલ્લા કપડા પહેરવા। બાળકો, સગર્ભા સ્ત્રીઓ અને વડીલોએ તડકામાં વિશેષ કાળજી લેવી। પુષ્કળ પ્રમાણમાં પાણી, લીંબુ પાણી અને છાશ જેવા પીણા પીવા
3: અને લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કાં તો સરકારી દવાખાનાનો સંપર્ક કરવો। ગુજરાત સરકારના ઉપક્રમ GSDMA દ્વારા જનહિતમાં।
1: શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે? હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે। અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો। ફોન નંબર 079-232-5490। શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને

0: તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0799 232 5890. શું તમે જાણો છો કે સરકારશ્રીની વ્યાજબી ભાવની દુકાનથી અંત્યોદય રાશન કાર્ડ ધારકો અને અગ્રતા ધરાવતા કુટુંબોને મળવાપાત્ર અનાજ બાબતે સંબંધિત જિલ્લા નિવાસી અધિક કલેક્ટરશ્રીને ફરિયાદ કરી શકાય છે. હવે તો માય રાશન મોબાઈલ એપ દ્વારા રાશન કાર્ડને લગતી વિવિધ માહિતી તેમજ મેળવેલા અનાજના જથ્થાની રસીદ મેળવી શકાય છે તથા ફરિયાદ નોંધાવી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0799 232 5890. શું તમે જાણો છો કે પીએમ પોષણ યોજના અંતર્ગત પ્રાથમિક શાળાના 6-14 વર્ષના બાળકોને મળતા આહાર બાબતે સંબંધિત જિલ્લાના નિવાસી અધિક કલેક્ટરશ્રીને તેમજ આંગણવાડી કેન્દ્રોમાંથી 6 મહિનાથી 6 વર્ષ સુધીના બાળકોને, સગર્ભા મહિલાઓને તથા ધાત્રી માતાઓને મળતા આહાર બાબતે કોઈ ફરિયાદ હોય તો સંબંધિત જિલ્લા પંચાયતના ફરિયાદ નિવારણ અધિકારીશ્રીને અરજી કે ફરિયાદ કરી શકાય છે. અને જો આ અધિકારીઓના નિર્ણયથી સંતોષ ન થાય તો ગુજરાત રાજ્ય અન્ન આયોગ ગાંધીનગરને સીધી અરજી કે અપીલ કરી ન્યાય મેળવી શકો છો. ફોન નંબર 0799 232 5890.
1: શ્રોતા મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રની. હવે થોડી જ વારમાં 5:30 સાંભળીએ યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. આજનો વિષય છે એકતામાં શક્તિ. પ્રવક્તા છે રોશની વરિયા. સાથે સાંભળીશું હિન્દી ફિલ્મી ગીતો.

હેલો, નમસ્કાર યુવા મિત્રો, હું છું રોશની વરિયા. આપ સૌનું સ્વાગત કરું છું આપના ફેવરિટ કાર્યક્રમ યુવાણીમાં. નમસ્કાર, રેડિયોના મંચ પરથી આપ સૌ યુવાન મિત્રોને હાર્દિક અભિવાદન. આજનો દિવસ ખાસ છે કારણ કે આપણે આજે મળ્યા છીએ અને એક અનોખા કાર્યક્રમ માટે, જ્યાં વાત થશે તમારા સપનાની, તમારા સંઘર્ષની અને તમારી સંભાવનાઓની. યુવા શક્તિ એ માત્ર દેશનું ભવિષ્ય નથી, એ દેશની તાકાત છે. તમારામાં છે જોશ, છે જુનૂન, છે અને ઉર્જા, છે આગ, છે કે જે કોઈ પણ અશક્યને શક્ય બનાવી શકે છે. આ કાર્યક્રમ એક મંચ છે જ્યાં તમે તમારી અવાજને દેશના દરેક ખૂણે પહોંચાડી શકો છો. તો મળીને વિચાર વિમર્શ પ્રેરણાને ઝેલીએ અને નવી દિશા તરફ પગલાં ભરીએ. કારણ કે બદલાવ આદરથી નહીં, ઉજાગર વિચારોથી આવે છે, અને વિચાર તમારા દિલમાં છે, તમારા અહેસાસમાં છે. તો ચાલો યુવા સાથીઓ, શરૂ કરીએ આજનું શ્રેણીબદ્ધ યાત્રા એક નવી આશા સાથે, એક નવી દિશા સાથે. આપનું દિલથી સ્વાગત છે યુવાનો આ અનોખા રેડિયો કાર્યક્રમ. તો મિત્રો, આજનો ટોપિક છે ટીમ વર્ક. માનવજાતિ એક સામૂહિક જીવ છે. માણસ જ્યારે એકલા રહેતો થાય છે ત્યારે માત્ર જીવન જીવતો હોય છે, પણ જ્યારે તે બીજાઓ સાથે જોડાઈને કામ કરે છે ત્યારે તે જીવન સર્જે છે. ટીમ વર્ક એટલે કે જૂથમાં કામ કરવાની ક્ષમતા, જ્યાં વ્યક્તિગત ક્ષમતા, સમર્પણ અને સહકાર એક મોટા હેતુ માટે ભેગા થાય છે. ટીમ વર્ક એ માત્ર એક વ્યવહારિક સંકલ્પના નથી, પણ તે સંસ્કૃતિ છે જેને વિકસાવવા માટે માનવ મનનું સંવાદ, સહનશીલતા અને સહકારની ભાવના ખૂબ જરૂરી છે. જ્યાં એકતા હોય છે, જ્યાં શક્તિ હોય છે, એક સારો ખેલાડી મેચ જીતી શકે છે, પણ એક સારી ટીમ ટુર્નામેન્ટ જીતી શકે છે. દરેક વ્યક્તિ પાસે પોતાની વિશિષ્ટતા હોય છે, પણ ટીમ તેમને સંગઠિત રીતે કાર્ય કરવાની શક્તિ આપે છે. મિત્રો, ઇતિહાસમાંથી ટીમવર્કના આપણે અમુક દાખલા જોઈએ. ઇતિહાસ એ ટીમવર્કના ચમકતા ઉદાહરણોમાંથી ભરેલો છે. જો આપણે ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામ તરફ નજર કરીએ તો ગાંધીજી, સરદાર પટેલ

પટેલ, જવાહરલાલ નહેરુ અને સુભાષચંદ્ર બોઝ બધા અલગ અલગ વિચારધારા ધરાવતા હતા, પણ એક સંયુક્ત હેતુ માટે કામ કરતા હતા, ભારતને આઝાદ કરવાનું. આજે આપણે જે આઝાદ ભારત જોઈ રહ્યા છે તે લાખો ક્રાંતિકારીઓનું ટીમવર્કનું પરિણામ છે. વિશ્વયુદ્ધમાં પણ દેશોની લશ્કરી ટીમોને જે એકતા બતાવી તેનાથી આજે વિશ્વ નકશો બદલી ગયો. આજના નાયકોએ પણ ટીમવર્કથી અદ્ભુત પરિણામો હાંસિલ કર્યા છે. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ એ જણાવ્યું હતું કે ઇસરોના દરેક સફળ પ્રોજેક્ટ પાછળ એક મોટું વૈજ્ઞાનિક જૂથ કાર્યરત હોય છે અને સફળતા એ ટોટલ ટીમનો પરિષ્કૃત સંકલ્પ છે. મિત્રો, આગળ વાત કરતા પહેલા આપણે સાંભળી લઈએ આ એક સરસ મજાનું ગીત અને ફરીથી મળીશું.

ગીત પછી ફરીથી આપનું સ્વાગત છે મિત્રો સરસ મજાના યુવાના કાર્યક્રમમાં જેનું નામ છે ટીમવર્ક. મિત્રો, વ્યવસાય અને ઉદ્યોગમાં ટીમવર્ક કેવી રીતે કામ કરે છે તો જોઈએ. આધુનિક ઉદ્યોગ જગતમાં સૌથી વધુ જો કોઈ વસ્તુ માંગે છે તો તે છે ટીમવર્ક. પણ કોઈ કંપનીમાં સીઈઓથી લઈને પ્યુન સુધી દરેક વ્યક્તિએ પોતાના ક્ષેત્રમાં શ્રેષ્ઠ કામગીરી કરવા ઉપરાંત એકબીજાને સમજવાની જરૂર હોય છે. સફળ કંપનીઓ જેવી કે ઇન્ફોસિસ, ગૂગલ, ટાટા ગ્રુપ, રિલાયન્સ, તેમાં એક ટીમવર્ક મજબૂત સંસ્કૃતિ જોવા મળે છે. ટીમવર્ક વિનાની કંપની વહેલી તકે તૂટી જાય છે. જેમ કે ઘરના દરેક સ્તંભ મજબૂત હોય છે, છતાં જો સંગઠન ન હોય તો મકાન ધરાશાયી થઈ જાય છે. તેવી જ રીતે એક કંપનીની સફળતા તેના કર્મચારીઓ વચ્ચેના સહકાર પર નિર્ભર છે. રમતગમતમાં ટીમવર્કનું શું મહત્વ હોય છે? રમતગમતમાં એક ટીમ વર્કના શ્રેષ્ઠ ઉદાહરણમાંનું એક છે. ક્રિકેટમાં જ્યારે બેટ્સમેન રન બનાવે છે ત્યારે તેની પાછળ બોલર, ફિલ્ડર, કોચ અને તમામ સ્ટાફનું યોગદાન હોય છે. ફૂટબોલ, હોકી, વોલીબોલ જેવી રમતોમાં તો આખો ખેલ જ ટીમવર્ક પર આધારિત હોય છે. એક ખેલાડીની ભૂલ આખી ટીમ પર અસર કરે છે અને એક ખેલાડીનો સારો પ્રયાસ આખી ટીમને જીત અપાવે છે. મહેન્દ્રસિંહ ધોની, વિરાટ કોહલી, મેસી, રોનાલ્ડો વગેરે ખેલાડીઓ માત્ર પોતાની ટેલેન્ટથી જ નહીં પણ ટીમને એક સૂત્રમાં બાંધી રાખવાના તેના કૌશલ્યોથી મહાન બન્યા છે. શિક્ષણમાં કેવી રીતે ટીમવર્ક કાર્ય કરે છે? તો શિક્ષણમાં માત્ર વ્યક્તિ સ્પર્ધામાં આગળ વધવા માટે નથી પણ સમાજમાં મજબૂત સહકાર અને જૂથવાદના ગુણો વિકસાવવા માટે પણ હોય છે. વિદ્યાર્થીઓ ગ્રુપ પ્રોજેક્ટ્સ, સેમિનાર, વર્કશોપ અને ખેલોત્સવમાં જોડાઈને ટીમવર્ક શીખે છે. શિક્ષકો પણ સ્કૂલ અથવા કોલેજોના સ્ટાફ તરીકે એકબીજાની મદદ કરે છે. વિદ્યાલયો તે જગ્યા છે જ્યાં વિદ્યાર્થી અંદર હુંને બદલે અમેની ભાવના ઉદય પામે છે. શિક્ષણ એટલે માત્ર પુસ્તકોનું જ્ઞાન નહીં પણ જીવન જીવવાની કળા અને તેમાં સાથે મળીને આગળ વધવું એ મુખ્ય કળા છે. મિત્રો, આગળ વાત કરીએ તો સમાજમાં સેવા અને સંગઠનની શક્તિ. જ્યાં પણ કોઈ મુશ્કેલી આવે છે, ભૂકંપ, પૂર, દુર્ઘટનાઓ, ત્યાં વ્યક્તિગત મદદ ઓછું કરે છે અને સંગઠિત મદદ અસરકારક સાબિત થાય છે. એનજીઓ, યુવક મંડળો, સેવાકાર્યો બધાનું આધાર ટીમ વર્ક પર હોય છે. વિશ્વમાં મોટા પરિવર્તનો કોઈ એક વ્યક્તિ નહીં લાવ્યા પણ એક જૂથે લાવ્યા હોય છે. માધ્યમિક ગામડાઓમાં યુવાનો સંગઠનોની મદદથી માર્ગ બને છે, શાળાઓ સુધરે છે અને સ્વચ્છતાનું જાળવણ થાય છે. ટીમવર્ક એ છે જ્યાં તમે અને હું ભેગા મળીને અમે બની જઈએ છીએ. આગળ વાત કરીએ તો પરિવાર અને દૈનિક જીવનમાં ટીમવર્ક કેવી રીતે કાર્ય કરે છે? તો ઘર એક પ્રાથમિક ટીમ છે. ઘર એ પ્રથમ ટીમ છે. માતા પિતા, સંતાનો, દાદા દાદી અને વ્યક્તિ ઘરના કાર્યમાં પોતાનું યોગદાન આપે છે. ઘરના દરેક સભ્યનું કામ અલગ હોય છે પણ હેતુ એક જ હોય છે. પરિવારમાં આનંદ અને શાંતિ જળવાઈ રહે ગૃહિણીએ રસોડું સંભાળવું, પિતાએ બહારનું કામ, બાળકોનું ભણતર બધું એક જ ટીમના ભાગરૂપે ચાલે છે. જ્યાં ઘરના સભ્યો સહયોગથી ચાલે છે ત્યાં ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. તો મિત્રો, સરસ મજાની આપણે વાત કરી. થોડો બ્રેક લઈને સાંભળી લઈએ એક સરસ મજાનું ગીત.

ગીત પછી ફરીથી એકવાર સ્વાગત છે આજના સરસ મજાના ટોપિકમાં, જેનું નામ છે ટીમ વર્ક. મિત્રો, સાહિત્ય, કલા અને સંગીતમાં ટીમ વર્ક કેવી રીતે કાર્ય કરે છે? તો એક નાટક સફળ બનવા માટે લેખક, નિર્દેશક, કલાકાર, મેકઅપ મેન, લાઇટિંગ ટેકનિશિયન સૌનું યોગદાન જરૂરી છે. સંગીત મંડળીમાં ગાયક, વાદકો, અવાજ મિશ્રક સૌ એકબીજાની ગતિ, તાલ અને લાગણી સાથે જોડાય છે. ફિલ્મ, ટીવી, નાટકો એ બધું એક ટીમ વર્ક નમૂના છે. અટલ બિહારી વાજપેયી એકવાર બોલ્યા હતા કે શબ્દોનું સંગઠન અને લાગણીઓનું જોડાણ, સાહિત્યમાં પણ ટીમ વર્કની જરૂર હોય છે. છેલ્લે વાત કરીએ તો ટીમ વર્કના લાભો અને પડકારો શું હોય છે. ટીમ વર્કના અનેક લાભ છે. કામ ઝડપથી થાય છે, જવાબદારી વહેંચાય છે, નવા વિચારો ઊભા થાય છે, સંબંધો મજબૂત બને છે, આત્મવિશ્વાસ પણ વધે છે. પણ સાથેમાં પડકારો પણ હોય છે, જેમ કે મતભેદ, લીડરશિપના અભાવ, ઈગો કલેશ, જવાબદારી ટાળવી. માત્ર એક જ વાતને ધ્યાનમાં રાખવી, ટીમ વર્કમાં વ્યક્તિગત ઈચ્છાને પાછળ મૂકી સામૂહિક હેતુને મહત્વ

0: એટલે હું એટલું જ કહીશ કે એકતામાં જ શક્તિ છે. વિશ્વની દરેક સફળતા પાછળ એક શ્રેષ્ઠ ટીમ હોય છે. હુંથી અમે સુધીનો સફળ ટીમ વર્કનો હોય છે. જ્યાં લોકો ભેગા થાય છે અને એકબીજાને સમજે છે ત્યાં વિકાસની નવી દિશા મળે છે. તમારું સપનું એકલા જુઓ પણ તેને સાકાર કરવા માટે એક ટીમ બનાવો. કારણ કે આંગળીએ ખંજવી શકાય પણ પાંચ આંગળીઓ જોડાય ત્યારે મોંઘા તોફાન વાગે. મિત્રો, આજના સરસ મજાના કાર્યક્રમ પછી મને આશા છે કે તમને કોઈનું કોઈ મોટિવેશન આમાંથી મળી જ રહેતું હોય છે અને તમારા જીવનને નવી દિશા તરફ વાળવાનું કાર્ય અમારું પાર પડતું હશે. તો હું આજે રજા લઉં છું આજના કાર્યક્રમમાં. આશા છે કે તમને બધાને મજા આવી હશે. હું રોશની વરિયા રજા લઉં છું. મળીશ આવતા કાર્યક્રમમાં. ત્યાં સુધી આવજો.
1: મિત્રો, આ હતો આજનું યુવા મિત્રો માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. વિષય હતો એકતામાં શક્તિ. પ્રવક્તા હતા રોશની વરિયા અને સાથે આપે સાંભળ્યા હિન્દી ફિલ્મી ગીતો. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું.

ઉનાળામાં જ્યારે 40 ની ઉપર જાય પારો તો સમજી લો કે સ્વાસ્થ્ય માટે સાવચેત થવાનો છે વારો. જો તાપમાનમાં સામાન્ય કરતા 5-7 ડિગ્રીનો વધારો 2 કે તેથી વધુ દિવસ સુધી નોંધાય તો આ સ્થિતિને કહેવાય છે હીટ વેવ, એટલે કે લૂ. આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં તંત્ર દ્વારા તો હીટ એક્શન પ્લાન એક્શનમાં મૂકવામાં આવ્યો છે, પરંતુ આ માટે નાગરિકોએ પોતે પણ સાવચેતીના પગલાં લેવા જરૂરી છે. જેવા કે ઉનાળામાં ચા, કોફી કે કાર્બોનેટેડ પીણાને બદલે લીંબુનું શરબત, છાશ વગેરેનું સેવન કરો. ઘરથી બહાર નીકળતી વખતે માથું ઢાંકવા ટોપી, ગોગલ્સ કે છત્રીનો ઉપયોગ કરો. મસાલેદાર ખોરાકને બદલે પાણીનું સારું પ્રમાણ ધરાવતા મોસમી ફળો જેવા કે તરબૂચ, ટેટી વગેરે વધુ લો. આછા રંગના સુતરાઉ કપડાં પહેરો. પણ તેમ છતાંય જો લૂ લાગે તો તાત્કાલિક ORS અથવા મીઠા અને સાકરના પાણીનું સેવન કરો. છાંયડાવાળી જગ્યા અને બને તો ઠંડકવાળી જગ્યાએ રહો. ઇમરજન્સીમાં ડોક્ટરનો તાત્કાલિક સંપર્ક કરો. પ્રકૃતિ તો પોતાનું સ્વરૂપ બતાવશે જ, પણ જો સાથે મળીને રહીશું સચેત તો લૂના પ્રકોપ સામે થઈશું સુરક્ષિત.

0: વિડિયો લાઈક કરવાના પૈસા મળશે. સો ઈઝી.
1: ફસાણો. અજાણે લિંક્સ પર ક્લિક ના કરો. RBI કહે છે,
2: જાણકાર બનો, સતર્ક રહો.
3: સમયની સાથે બદલાતી દુનિયામાં એક અવાજ છે જે 90 વર્ષથી અડગ રહ્યો છે. ગામથી શહેર સુધી, સમાચારથી સંસ્કૃતિ સુધી, અને શિક્ષણથી મનોરંજન સુધી, લાભવાણી, શુભવાણી, આકાશવાણી. 90 વર્ષથી દેશની ધડકન સાથે જોડાયેલ આપનો વિશ્વાસ, આપનો સાથી. આકાશવાણી સાંભળતા રહો, આગળ વધતા રહો.

0: આજના ગુલમહોર કાર્યક્રમની આ અંતિમ પ્રસ્તુતિ આપે સાંભળી વતન કે રખવાલે ફિલ્મનું ગીત લતા મંગેશકર અને મોહમ્મદ અઝીઝના સ્વરે ગવાય. આ સાથે જ આજનો હિન્દી ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર સમાપ્ત કરવાની આપની મિત્ર મનીષા ડામોરને રજા આપશો. આ પ્રસારણ છે આકાશવાણીના ગોધરા કેન્દ્રનું અને હવે પ્રસ્તુત છે આજનો પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન.
1: જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમ નંબર 58 પ્રસારણ તારીખ
2: 17 મે 2026.

0: વૈશાખના વાયરાનો અનુભવ કરી રહેલા અમારા તમામ પ્રકૃતિ પ્રેમી મિત્રોને નમસ્કાર.
1: મિત્રો, કોઈકે સાચું જ કહ્યું છે કે કોઈ વ્યક્તિ કે વસ્તુ હાજર હોય ત્યાં સુધી એનું મૂલ્ય આપણને સમજાતું નથી, પરંતુ જ્યારે એની ગેરહાજરી સાલે ત્યારે ખબર પડે છે કે એનું મૂલ્ય શું છે.
0: હા મિત્રો, ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડ ગુજરાત બહારના યુવા પર્યાવરણીય અભ્યાસીઓને અહીં બોલાવીને આ વાત બહુ સારી રીતે સમજાવે છે,
1: અને ત્યારે પ્રકૃતિથી સમૃદ્ધ વિસ્તારના યુવાનોને પણ ગુજરાતની જૈવ વિવિધતા નવાઈ પમાડે છે. જેમ કે ગુજરાતના ડુંગરાઓની ગાળીઓમાં થતા કેસુડા ખાખરાને આપણે બહુ તો હોળી ધૂળેટીના તહેવારોમાં યાદ કરીએ છીએ, પણ જ્યારે બહારના પ્રકૃતિવિદો એને જોઈને દીવાના બની જાય છે.
0: ગુજરાત રાજ્ય બાયોડાયવર્સિટી બોર્ડમાં અભ્યાસ માટે ઇન્ટર્નશીપ માટે આવેલા કનિકા કાંટપાલ છેક ઉત્તરાખંડમાં પર્યાવરણ વિજ્ઞાનમાં MSc કર્યા પછી જૈવ વિવિધતાનો અભ્યાસ કરવા ગુજરાત આવ્યા છે.
1: તો ચાલો આજે તમને પરિચય કરાવીએ ગુજરાતની જૈવ વિવિધતાથી તદ્દન અજાણ એવા હિન્દી ભાષી મહેમાનનો.
0: હા,
1: એમની ભાષા ભલે હિન્દી છે પણ ગુજરાત

0: જાતની જૈવ વિવિધતા પ્રત્યેનો એમનો પ્રેમ આપણા કરતા વિશેષ છે.
1: હા મિત્રો, તરુભાઈ, આજે બીએમસીમાં ગુજરાત ઉપરાંત બીજા એક પ્રદેશની વાત છે.
0: શું વાત છે?
1: હા, આજે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં આપણે ગુજરાતની સાથે સાથે ઉત્તરાખંડમાં પણ કેવી જૈવિક વિવિધતા છે ને તેની વાત કરીશું. કારણ કે આપણી સાથે એક નિષ્ણાત છે, કનિકા કાંટપાલ, કે જેઓ ઉત્તરાખંડથી આવ્યા છે અને એમએસસી ઇન એન્વાયરમેન્ટ સાયન્સ, પર્યાવરણ વિજ્ઞાન સાથે એમણે એમએસસી કરેલું છે.
0: એટલે ઉત્તરાખંડની તો જૈવિક વિવિધતા ભરપૂર છે જ, પણ ગુજરાતની જૈવિક વિવિધતા એમને વધારે આકર્ષી ગઈ એવું થયું.
1: એટલે આપણે અહીંયા ભણવા જ આવ્યા છે અને એમને એમ થયું કે ઉત્તરાખંડનું તો નાનપણથી જોતી આવી છું, સંમતિ આવી છું, પણ અભ્યાસ આજે ગુજરાતનો.
0: વાહ વાહ.
1: નમસ્કાર કનિકાજી.
2: નમસ્કાર મેમ. નમસ્કાર સર.
0: નમસ્કાર કનિકાજી, આપનું સ્વાગત છે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમમાં અને ગુજરાત બાયોડાયવર્સિટી બોર્ડમાં પણ, એટલે ગુજરાતમાં પણ.
1: જી, આજે ઘણા વખતે મિત્રો અમે અરણ્ય ભવનમાં આવ્યા છે, ઘણા વર્ષો પછી આવ્યા છે, અને કનિકાજી અહીંયા અરણ્ય ભવનમાં જ આપણા બોર્ડ સાથે જોડાયેલા છે, અભ્યાસ કરે છે, આગળ ઘણું બધું શીખવાના છે, પણ એમની પાસેથી પણ આપણને ઘણું બધું શીખવા મળશે. કારણ કે એમણે કહ્યું હતું કે જૈવિક વિવિધતાનું જતન કાર્યક્રમ અંતર્ગત આપણે કેવી રીતે બાયોડાયવર્સિટીને બચાવી શકીએ એની ઉપરનો અભ્યાસ છે. તો કનિકાજી, આપ એના વિશે શું કહેશો, આપ ક્યા કહેંગે?
2: જૈવ વિવિધતા અગર સિમ્પલી હમ દેખતે હૈ નોર્મલી, અગર આપ વિચાર કીજીએ કે આપ એક સુબહ ઉઠ રહે હૈ ઓર આપકો સબ ચીજ અપને આસપાસ બિલકુલ એક સા દિખાઈ દે રહા હૈ, એક સે હી પેડ, એક સે હી જાનવર, એક સે હી આપ જૈસે દિખને વાલે લોગ, તો ક્યા બોર નહીં હોંગે, આપ બોર હો જાયેંગે. તો સિમિલરલી હમારે પર્યાવરણ મેં ભી ઇતની સારી વિવિધતાએ હૈ જિસકો હમ બોલતે જૈવ વિવિધતા, ઓર ઉસી કી વજહ સે યે ધરતી ઇતની સુંદર હૈ જો આપકો લગતી હૈ. એક અથર્વેદ કા એક શ્લોક હૈ, માતા ભૂમિ પુત્ર અહમ પૃથ્વીયા, અર્થાત કી યે ધરતી હમારી માતા હૈ ઓર મેં ઇસકા પુત્ર હું. ઓર ઇસી શ્લોક કો ધ્યાન રખતે હમ કહે સકતે હૈ કી હમારી જૈવ વિવિધતા કી રક્ષા કરના, પૃથ્વી કી રક્ષા કરના હમારા એક ધર્મ હૈ. તો આજ મેં ઇસી રિગાર્ડિંગ હમ યહાં બાત કર રહે હૈ કી હમ કિસ તરીકે સે સેવ કર સકતે હૈ, બચા સકતે હૈ જૈવ વિવિધતા કો. ઓર સિર્ફ વૈજ્ઞાનિકો કા કામ નહીં હૈ યે, હમ સબ કા હૈ, હમ સભી કો સંવેદનશીલ હોના પડેગા ઇસ ચીજ કે લિયે કી ઇસકો કૈસે બચાયા જા સકતા હૈ.
0: કનિકાજી, ઉત્તરાખંડ તો એસે કહે સકતે હૈ કી પ્રકૃતિ કે સાથ હી લોગ જીતે હૈ, બિલકુલ પહાડો કે બીચ કે સુંદર એરિયા હૈ. તો શ્રોતા મિત્રો, આપને પણ યાદ છે કે ઉત્તરાખંડ છે આખો પહાડોની વચ્ચે પહાડી વિસ્તાર છે, હિમાલયની ગિરિમાળાઓમાં આવેલો વિસ્તાર છે, એટલે એના ત્યાં ને અહીંયા શું ફરક છે એના વિશે આપણે કનિકાજી પાસે થોડુંક જાણીએ. આપ બતાઈએ કે ઉત્તરાખંડ ઓર ગુજરાત કી જૈવ વિવિધતા મેં ફરક આપકો ક્યા દિખ રહા હૈ?
2: જી સર, આપને બિલકુલ સહી કહા, ઉત્તરાખંડ પ્રકૃતિ સે કાફી નજદીક હમ કહે સકતે હૈ, અસલ મેં તો પ્રકૃતિ સે સબ નજદીક હી હૈ, વો પહાડી એરિયા હૈ, વહાં કા વેધર બિલકુલ અલગ હૈ યહાં સે, યહાં પે ગરમી જ્યાદા હૈ, હમ લોગ ઠંડ સે આયે હુએ લોગ હૈ, તો ઇટ્સ વેરી ઓબવિયસ વહાં પે કાફી જ્યાદા અંતર હૈ. જૈસે યહાં પે મેને દેખા, યહાં પે પલાશ નોર્મલી હમ દેખતે હૈ, હમારે વહાં કો બુરાંસ હોતા હૈ, એન્ડ મતલબ એસે અલગ અલગ એસી જીવ જંતુઓ કી કાફી અલગ અલગ, જૈસે યહાં કા એશિયાઈ શેર ફેમસ હૈ, હમારે યહાં જિમ કોર્બેટ મેં આપકો બાઘ દિખેંગે, તો બહોત જ્યાદા અંતર હૈ.
1: એટલે ખાણી પીણી કહીએ કે રહેણી કરણી કરીએ, જેમ અહીંયા ગુજરાતીઓને તો એવું મેં સાંભળ્યું છે, કારણ કે અમે લોકો ગુજરાતી છે એટલે અમને ખબર છે કે ખાવામાં મીઠાશ વધારે જોઈએ, મીઠું ખાવાનું, દાળમાં પણ અમારે ગોળ જોઈએ, ખાંડ જોઈએ, શાકમાં પણ અમારે જોઈએ, એટલે ઉત્તરાખંડમાં ખાવા પીવામાં પણ ફેરફાર હશે, એ રીતે આપણી સંસ્કૃતિ પણ અલગ અલગ છે. અમારે ત્યાં અહીંયા ગરબા બહુ સરસ થાય છે ગુજરાતમાં, એ રીતે ત્યાં ઉત્તરાખંડનું કંઈક નૃત્ય હશે જ, તો એના વિશે વાત કરો.
0: એના એની સાથે સાથે ખાણીપીણીમાં આપણે એક વસ્તુ પણ યાદ રાખવી પડે, કારણ કે આપણા પ્રધાનમંત્રીશ્રીએ પણ એક વખત કહ્યું હતું કે ગુજરાતીઓ છે ને આખા વર્ષનું તેલ ભરે,
1: તેલ પણ વધારે હોય છે
0: ઉત્તરાખંડમાં, તો અઠવાડિયાનું જ લઈ આવે ને તેલ.
2: હા, ખાને પીને જબ મેં શરૂઆતમાં ગુજરાત આઈ થી તો મુજે ઇસી ચીજ સે થોડા સા ડીલ કરને મેં ટાઈમ લગા થા કે હર ખાને મેં મીઠા હૈ, હમ ઇતના મીઠા નહીં ખાતે હૈ વહાં પે, હમારે કી ડિશેસ થોડી અલગ હોતી હૈ, યહાં પે કઢી ભી મીઠી થી, હમ લોગ કઢી મીઠી ભી નહીં ખાતે, બટ અબ આદત હો ગઈ હૈ.
1: વેરાઇટીઝ ક્યા હૈ વહાં ઉત્તરાખંડ મેં ખાને કી?
2: જૈસે હમારે વહાં પે જોઈ ભાત હોતા હૈ જિસકો યહાં કઢી બોલતે હૈ, ચુડકાની બનતી હૈ ભટ્ટ કી દાલ, બ્લેક બીન્સ જો હોતે હૈ ના ઉસકો હમારે યહાં ભટ્ટ બોલતે હૈ, ભટ્ટ કી દાલ હોતી હૈ, ચેસ હોતા હૈ, ચને કે ડુબકે હોતે હૈ, કઈ સારે હોતે હૈ, તો ઇસ

0: तब रोज वो उसमें कई सारे कॉन्सेप्ट आ जाते हैं, फिर अगर आप देखा जाए फिलोसफिकली या फिर ऐसा, तो चेंजेस तो हैं लोगों में, लेकिन अभी भी अगर जो त्योहारों के माध्यम से बचा हुआ है जो ये अब हो रहे हैं लोग, थोड़ी बार ऐसा नहीं कि सब लोग ही इनसेंसिटिव हैं, समझ रहे हैं जब देख रहे हैं, लेकिन है कि अब पहाड़ खाली हो चुके हैं, बंजर हो गया है, क्योंकि एजुकेशन का भी वो है, इसने इतना कोई जागरूक नहीं है इन्वायरमेंट को लेके। मैंने ही खुद इन्वायरमेंटल साइंसेस लिया था, मुझे बहुतों ने बोला था स्कोप बहुत कम है इन्वायरमेंटल, इंडिया में नहीं है, द सिंपल स्टेटमेंट हो कि इंडिया में स्कोप कम है, अगर आपको कहीं जाना है तो तुम्हें बाहर जाके करना पड़ेगा, ऐसा सा। तो वो अब आ रहा है चेंज, जब आप देख रहे हो कि इतना क्लाइमेटिक चेंज है, ये है वो है, तो वो जागरूकता की कमी है, एजुकेशन की कमी है, संसाधनों की तो बहुत कमी है पहाड़ों में अगर देखा जाए तो।
1: તો કનિકાબેન, ઘણી વખત એવું અમારે ત્યાં તો એવું જોવા મળે છે, ઘરગથ્થુ ઉપાય કહીએ ને એવી રીતે, કે નાનું બાળક જયારે બીમાર પડે ને તો એને શરદી થઈ હોય ને તો તાત્કાલિક એમ કે એને નીલગીરી છે થોડીક અહીંયા ગાડી પાનચોડીને છાતી ઉપર લગાડી દો એટલે એને સારું થઈ જશે, તુલસી છે તો થોડું વાટીને એને મોઢામાં આપી દો તો સારું થઈ જશે, પછી દોડીનો પાવડર છે દોડી વાટીને આપી દો તો તાવમાં થોડીક રાહત થશે, એવી રીતે ગરમાળો છે કે દોડી છે કે એવી રીતે, તો એવા નાના નાના ઘરગથ્થુ ઉપચારો હોય ને તો એનાથી બાળક અથવા તો મોટા વ્યક્તિ સાજા થઈ જાય, જલ્દી હમ રિકવર હો જાતે હૈ. તો વૈસે એસે આપકે યહાં આસપાસ કી એસી કોઈ વનસ્પતિ હૈ કે કોઈ બીમાર હુઆ હો તો આપકી મમ્મીને તુરંત લાકર વો વનસ્પતિ દે દી હો, વો પીસ કે દે દેતી હો, લપેટ કે દે દેતી હો ઓર આપકો અચ્છા હો જાય, એસા કુછ હૈ?
0: હમારે વહાં પે ઘાસ હોતી હૈ ઉસકો નેટલ બોલતે હૈ, નેટલ ઇન ઇંગ્લિશ, ઉસકો હમારા બિચ્છુ ઘાસ બોલતે હૈ, વો પહાડો મે અપર સાઇડ કે હોતી હૈ, તો એસે ઉસમે કાફી સારે કાંટે હોતે હૈ, ઇફ યુ વિલ ટચ દેટ, આપ છુએંગે ના આપકો એકદમ સે ઝટકા લગેગા, उसमें मेथेनोइक एसिड होता है बेसिकली, तो वो हमारे वहाँ जैसे बोलते नहीं कि पैरों में खाला पड़ गया है, जैसे नस मुड़ जाती है पीछे की वो चढ़ जाती है पैर, तो कहीं पे भी पेन है, बैक पेन है, तो उसको अगर लगाओ तो वो एकदम से सुन सा कर देता है, एंड काफी हद तक वो उसमें क्योंकि मेथेनोइक एसिड होता है मेनली उसमें, जितना मैंने पढ़ा है तो उसका यूज होता है, एंड वो काफी मेडिसिनल प्लांट है, उस की सब्जी बनाए खाने से भी बोलते हैं कि काफी सारे रोग ठीक होते हैं, तो पहाड़ों में तो बेसिकली मुझे नेटल का इसका ज्यादा पता है, बाकी मोरिंगा वगैरह तो सब जगह है ही, मोरिंगा तो यहाँ भी है, मुझे इसका ही ज्यादा पता है, बाकी और भी छोटे छोटे प्लांट्स होते हैं, जैसे एक हमारे यहाँ उसको बोलते हैं किलमोड़े, हाँ छोटे छोटे से फ्रूट्स होते हैं रेड कलर के, तो वो भी काफी अच्छा होता है फॉर हार्ट, होता कांटेदार है वह छोटे छोटे रेड कलर के काइंड ऑफ, बहुत बहुत वेरी टिनी, तो वो होता है, और एक मुंशारी साइड को आप थोड़ा सा हाई एल्टीट्यूड में जाएंगे तो आपको मिलेगा तिमूर का, तो वो भी आप इफ यू विल ईट दैट, तो जैसे झंझनाहट होती है ना काफी कूलिंग इफेक्ट वो देता है, तो दांत दर्द वगैरह में या फिर उसमें मेनली जो वहां की शेड्यूल ट्राइब्स हैं पिथौरागढ़ साइड पे, शौका जिनको बोलते हैं, शौका भोटिया आपने सुना होगा, तो वो दे पीपल यूज दैट, वो अपने खाने वगैरह में देते हैं, वो टेस्ट एनहांसर भी होता है और उसकी मेडिसिनल प्रॉपर्टीज भी बहुत है।
1: क्यों कहवाय नहीं तरु भाई, अहिया आपणे गुजरातीमां तुलसी छे, गरमाड़ो छे, डोडी छे, सरगो छे, नीलगिरी છે, અને ઔષધીય પ્લાન્ટ આપણે બધા કહીએ તો કેટલા બધા આપણા અલગ ને ડિફરન્ટ છે, એવી રીતે ત્યાંના પણ પ્રદેશની આખી ઔષધીય વનસ્પતિ જુદી જ છે,
2: અને એમાં પાછું નામ એક જ હોય તો પણ ઘણી વખત થાય, એમણે જેમ કનિકાઈજી કહ્યું ને બિચ્છુ ઘાસ, આપણે ત્યાં વીંછુડો છે, પણ વીંછુડાનો ઉપયોગ ખાસ કરીને નિંદામણ સિવાય બીજું કઈ છે જ નહીં,
1: બરાબર છે,
2: એટલે એ વીંછુડો છે, વીંછુડાના બહુ તો ફળ હોય તો શેઢે પાળે ઉગેલા હોય, તો શોખીન જે હોય ને ગુજરાતમાં યુવાનો ખાસ કરીને ગ્રામ વિસ્તારના, એ પોતાના નવા બૂટ ચંપલ બનાવતી વખતે એની વચ્ચે એનું તેલ નાખી દે,
1: બરાબર છે,
2: વીંછુડાનું, અને વીંછુડાનું તેલ નાખે એટલે આખા જયારે ચાલે ને ત્યારે કચડ કચડ કચડ કચડ બૂટ થાય,
1: આખી બધી વસ્તુ જ જુદી છે
2: એ છે.
1: કનિકાજી, અમારે અહીંયા અભી ગરમી કી સીઝન ચાલુ હો ગઈ હૈ, તો આમ બોલતે હૈ, કેરી બોલતે હૈ, વો બહોત હી પ્રખ્યાત હૈ, સબ ભી કે ઘર મે ગુજરાત મે કેરી તો દિખને મિલેગી હી મિલેગી, તો વૈસે અલગ અલગ ફ્રૂટ્સ હોતે હૈ, વો ભી સીઝનલ ફ્રૂટ્સ હોતે હૈ, વો હમ ખાતે હૈ, વૈસે ઉત્તરાખંડ કા કોઈ ફેમસ ફ્રૂટ હો તો આપ બતાઈએ.
0: આમ તો ફલો કા રાજા હૈ, આમ તો વહાં ભી બહોત હૈ, તો આમ હૈ ઓર માલ્ટે, અગર આપ માલ્ટા હા માલ્ટા સંતરા ઇઝ ડિફરન્ટ સર, માલ્ટા માલ્ટા સંતરે થોડા અલગ
1: હૈ, વો માલ્ટા
0: હા उसका आपको मतलब हाँ, माल्टा संतरे की ही शायद

શ્રોતા મિત્રો, આ હતો આજનો પ્રાયોજિત કાર્યક્રમ જૈવિક વિવિધતાનું જતન. આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે ફરી એકવાર સાંભળીએ હિન્દી ફિલ્મ સંગીત.

0: મિત્રો, આ પ્રસારણ આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના ગોધરા કેન્દ્રનું. અને હવે સાંભળીએ પ્રાદેશિક સમાચાર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી.
1: નમસ્કાર. આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર હિના મોદી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 150 કિલો ચાંદી પકડાયું. 20,000 ટન એલપીજીના જથ્થા સાથે વધુ એક જહાજ કંડલા બંદરે પહોંચ્યું. આગામી 2 દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા. સમાચાર વિગતવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ વિવિધ કાર્યોની ભેટ આપી. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે દશેલા ખાતે અંદાજે 128 કરોડના ખર્ચે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે પશુપાલકોની આવકમાં 20% વૃદ્ધિનો લક્ષ્યાંક હાંસલ કરવાની નેમ વ્યક્ત કરી.
2: શ્વેત ક્રાંતિ 2ના આધારે આપણું દૂધ ઉત્પાદન 3 ગણું વધે, 10 વર્ષમાં 3 ગણું વધે એ રીતનું પ્લાનિંગ કર્યું છે. અને હું એટલું ચોક્કસ કહીશ કે અમૂલ ગુજરાતની બધી ડેરીઓ, બનાસ ડેરી, મહેસાણા ડેરી, એ સૌએ દુનિયાભરમાં જે ટેકનોલોજી હતી એ ટેકનોલોજીને ભારતમાં લાવવાનું કામ કરી આપણા પશુપાલકોનો નફો વધારવાનું પરાક્રમ કર્યું છે.
1: તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું. તેમણે એનઆઈડીના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું, એનઆઈડી જેવી સંસ્થાઓ દ્વારા યુવાનોને નવાચાર અને વ્યાવસાયિક વિકાસ માટે યોગ્ય માળખું મળે છે.
2: એ વિધા અમારે યહાં પડી, ઇસકો એક્સપ્લોર કરના પડેગા, ઓર એક્સપ્લોર કરના હૈ તો કાફી લોગ ઇસકો કેરિયર કે રૂપ મે સ્વીકાર કરે, એસા વાતાવરણ બનાવના પડેગા. ઓર ડિઝાઇન કી ઉપયોગિતા કે બારે મે ભી જાગૃતતા ઓર એક્સપાન્શન કે લિયે પ્રયાસ ભી હમને કરને પડેંગે.
1: આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, હવે ડિઝાઇન માત્ર એક વિષય જ નહીં પરંતુ મેક ઇન ઇન્ડિયા, આત્મનિર્ભર ભારત અને વિકસિત ભારત જેવા અભિયાનનું અમૂલ્ય અંગ છે.
3: 21મી સદી મે क्रिएटिविटी, इनोवेशन और डिजाइन के बिना कोई भी राष्ट्र वैश्विक प्रतिस्पर्धा में आगे नहीं बढ़ सकता. श्री

0: मोदी साहब के मार्गदर्शन में एनआईडी को न केवल संसाधन बल्कि एक मजबूत संस्थागत ढांचा मिला है।
1: શ્રી શાહે આજે સેક્ટર 25 અને સરગાસણમાં આધુનિક યોગ સ્ટુડિયો અને સેક્ટર 22ના શહેરી આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કર્યું. અગાઉ તેમણે અમદાવાદના ત્રાગડમાં મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ટ ફેઝ 1 અને જર્મી સિટી કેમ્પસનું પણ ઉદ્ઘાટન કર્યું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે ઓનલાઇન માધ્યમથી પોતાની સ્વગણતરી પૂર્ણ કરીને વસ્તી ગણતરી 2027ની સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. શ્રી પટેલે રાજ્યના લોકોને આજથી 31 મે સુધીના નિર્ધારિત 15 દિવસમાં સ્વગણતરી કરીને મહત્વપૂર્ણ રાષ્ટ્રીય કવાયતમાં સક્રિયપણે ભાગ લેવા અનુરોધ કર્યો. આ પ્રસંગે રાજ્યના વસ્તી ગણતરી નિયામક સુજલ મયાત્રાએ મુખ્યમંત્રીને સ્મૃતિચિહ્ન અર્પણ કરીને તેમને જનગણના અંગેની પ્રવૃત્તિઓ વિશે માહિતી આપી હતી. 2027ની વસ્તી ગણતરીમાં પ્રથમ વખત શરૂ કરાયેલી સ્વગણતરી પદ્ધતિથી ઓનલાઇન પોર્ટલ અને મોબાઇલથી માહિતી આપી શકાશે. કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પણ આજે સ્વગણતરીમાં સહભાગી બની લોકોને સ્વગણના પ્રક્રિયામાં સક્રિય રીતે ભાગ લેવા અપીલ કરી છે.
2: જનગણના સે પ્રાપ્ત આંકડો કા ઉપયોગ સરકાર દ્વારા નીતિઓ બનાને વિકાસ યોજના તૈયાર કરને સંસાધનો કે ઉચિત વિતરણ સ્વાસ્થ્ય શિક્ષા આવાસ રોજગાર પરિવહન તથા વિભિન્ન જનકલ્યાણકારી યોજનાઓ કે પ્રભાવી ક્રિયાન્વયન મેં કિયા જાતા હૈ સહી જનગણના આંકડે સુનિશ્ચિત કરતે હૈ કે વિકાસ કા લાભ સહી લોગો એવં ક્ષેત્રો તક પહોંચે.
1: રાજ્યમંત્રી પ્રવીણ માળીએ પણ પોતાના નિવાસસ્થાન ડીસા ખાતેથી પોતાના પરિવારની વિગતો વસ્તી ગણતરી પ્લેટફોર્મ પર ઓનલાઇન ભરીને સ્વવસ્તી ગણતરીની શરૂઆત કરાવી હતી. કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે યોજાયેલા ઝીંગા કિસાન સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. આ સંમેલનમાં એક્વેટિક રેફરલ લેબ ફોર ક્વોલિટી ટેસ્ટિંગ ડાયગ્નોસ્ટિકના ખાતમુહૂર્ત તથા દરિયાકાંઠે સુપર ઇન્ટેન્સિવ પ્રિસિશન એન્ડ નેચરલ શ્રિમ્પ ફાર્મિંગ પ્રદર્શન પ્રકલ્પનો પ્રારંભ કરાયો. મંત્રી શ્રી પાટીલે જણાવ્યું, ગુજરાતનો વિશાળ દરિયા કિનારો, અનુકૂળ હવામાન અને આધુનિક ટેકનોલોજીનો વધતો ઉપયોગ રાજ્યને એક્વાકલ્ચર અને ઝીંગા ઉત્પાદન ક્ષેત્રે અગ્રણી સ્થાન તરફ આગળ ધપાવી રહ્યો છે. આ કાર્યક્રમમાં ICAR સીબા, ચેન્નાઈ નવસારી કૃષિ યુનિવર્સિટી તથા કામધેનુ યુનિવર્સિટી ગાંધીનગર વચ્ચે મત્સ્ય ઉદ્યોગના વિકાસ માટે MOU કરવામાં આવ્યા હતા. રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 150 કિલો ચાંદી પકડાયું છે. આજે વહેલી સવારે કેન્દ્રીય IB બાતમીના આધારે એક ગુપ્ત ઓપરેશન હાથ ધરી કરોડોની કિંમતની મોટી માત્રામાં ચાંદીનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. 150 કિલોથી વધુ ચાંદીનો આ જથ્થો વારાણસીથી વાયા મુંબઈ હવાઈ માર્ગે રાજકોટ પહોંચ્યો હોવાની માહિતી મળતા આ જથ્થો મંગળવારના 3 જેટલા વેપારીની પૂછપરછ શરૂ કરવામાં આવી છે. રાજકોટમાં પકડાયેલા ચાંદીના જથ્થાની તપાસમાં DRI અને CGST પણ જોડાઈ છે. પ્રાથમિક પૂછપરછમાં આ સમગ્ર મામલો કર ચોરીનો હોવાનું સામે આવ્યું છે. વારાણસીથી ચાંદીનો જથ્થો મોકલનાર વેપારીએ ટેક્સ ભરપાઈ કર્યો ન હોવાનું સામે આવતા એ દિશામાં તપાસ કરવામાં આવી રહી છે. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પાર કરીને દેશનું વધુ એક જહાજ કચ્છના કંડલા બંદરે પહોંચ્યું છે. આ જહાજ 20,000 ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ લઈને આવ્યું છે. સીમી નામનું આ જહાજ 13 મેના રોજ સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિસ્તારમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી ગયું હતું. આજે તે કંડલા બંદરે પહોંચ્યા બાદ તેને JT No. 1 પર લાંગરવામાં આવ્યું છે. કંડલા બંદરે પહોંચ્યા બાદ જહાજમાંથી LPG અનલોડ કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. રાજ્યમાં આગામી 2 દિવસ દરમિયાન ગરમીમાં આંશિક વધારો થઈ શકે છે. જોકે ત્યારબાદ તાપમાનમાં 2-3 ડિગ્રી સેલ્સિયસ જેટલો ઘટાડો થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માએ જણાવ્યું, આગામી 2 દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ સહિતના દરિયાકાંઠા વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે.
3: જો કલ સર્વાધિક મેક્સિમમ ટેમ્પરેચર દર્જ કિયા ગયા થા 43.2 ડિગ્રી સેલ્સિયસ સુરેન્દ્રનગર મેં દર્જ કિયા ગયા થા ઓર સેકન્ડ હાઈએસ્ટ 42.7 રાજકોટ મેં આયા થા જબકિ ગુજરાત રીજન કી બાત કરી તો અહેમદાબાદ મેં 42.0 આયા થા ઓર ગાંધીનગર મેં 41.5 ડિગ્રી સેલ્સિયસ દર્જ કિયા ગયા થા. આજ હમ ઉમીદ કર સકતે હૈ કે 43 સે 44 કે બીચ મેં અહેમદાબાદ ઓર ગાંધીનગર કા જો અધિકતમ તાપમાન હૈ.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31 મેના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 134મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800 11 78 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માય જીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પણ પોતાના મંતવ્ય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ કોલ પણ આપી શકે છે અને એસએમએસમાં મળેલી લિંકને અનુસરીને પણ સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો આપી શકે છે. આગામી એપિસોડ માટે સૂચનો

તાલુકાનો ધાનેરાના થાવર ગામના હોવાનું સામે આવ્યું છે. અમારા પ્રતિનિધિ સૌજી ચૌધરી જણાવે છે કે ધાનેરાથી રામદેવરા દર્શને જતા સમયે આ અકસ્માત સર્જાયો હતો, જેમાં 3 લોકો ઘાયલ થતા તેમને સારવાર અર્થે બલોત્રા હોસ્પિટલ ખસેડાયા હતા. ઘટના અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ દર્દી હિતમાં બેદરકારી દાખવનાર કર્મચારી સામે કડક કાર્યવાહી કરી છે. વિસનગરમાં એક દવાની દુકાનમાં દવાનો જથ્થો ઉપલબ્ધ હોવા છતાં દર્દીઓને દવા આપવામાં નહોતી આવતી. આરોગ્યમંત્રીએ તપાસની સૂચના આપતા જાણવા મળ્યું કે ગાંધીનગર ખાતે દવાનો પર્યાપ્ત જથ્થો ઉપલબ્ધ હતો. આ મુદ્દે વિસનગરના જુનિયર ફાર્માસિસ્ટ પ્રશાંત શિમાળીની કચ્છમાં બદલી કરાઈ છે. સોમનાથ રેલવે સ્ટેશનના પુનઃવિકાસ પ્રોજેક્ટમાં હોટેલ અને આતિથ્ય વ્યવસાય માટેના વ્યવસાયિક અવસરો અંગે બેઠક યોજાઈ. પશ્ચિમ રેલવેના ભાવનગર મંડળ હેઠળ પુનઃવિકાસ પામતા સોમનાથ રેલવે સ્ટેશન ખાતે ઉપલબ્ધ કરાવવામાં આવી રહેલા વ્યવસાયિક ક્ષેત્રના ઉપયોગ અને આવક સર્જનની સંભાવનાઓ અંગે ચર્ચા કરવા માટે અપર મંડળ રેલ પ્રબંધક ઋત્વિક શર્મા ભાવનગરના અધ્યક્ષસ્થાને એક બેઠક યોજાઈ હતી, જેમાં હોટેલ અને રિયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે જોડાયેલા ઉદ્યોગપતિઓ અને મેનેજરોએ ભાગ લીધો હતો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના સલાલ ગામ ખાતે નિર્મિત ટ્રોપિક ઓફ કેન્સર સાયન્સ પાર્ક પ્રવાસીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. છેલ્લા 2 મહિનામાં 3,500થી વધુ લોકોએ આ પાર્કની મુલાકાત લીધી છે. મહેસાણા જિલ્લામાં રાસાયણિક ખાતરોના અસંતુલિત વપરાશને ઘટાડવા અને પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા 1 માસ સુધી ખેડૂત જાગૃત અભિયાન ચાલશે. અને પાટણ જિલ્લામાં ખેતીવાડી વિભાગ દ્વારા રાસાયણિક ખાતરના સમતોલ અને સંકલિત ઉપયોગ અંગે ખાસ જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. તે અંતર્ગત દરેક તાલુકામાં તાલીમ શિબિરો શરૂ કરવામાં આવી છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વસ્તી ગણતરી 2027 અંતર્ગત સ્વગણતરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો. રાજકોટ આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પરથી 150 કિલો ચાંદી પકડાયું. 20,000 ટન એલપીજીના જથ્થા સાથે વધુ એક જહાજ કંડલા બંદરે પહોંચ્યું. અને આગામી 2 દિવસ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં ગરમ અને ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: રામ રામ છે પરેશભાઈ, તમને બાપભાઈ, હેતુભાઈ, વેજાભાઈ, મંજુબેન, જીવીબેન, હોવ ડાયરાના ખેડૂત મિત્રોને રામ રામ રામ રામ.
1: રામ રામ છે કાનજીભાઈ, સૌજીભાઈ, હિતુભાઈ, પશાભાઈ, વાલીબેન, રસીલાબેન, હો ડાયરાના મિત્રોને જાજા કરીને રામ રામ રામ રામ. એ રામ રામ વિરલભાઈ.
2: એ રામ રામ કાનનબેન, રામ રામ.
1: આજે એક પ્રશ્નથી શરૂઆત કરી.
2: તમારો પ્રશ્ન આવે ને એટલે આમ મારે એલર્ટ થઈ જવું પડે. બોલો બોલો.
1: પણ દરેક વખતે જેમ હું કહું છું કે મારા પ્રશ્નો એવા કોઈ અઘરા હોતા નથી. હવે તમે મને છે ને ઘઉં, ચોખા ને બાજરો એ સિવાય કેટલા ધાન્યોના નામ આપી શકો, કયો જોઈએ?
2: ચાલો થોડાક તો આપી શકીએ. આપણે લઈએ તો રાજગરો છે, પછી આપણે રાગી કહીએ, નાગલી કહીએ, પછી સામો આપણે કહીએ,

0: આવા બે ત્રણ નામ મને યાદ આવ્યા.
1: બોલો, એક બહુ જાણીતું નામ તમે ભૂલી ગયા.
0: ક્યું?
1: જુવાર.
0: હા, જુવાર છે, જવ છે.
1: હા, તો પછી એટલે ઘણી વખત શું છે કે આપણી આસપાસ છે ને ઘઉં અને ચોખા આ બેનો ખૂબ બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. એટલે એ બે સિવાયના ધાન્યોમાં છે ને બાજરો ને જુવાર ને એવા એક બે નામ આવડે, પછી બહુ બધા નામ છે એ આપણને આવડતા નથી. અને ઘણી વખત તો એવું થાય કે આપણે એ નામો ખાલી સાંભળ્યા હોય કે વાંચ્યા હોય, પણ જોવામાં તો કોઈ દિવસ એ ધાન્યો આવ્યા જ ન હોય. જેમ કે આપણા હેમુભાઈએ ગાયું ને કે કાંગને ખેતર ગયાતા, રહ્યો ગોરી કાંગ લ્યો. આ કાંગ કેવું હોય એ તો કોઈ દિવસ જોયું જ ન હોય, એના જેવું છે.
0: ના, એકદમ સાચી વાત. એટલે આ જે ધાન્યો છે ને કાનનબેન, એને આપણે પારંપરિક ધાન્ય કહી શકીએ, હલકા ધાન્ય કહી શકીએ, બરછટ ધાન્ય કહી શકીએ, અને અત્યારે તો એને શ્રી ધાન્યો પણ કહેવામાં આવે છે.
1: એટલે આમ જોઈએ ને તો આ પરંપરાગત ધાન્ય શબ્દ બહુ સરસ.
0: બરોબર.
1: એટલા માટે કેમ કે આપણી પરંપરામાં ક્યાંક ને ક્યાંક આ ધાન્યોનો ઉલ્લેખ છે ને એ વણાયેલો છે, પણ આપણી એ બદનસીબી કે આપણે સમયાંતરે ઘઉં ને ચોખા સિવાય બધા ધાન્યોને ભૂલી બેઠા છીએ. અને એ પછી આપણે ન બહુ પાકનું ઉત્પાદન કર્યું કે ન સમાજમાં એ બહુ લોકપ્રિય થયા. બાકી જો જેમ હમણાં કીધું કે લોકગીત હતું કાંગને ખેતર ગયા હતા, તો કાંગનો ઉલ્લેખ આવે છે એનો અર્થ એમ કે કાંગ ત્યારે લોકપ્રિય હશે. પછી એવી રીતે બાળકોનું એક જોડકણું છે, જો તમે સાંભળ્યું હોય તો, ઘર ઘર ઘર ઘર ઘંટી બાજરો ને બંટી. તો એમાં બાજરો ને બંટી બે નો ઉલ્લેખ આવે છે. તો હવે બંટી નામનું ધાન્ય કોઈક સમયે તો હતું જ સમાજમાં પ્રચલિત, માટે આ જોડકણામાં એનો ઉલ્લેખ છે એ આપણે જોઈ શકીએ છીએ. તો આવા ઘણા બધા ધાન્યો જે છે કે જે પ્રચલિત હતા એક સમયે અને હવે ધીમે ધીમે લુપ્ત થતા ગયા અથવા તો આપણે ભૂલતા ગયા એવું છે, પણ ફરી પાછો એમનો જમાનો આવ્યો છે એવું આપણે કહી શકીએ.
0: અને કાનનબેન, તો પછી છે ને તમે આટલી સરસ સરસ વાતો કરો છો, તો આ બધા કેટલા ધાન્યો છે એ બધા વિશે થોડી વિગતવાર વાત કરો.
1: હા, એટલે આ છે ને શબ્દ હલકા ધાન્ય વાપરીએ છીએ ને, એટલા માટે આપણા મગજમાં એમ થાય કે હલકા. અરે એમ હલકા નહીં, પચવામાં હલકા એમ, એટલા માટે એને આપણે હલકા ધાન્ય કહીએ છીએ. પણ એની શ્રી એટલે એની સમૃદ્ધિ તો બહુ જોરદાર છે, એટલે એમાં પોષક તત્વો છે ને એ ભરપૂર પ્રમાણમાં મળે છે.
0: બરાબર.
1: તો આના વિશે, એટલે આ શ્રી અન્ન વિશે અથવા હલકા ધાન્ય કે પરંપરાગત ધાન્ય વિશે વાત કરીએ ને, તો અંગ્રેજીમાં એ બધા માટે મિલેટ શબ્દ વાપરવામાં આવે છે. બરોબર.
0: અત્યારે ખૂબ પ્રચલિત.
1: હા, ખૂબ પ્રચલિત છે. સામાન્ય રીતે છે ને આ કેવા પ્રકારના ધાન્ય હોય કે એનો દાણો ગોળ હોય અને નાનો હોય. બરોબર. આમ જો ઘઉં મોટો, ચોખાનો દાણો મોટો, પણ બાજરો, જુવાર, રાગી કે એ બધાને તમે જો હથેળીમાં લ્યો તો કેટલા બધા દાણા એક સાથે તમે ઝીણા ઝીણા જોઈ શકો. એટલે ધાન્ય પાકોનો સમૂહ જે હોય એને મિલેટ્સ તરીકે ઓળખવામાં આવે છે. ને કીધું એ રીતે કે ભાઈ એ પચવામાં હલકા છે, એટલે હલકા ધાન્ય પણ કહેવાય છે. એટલે હલકા એટલે નીચલી કક્ષાના નહીં, પણ પચવામાં હલકા માટે. બરોબર ને. અને આ ઘાસ વર્ગના પાકો કહેવાય.
0: અચ્છા.
1: એટલે એને તૃણ ધાન્યો પણ કહેવામાં આવે. અને એમાં છે ને પાછા એને બે ભાગમાં આપણે વહેંચી શકીએ, એટલે બાજરો, જુવાર, રાગી અથવા જેને નાગલી પણ કહીએ, તો એ જે છે ને એને મુખ્ય હલકા ધાન્ય પાકો કહેવાય, કારણ કે એ મોટા પાયે વપરાય છે. પણ એની સામે ચીણો, કોદરા, કાંગ, બંટી, સામો, મરૈયો, લીલી કંગની આ બધાને ગૌણ હલકા ધાન્ય તરીકે ઓળખવામાં આવે છે. બરોબર. અને હવે જો એક બહુ મહત્વની વાત છે કે નાનો અને ગોળ દાણો હોય તો એ રાજગરાનો સમાવેશ હલકા ધાન્યમાં નથી થતો. બોલો.
0: અચ્છા.
1: હા, કારણ કે એ ઘાસ વર્ગમાં નથી આવતો.
0: અચ્છા.
1: એટલે એને સ્યુડો હલકું ધાન્ય કહેવાય, એટલે છે પણ ને નથી પણ, એમ દૂધ દહીં બેયમાં. આમ તો છે ને હલકા ધાન્યોનું જે મૂળ કહેવાય ને, પિયર જેને આપણે કહીએ, એ ભારત છે, વતન જ છે ભારત તો. અને બહુ વર્ષો જૂના આ પાકો છે, આપણા પ્રાચીન પાકો છે. અને ઘણી વખત એને બરછટ અનાજ તરીકે પણ આપણે ઓળખતા હોઈએ છીએ. હવે આ પાકોની આટલી બધી લાક્ષણિકતા અને વિશેષતાની જ્યારે જગતને

0: હાણ થઈ ત્યારે લોકો પણ એના તરફ આકર્ષાયા, અને એને કારણે આપણા ઇતિહાસમાં કંઈક બે ત્રણ મહત્વના ફેરફારો જોવા મળ્યા. એ શું એ તમે કંઈક જણાવો.
1: બરાબર. એમાં સૌથી પહેલું તો જે 2023નું વર્ષ ગયું એને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું. પછી 2018નું જે વર્ષ ગયું એને રાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઘોષિત થયું. એટલે આવું એનું સરસ મજાનું મહત્વ આખા વિશ્વ સમક્ષ જાય એવા પ્રયત્નો પણ થયા. હવે કાનનબેન, આ જે પાકો છે, તમે કીધું તૃણ ધાન્યો, હલકા ધાન્યો, તો આ પાકોનો ખરેખર ઇતિહાસ જો જોવા જઈએ તો આશરે 10,000 કરતા વધુ વર્ષથી આ પાકનું વાવેતર કરવામાં આવે છે. પછી હરિયાળી ક્રાંતિ બાદ ડાંગર, ઘઉં અને મકાઈ જેવા ધાન્ય પાકોની ખેતીમાં દિન પ્રતિદિન વધારો થતો ગયો, અને સાથે સાથે મિલેટ પાકોની ખેતીમાં ઘટાડો થવાને કારણે હાલની જે નવી પેઢી છે એના માટે આ પાકો કદાચ નવા હોઈ શકે.
0: હા, આ સાચી વાત છે. અને અમુક પાકો છે ને એ એની મર્યાદામાં બંધાઈ ગયા, જેમ કે સામો છે કે રાજગરો છે, તો એની સાથે ફરાળી એવું લેબલ લાગી ગયું. એટલે 11 હોય કે પછી શ્રાવણ મહિનાનો સોમવાર હોય કે ચાતુર્માસ હોય ત્યારે જ ખવાય, બાકી ન ખવાય એવું આપણા મગજમાં ઘૂસી ગયું.
1: અને તાજેતરના વર્ષોમાં આ પાકોના ઉચ્ચ પોષણ મૂલ્યોને કારણે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે આ પાકોનું રોજિંદા આહારમાં ચલણ છે એ વધ્યું છે, અને આ પાકોનું પોષણ સુરક્ષામાં મહત્વને ધ્યાને લેતા આપણે હમણાં વાત કરીએ એમ ભારતમાં વર્ષ 2018ને રાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું, અને ભારત સરકાર દ્વારા મિલેટને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવવા માટે સંયુક્ત રાષ્ટ્રમાં આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કરવા માટે આપણા દેશ વતી પ્રસ્તાવ પણ મૂકવામાં આવેલો, જે સ્વીકારાણો જેને સંયુક્ત રાષ્ટ્રમાં 72થી વધુ દેશોનું સમર્થન મળતા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જાહેર કરવામાં આવ્યું.
0: વાહ, તો બહુ સારી વાત છે. અને એટલે જ મેં જેમ કીધું હતું ને એમ કે હવે પછી જે બાળકો ભણતા હશે એને આ 2 વર્ષ યાદ રાખવાના રહેશે, અને એ માત્ર વર્ષ જ યાદ નથી રાખવાના પણ સ્વાભાવિક છે કે મિલેટ્સ ને પણ યાદ રાખવાના છે.
1: આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ જે જાહેર થયું એના પાછળના જે મુખ્ય ઉદ્દેશ આપણે જોઈએ તો મિલેટ્સ પાકોના વિવિધ ફાયદાઓ વિશે લોકો માહિતગાર થાય, તેમજ લોકો રોજિંદા જીવનમાં આ પાકોને આહારમાં વધુ ને વધુ ઉપયોગમાં લે, જેથી આ પાકોની રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં માંગ વધે, એની ખ્યાતિ વધે, તથા વાવેતરમાં પણ વધારો થાય, તેમજ ખેડૂતોને પોષણક્ષમ ભાવો પણ મળી રહે. આ ઉદ્દેશ્યો છે એના માટે આ મિલેટ્સનો આટલો પ્રચાર પ્રસાર અત્યારે થઈ રહ્યો છે.
0: હા, અને આપણે જે વાત કરીએ છીએ ને કે ભાઈ જે આ હલકા ધાન્ય પાકો છે એમાં કેવા પોષક તત્વો રહેલા છે, કારણ કે આપણો મુખ્ય ખોરાક ઘઉં અને ચોખા આધારિત જ છે.
1: બરોબર.
0: એટલે એક આખો પ્રદેશ છે એમાં મોટે ભાગે ઘઉં વધારે ખવાય છે, દક્ષિણ ભારતની વાત કરીએ તો ચોખા વધારે ખાય છે, અને ઉત્તર ભારતની વાત કરીએ તો મકાઈ અને ઘઉંનો ઉપયોગ જોવા મળે છે. તો આને કારણે આપણું જે આહાર છે ને એમાં પોષક તત્વોની ચોક્કસ ખામીઓ ઉદ્ભવે છે, અને એટલા માટે આપણે જોઈ શકીએ છીએ કે અત્યારના સમયમાં હવે જે ઘઉંની રોટલી અને ભાખરીનું ચલણ છે એ તો સ્વાભાવિક છે કે લગભગ આપણે એમ કહી શકીએ કે પૂર્ણ ભારતમાં છે.
1: બરોબર.
0: એટલે મોટે ભાગે બધા જ ઘરોમાં આ વસ્તુઓ વધારે ખવાય છે, પણ આપણે સ્વાસ્થ્ય સંબંધી જે પોષક તત્વો હોય એનાથી ભરપૂર ખોરાક છે એ આપણને આ હલકા ધાન્યો છે એ પૂરો પાડી શકે છે.
1: બરોબર. હવે આપણને છે ને કાનનબેન પ્રશ્ન થાય કે ભાઈ તમે કીધું એમ ઘઉં અને ચોખા આ મુખ્ય ધાન્ય પાકો આહારમાં લેવામાં આવતા હોવા છતાં આ હલકા ધાન્ય પાકોનો ખોરાકમાં ઉપયોગ જે વધારવાની જરૂરિયાત શા માટે ઊભી થઈ? બરોબર. તો એના વિશે વાત કરીએ તો વિશ્વમાં અંદાજિત 12 પાકો માનવજાતોને ખાદ્ય સુરક્ષા પૂરી પાડે છે, જેમાં મુખ્યત્વે 3 ધાન્ય પાકો જેવા કે ડાંગર, ઘઉં અને મકાઈ વૈશ્વિક આહારની કુલ ખાદ્ય જરૂરિયાતોનો લગભગ 50% હિસ્સો ધરાવે છે. આ મુખ્ય ધાન્ય પાકો કાર્બોહાઈડ્રેટ્સના પ્રાથમિક સ્ત્રોત છે.
0: બરોબર.
1: એટલે આ ધાન્ય પાકોમાં સમતોલિત

0: પોષણ માટે જરૂરી ખનિજ તત્વો, પછી વિટામિન્સ, પ્રોટીન, એમિનો એસિડ, આ બધાનો અભાવ અથવા તો એની માત્રા છે ને એમાં ઓછી હોય છે.
1: અચ્છા.
0: જેના પરિણામ સ્વરૂપે માનવ આહારમાં જરૂરી અગત્યના પોષક તત્વો, ખાસ કરીને સૂક્ષ્મ તત્વો જેવા કે ઝીંક છે, લો, મેગ્નેશિયમ, વિટામિન્સ અને પ્રોટીનની ઉણપના કારણે સ્વાસ્થ્ય પર એની માઠી અસરો જોવા મળેલ છે.
1: બરોબર.
0: હવે આપણી જૂની કહેવત છે કે અન્ન તેવા ઓડકાર. બરાબર. એટલે જેવા ખોરાક ખાઈશું તે પ્રમાણે જ આપણને પોષણ મળશે.
1: બરાબર.
0: જ્યારે આપણે ઘઉં અને ડાંગર મુખ્ય ધાન્ય પાકો તરીકે ખોરાકમાં ઉપયોગ કરતા ન હતા ત્યારે વિસ્તાર અનુસાર આ હલકા ધાન્ય પાકો આપણા આહારમાં સામેલ હતા.
1: બરાબર.
0: હરિયાળી ક્રાંતિ બાદ ધીમે ધીમે આ ધાન્ય પાકો આપણા આહારમાંથી લુપ્ત થતા ગયા, જેને પરત આપણા આહારમાં આપણે હવે સામેલ કરવાની જરૂરિયાત છે.
1: એટલે જે હલકા ધાન્ય પાકોને આપણા આહારમાં ફરીથી સામેલ કરવાની જરૂરિયાત છે ને, એની જો લાક્ષણિકતાની વાત કરીએ ને, તો માનવ શરીરની દેહધાર્મિક ક્રિયાઓ માટે જરૂરી એવા તમામ પોષક તત્વો આવા હલકા ધાન્ય પાકોમાં આવેલા હોય છે. અને એટલે એને પૌષ્ટિક અનાજ તરીકે પણ ઓળખવામાં આવે છે.
0: નવું નામ હો પાછું.
1: તો મને તો એવું લાગે કે આપણે આના પછી પેપર કાઢી, હા ને, કે હલકા ધાન્યોના કેટલા નામો છે અને કયા વર્ષને કઈ રીતે ઉજવવામાં આવ્યું, આપણને મિત્રો લખીને મોકલાવો. આ હલકા ધાન્ય પાકો જે છે ને એ સૂક્ષ્મ તત્વોથી ભરપૂર હોય છે.
0: બરોબર.
1: અને ખનિજ તત્વોની માત્રા અન્ય પાકોની સરખામણીએ 4-5 ગણી વધારે હોય છે. અને એટલા માટે હલકા ધાન્ય પાકોને વિરલભાઈ પોષક તત્વોનું પાવર હાઉસ કહેવામાં આવે છે.
0: હવે તમે વાત કરી કે પોષક તત્વોનું પાવર હાઉસ હલકા ધાન્ય પાકો છે, તેમજ અત્યારે જે મુખ્ય વિશ્વ સ્તરે સમસ્યા જોઈએ ને, તો વજન વધી જવું, આપણું લોકોનું વજનમાં વધારો થાય, ઘટાડો પણ થાય, તો આ વજનના વધારા ઘટાડા માટે પણ આ હલકા ધાન્ય પાકો છે ને એ મદદરૂપ થતા હોય છે. તો એની વાત કરીએ
1: તો એ છે ને વિરલભાઈ, એને સામાન્ય રીતે ઓબેસિટી તરીકે ઓળખવામાં આવે છે.
0: તો આજના સમયમાં બાળકો અને યુવાનોમાં શ્રમનું પ્રમાણ ઘટતા અને આરામદાયક જીવનશૈલીના કારણે તેમજ ફાસ્ટ ફૂડનો ખોરાકમાં ઉપયોગ વધતા મોટા પ્રમાણમાં મેદસ્વીતા, તમે કીધું એમ, ઓબેસિટી જોવા મળે છે. આ સમસ્યાના નિવારણમાં પણ ખોરાકમાં ઘઉં, ચોખા અને મકાઈ કરતા હલકા ધાન્યો ખોરાકમાં ઉપયોગી અને લાભદાયી નીવડે છે, કારણ કે તેમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. આથી વજન ઘટાડવા માંગતા લોકો માટે આ શ્રેષ્ઠ ખોરાક છે. હલકા ધાન્ય પાકોનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ઓછો હોય છે. બરાબર. તેથી મેદસ્વીતા ધરાવતા લોકો માટે સલામત ખોરાક છે. મોટા પાને દૂર કરવા હલકા ધાન્ય પાકો આહારમાં લેવાથી શરીરમાં ચરબી વધતી નથી, તેમાં વધારે પ્રમાણમાં રેશા હોવાથી પચવામાં વધારે સમય લાગે છે, તેથી જમ્યા બાદ લાંબા સમય સુધી આપણને ભૂખ પણ નથી લાગતી અને તેના કારણે વજન વધતું નથી.
1: બરોબર.
0: બાજરામાં ટ્રિપ્ટોફેન એમિનો એસિડ આવેલું હોય છે જે મોટાપાને દૂર કરે છે.
1: બહુ સરસ વાત છે. અને આ ઉપરાંત વિરલભાઈ, હવેના સમયમાં આપણે જોઈએ છીએ કે બ્લડ પ્રેશર છે કે ડાયાબિટીસ છે, એવા જીવન સંબંધિત રોગો છે જેને જીવનશૈલી સંબંધિત રોગો આપણે કહી શકીએ, કે ભાઈ આપણી જીવનશૈલીમાં એટલો મોટો ફેરફાર થયો ને કે આ બધા રોગો આપણા શરીરમાં ઘૂસી ગયા છે, તો એમાં પણ આપણને આ હલકા ધાન્યો કામ લાગ્યો. એટલે ઓગસ્ટ 2021માં એક તબીબી અભ્યાસ થયો અને એના તારણોમાં એવું જાણવા મળ્યું કે હલકા ધાન્ય પાકોના સેવનથી હાઇપર લિપિડેમિયા ઘટે છે અને એના કારણે હાઇપર ટેન્શન છે ઘટે છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર છે એ વધે છે. અને ઓક્ટોબર 2021માં એક અભ્યાસ એવો પ્રકાશિત થયેલો અને જેમાં એવો દાવો કરવામાં આવેલો કે હલકા ધાન્ય પાકોનું સેવન લોહ તત્વની ઉણપથી થતા એનિમિયાને ઘટાડે છે. એટલે આપણે એવું કહી શકીએ વિરલભાઈ કે હલકા ધાન્યો છે ને એનો ખોરાકમાં ઉપયોગ વધારવાથી મનુષ્યના તણાવમાં અને માનસિક

0: માનસિક સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળે છે. એટલે પણ આપણે હલકું ધાન્ય છે ને એને આપણા ભોજનમાં સ્થાન આપવું જોઈએ.
1: બરોબર. એટલે કાનનબેન, તમે સરસ મજાની આપણે મેદસ્વીતાની વાત થઈ, પછી હાઇપરટેન્શન એટલે વિવિધ જે આપણે લાઇફસ્ટાઇલ ડિઝીઝ અંગ્રેજીમાં કહીએ, બરોબર, એ બધા ડિઝીઝમાં પણ હલકા ધાન્યો મદદરૂપ થાય. અને આ હલકા ધાન્યો છે ને એ વિવિધ વિસ્તારમાં જુદા જુદા પ્રકારના આપણને ઉગતા જોવા મળતા હોય.
0: બરોબર.
1: તો એમાં જોઈએ તો ભાઈ આપણું સૌરાષ્ટ્ર જ લઈએ સૌથી પહેલા, તો સૌરાષ્ટ્રમાં બાજરાનો રોટલો, પછી ગામડાના લોકોનો એ મુખ્ય ખોરાક છે. પછી ઘઉંને બદલે બાજરાનો ખોરાકમાં ઉપયોગ કરવાથી તંદુરસ્તીમાં વધારો કરી શકાય છે. બાજરાના લોટમાં ઘી ગોળ નાખી બનાવેલી રાબ નવજાત શિશુઓનો પૌષ્ટિક ખોરાક ગણવામાં આવે છે. આજકાલ બજારમાં જે ઉપલબ્ધ બહુરાષ્ટ્રીય કંપનીના જે પાવડરો મળતા હોય છે, બરોબર, એની સામે બાજરાની રાબ છે એ ખૂબ સસ્તી અને બાળકો માટે સલામત આહાર બની રહે છે.
0: ચોક્કસ, કેમ નહીં. અને વિરલભાઈ, કેવું છે કે ભાઈ આપણે જો વિચારીએ ને તો આપણું જે પરંપરાગત ભોજન હતું ને, જે તે વિસ્તારની આપણે વાત કરીએ તો આપણને ખબર પડી જાય કે ત્યાં કેવા પ્રકારના ધાન્યો ઉગતા હશે. આમ સામાન્ય રીતે જોઈએ તો ઘઉંના ચોખા મોટે ભાગે જોવા મળે, પણ જેમ તમે કીધું કે સૌરાષ્ટ્ર છે તો આપણે બાજરાનો રોટલો, એટલે આપણને ખબર પડી કે હા, સૌરાષ્ટ્રમાં બાજરાનું વાવેતર છે એ મોટા પ્રમાણમાં થતું હશે. એવી રીતે તમે દક્ષિણ ગુજરાતમાં જાઓ ને તો ત્યાં તમને રાગી ને નાગલી ને એનો ઉપયોગ છે એ વધારે જોવા મળે. એટલે એ પ્રકારના જે પ્રદેશો છે ત્યાં આ પ્રકારના ધાન્ય ઉગતા છે એ આપણે જોઈ શકીએ છીએ. અરુણાચલ પ્રદેશમાં છે ને બાજરીના ભડકાને ખોરાકમાં લે છે. એ ભડકું છે એ આપણા મિત્રો સમજે જ છે કે એક પ્રકારની વાનગી છે.
1: બરાબર.
0: અને એટલું જ નહીં, બાજરીમાંથી લોકપ્રિય પીણું પણ બને છે. એટલે આ પ્રકારે બાજરીના જ જુદા જુદા જે ખાદ્ય પદાર્થો છે એ આપણે જોઈ શકીએ છીએ. તો એવા તો ઘણા બધા ખાદ્ય પદાર્થો અથવા તો આપણે કહી શકીએ કે વાનગીઓ હશે કે જે મિત્રોને પણ ખબર હશે કે હલકા ધાન્યમાંથી બની શકે છે. તો આવા હલકા ધાન્ય પાકો જે છે એનું જેમ બને એમ વધારે આપણે ઉત્પાદન કરીએ. અને આમ પણ આપણે સમગ્ર વિશ્વમાં હલકા ધાન્યનો સૌથી મોટો ઉત્પાદક દેશ છીએ જ,
1: બરોબર,
0: પણ આપણે પણ આપણા ભોજનમાં, આપણી થાળીમાં, તમને ખબર છે ને થાળીમાં શું હોય, શું હોય?
1: દાળ ભાત શાક રોટલી,
0: RDBS કહેવાય,
1: રોટલી દાળ ભાત,
0: બરોબર.
1: સરસ.
0: તો એ જે રોટલી અને ભાત, એટલે આર અને બી છે, એને થોડોક વખત આપણે
1: રિપ્લેસ,
0: હા, એને રિપ્લેસ કરીએ. અને એવું જરૂરી નથી કે રોજે રોજ આપણે કરી શકીએ, પણ આપણે એવું નક્કી કરી શકીએ કે અઠવાડિયાના એક કે બે દિવસ છે એ આપણે બાજરો કે જુવાર ખાઈએ, અને એક બે દિવસ ઘઉં ચોખા ખાઈએ, એમ પણ થઈ શકે. કાયમી ધોરણે કદાચ આપણે ન પણ અપનાવી શકીએ, કારણ કે આખા કુટુંબ ભોજનનો સવાલ હોય તો એક સાથે અચાનક થી તો કોઈ એવું નક્કી ન કરી શકે કે આજથી ઘઉંની રોટલી બંધ, બરોબર ને? એટલે એ તો નહીં થાય, પણ તેમ છતાંય ધીમે ધીમે આપણે એના તરફ આગળ વધીએ તો એ ખૂબ આવકાર્ય કહી શકાય એવી બાબત હશે. અને ગૃહિણીના જ હાથમાં છે, જુવાર છે, બાજરો છે, એની સાદી રોટલી કે રોટલા કરી અમુક દિવસો એ જમવામાં હોય, અમુક દિવસો એ ઘઉંનું હોય, તો બધા જ પ્રકારના પોષક તત્વો છે એ આપણને મળી શકે છે. એટલે હલકા ધાન્ય છે એ તો પોષક તત્વોથી ભરપૂર છે જ, આપણે ચોક્કસપણે એનો ઉપયોગ છે એ વધારવો જોઈએ.
1: વાહ, આજે હલકા ધાન્ય વિશે ખૂબ સરસ ચર્ચા થઈ અને શ્રોતા મિત્રોને આમાં ઘણી બધી જાણકારી પણ મળી હશે. મિત્રો, હલકા ધાન્ય વિશે સરસ મજાની માહિતી તમે સાંભળી. હવે છે ને હલકા ધાન્યનું જ એક સરસ મજાનું લોકગીત પણ તમને સંભળાવીએ.

0: હવે ચોરાનો સમય પૂરો થાય છે, એ કાર્યક્રમો સમાચારો અને બધી વિગતો હવે સાંભળવાની છે.
1: અને આયરવાર કાનનબેન આપણે રામજી મંદિરે જઈને આરતીની તૈયારી કરવાની છે.
2: હા તો ભાઈ ડાયરાની રજા લઈએ ને બધાયને કહીએ
3: રામ રામ રામ રામ.

શ્રોતા મિત્રો, હમણાં જ આપ સાંભળી રહ્યા હતા ગ્રામીણ ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં બરાબર 7:50 મિનિટે ગુજરાતીમાં સમાચાર અમદાવાદ વડોદરા કેન્દ્રથી અમે રિલે કરીશું.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સ્વીડન પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું, ભારતે એક જ દિવસમાં 256 ગીગાવોટ વીજળીની માંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી. લશ્કરી સાધનો વહન કરતા જહાજોને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર ન થવા દેવા ઈરાનની ચેતવણી. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 23 રને હરાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વીડનના ગોથેનબર્ગ પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદીના વિમાનને દેશના હવાઈ ક્ષેત્રમાં પ્રવેશતા જ સ્વીડિશ ગ્રીપેન ફાઇટર જેટ્સે આવકાર્યું. ગોથેનબર્ગ વિમાનમથક પર પહોંચ્યા બાદ પ્રધાનમંત્રી મોદીનું ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું અને તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન દ્વારા તેમનું વ્યક્તિગત સ્વાગત કરવામાં આવ્યું. સ્વીડનની તેમની 2 દિવસીય મુલાકાત દરમિયાન શ્રી મોદી આજે તેમના સ્વીડિશ સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે અને દ્વિપક્ષીય સંબંધોના સમગ્ર ક્ષેત્રની સમીક્ષા કરશે. બંને પક્ષો વેપાર, ગ્રીન ટ્રાન્ઝિશન, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, ઉભરતી ટેકનોલોજી, સ્ટાર્ટઅપ્સ, સ્થિતિસ્થાપક સપ્લાય ચેઇન, સંરક્ષણ, અવકાશ, આબોહવા કાર્યવાહી અને લોકો સાથેના સંબંધોમાં સહયોગના નવા માર્ગો પર ચર્ચા કરશે. તેઓ પ્રધાનમંત્રી યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન સાથે યુરોપિયન રાઉન્ડ ટેબલ ફોર ઇન્ડસ્ટ્રી એક અગ્રણી પેન યુરોપિયન બિઝનેસ ફોરમને સંયુક્ત રીતે સંબોધિત કરશે. આ અગાઉ નેધરલેન્ડની તેમની મુલાકાત દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ તેમના ડચ સમકક્ષ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. બંને પક્ષોએ સંરક્ષણ, મહત્વપૂર્ણ ખનીજો અને અન્ય મુખ્ય ક્ષેત્રોમાં સહયોગ વધારવા માટે 17 કરારો પર હસ્તાક્ષર કર્યા હતા. ગુજરાતમાં મહત્વાકાંક્ષી કલ્પસર પ્રોજેક્ટ માટે ભારત નેધરલેન્ડ ટેકનિકલ સહયોગમાં આ મુલાકાત એક મહત્વપૂર્ણ પગલું છે. કલ્પસર પ્રોજેક્ટમાં ખંભાતના અખાત પર 30 કિલોમીટર લાંબો બંધ બાંધવાનો સમાવેશ થાય છે, જે નર્મદા, સાબરમતી, મહી અને ધાદર સહિતની મુખ્ય નદીઓમાંથી મીઠા પાણીને રોકશે, જેનાથી એક વિશાળ દરિયાકાંઠાનો જળાશય બનશે. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી મોદીએ કહ્યું કે તેમની નેધરલેન્ડ મુલાકાતથી દ્વિપક્ષીય સંબંધોમાં નવી ગતિ મળશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે આજે ગુજરાતના ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી છે. રાજ્યના 2 દિવસના પ્રવાસે આવેલા શ્રી શાહે ગાંધીનગર મહાનગરપાલિકાના 600 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું. તેમણે દશેલા ખાતે અંદાજે 128 કરોડના ખર્ચે મધુર ડેરીના નવનિર્મિત મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટનું લોકાર્પણ કર્યું. આ પ્રસંગે તેમણે પશુપાલકોની આવકમાં 20% વૃદ્ધિનો લક્ષ્યાંક હાંસલ કરવાની નેમ વ્યક્ત કરી. તેમણે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન ખાતે ઇન્ક્યુબેશન એન્ડ ઇનોવેશન સેન્ટરનું લોકાર્પણ કર્યું. તેમણે એનઆઈડીના મહત્વ પર પ્રકાશ પાડતા કહ્યું, એનઆઈડી જેવી સંસ્થાઓ દ્વારા યુવાનોને નવાચાર અને વ્યવસાયિક વિકાસ માટે યોગ્ય માળખું મળે છે.
1: એનઆઈડી એક પ્રકાર સે રચનાત્મકતા કે આધાર પર ઇનોવેશન ઓર ઉદ્યમિતા એ તીનો કો જોડને વાલા એક સંસ્થાન. જબ એનઆઈડી કી સ્થાપના હુઈ હો તબ મુજે લગતા હૈ કે ઇસકે ઉદ્દેશો કો બહોત અચ્છે તરીકે સે સોચા હો.
0: અગાઉ તેમણે અમદાવાદના ત્રાગડમાં મિલિયન માઇન્ડ્સ ટેક પાર્ક ફેઝ 1 અને ગ્રેમી સિટી કેમ્પસનું પણ ઉદઘાટન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે ભારત વિશ્વના દરેક ઉભરતા

0: ક્ષેત્રમાં અગ્રણી બન્યું છે.
1: એઆઈ ડીપટેક એ ભવિષ્ય કી અર્થવ્યવસ્થા હૈ ઓર નરેન્દ્ર મોદીજી કે નેતૃત્વ ને જીતને ભી નયે સેક્ટર હૈ વિશ્વ મે ઇસમે આજ ભારત ફાઉન્ડર બના હુઆ આને વાલે 25 સાલ મે જો સેક્ટર વિશ્વ કી અર્થનીતિ કો વિશ્વ કે અર્થતંત્ર કો દિશા દેગે વો સભી ક્ષેત્ર મે આજ ભારત ફાઉન્ડર બનકર અપની મજબૂત ઉપસ્થિતિ કો દર્જ કરા રહા હૈ.
0: કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું છે કે દેશે એક જ દિવસમાં રેકોર્ડ 256.4 ગીગાવોટ વીજળીની માંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી છે. એક ખાનગી અખબાર સાથે વાત કરતા શ્રી જોશીએ જણાવ્યું કે કુલ વીજળીની માંગના આશરે 33% નવીનીકરણીય ઉર્જા સ્રોતો દ્વારા પૂર્ણ કરવામાં આવે છે. તેમણે ઉમેર્યું હતું કે ભારતનું વીજ માળખાગત માળખું હવે મજબૂત, વધુ વિશ્વસનીય અને ભવિષ્યની જરૂરિયાતો માટે તૈયાર છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. ઇરાને જાહેરાત કરી છે કે તે લશ્કરી સાધનો વહન કરતા જહાજોને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થવા દેશે નહીં. આ સામુદ્રધુની વૈશ્વિક ઉર્જા વ્યાપાર માટે એક મુખ્ય દરિયાઈ માર્ગ છે. ઇરાનના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ રિઝા આરેફે જણાવ્યું છે કે ઇરાન અગાઉ આ જળમાર્ગ પર પોતાની સંપૂર્ણ સાર્વભૌમત્વનો ઉપયોગ કરવામાં સંયમ રાખ્યો છે અને ઇરાન વિરુદ્ધ ઉપયોગમાં લેવાતા લશ્કરી સાધનો વહન કરતા જહાજોને પસાર થવા દીધા છે. તેમણે જણાવ્યું હતું કે આ નીતિ હવે બદલાશે. ગઈકાલે ઇરાની સંસદની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિના વડા ઇબ્રાહીમ અઝીઝીએ જાહેરાત કરી હતી કે ઇરાને હોર્મુઝ સામુદ્રધુનીમાં એક ખાસ માર્ગ દરિયાઈ ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે એક પદ્ધતિ વિકસાવી છે. શ્રી અઝીઝે જણાવ્યું હતું કે આ પદ્ધતિ ફક્ત વાણિજ્યિક જહાજો અને ઇરાન સાથે સહયોગ કરતા દેશોના જહાજોને જ મંજૂરી આપશે. તેમણે ઉમેર્યું હતું કે યુએસના કહેવાતા ફ્રીડમ પ્રોજેક્ટ સાથે સંકળાયેલા ઓપરેટરોને સૂચિત માર્ગનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ આજે બેંગલુરુ અને મુંબઈ વચ્ચે એક નવી એક્સપ્રેસ ટ્રેનને વર્ચ્યુઅલી લીલી ઝંડી આપી હતી. આ પ્રસંગે શ્રી વૈષ્ણવે જણાવ્યું કે દક્ષિણ અને ઉત્તર કર્ણાટકના લોકોની લાંબા સમયથી પડતર માંગણીઓ હવે પૂર્ણ થઈ રહી છે. તેમણે ઉમેર્યું કે બેંગલુરુ અને મુંબઈ વચ્ચે વંદે ભારત સ્લીપર ટ્રેન ટૂંક સમયમાં શરૂ થવાની અપેક્ષા છે. શ્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે કર્ણાટકમાં હાલ 12 જોડી વંદે ભારત ટ્રેનો કાર્યરત છે. નાગરિક ઉડ્ડયન મંત્રી રામમોહન નાયડુએ આજે દિલ્હી સરકારના વિમાનન ટર્બાઇન ઇંધણ ATF પર મૂલ્યવર્ધિત કર ATTF 25% ઘટાડીને 7% કરવાના નિર્ણયની પ્રશંસા કરી. સોશિયલ મીડિયા સંદેશમાં આ પગલાની પ્રશંસા કરતા શ્રી નાયડુએ કહ્યું કે જ્યારે ઉડ્ડયન ક્ષેત્રે વૈશ્વિક સ્તરે પરિચાલન અને ખર્ચના દબાણનો સામનો કરી રહ્યું છે ત્યારે રાજ્ય સરકારો દ્વારા લેવામાં આવેલા આવા સક્રિય પગલાં એરલાઇન્સ અને વાજબી હવાઈ મુસાફરી માટે મદદરૂપ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31મીના રોજ આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. આ માસિક રેડિયો કાર્યક્રમની 134મી કડી હશે. લોકો ટોલ ફ્રી નંબર 1800117800 દ્વારા કાર્યક્રમ માટે પોતાના વિચારો અને સૂચનો મોકલી શકે છે. તેઓ નરેન્દ્ર મોદી એપ અથવા માયજીઓવી ઓપન ફોરમ દ્વારા ઓનલાઇન પણ પોતાના મંતવ્ય મોકલી શકે છે. નાગરિકો 1922 પર મિસ્ડ કોલ પણ આપી શકે છે અને SMSમાં મળેલી લિંકને અનુસરીને પણ સીધા પ્રધાનમંત્રીને પોતાના સૂચનો આપી શકે છે. આગામી એપિસોડ માટે સૂચનો આ મહિનાની 29 તારીખ સુધી સ્વીકારવામાં આવશે. થાઇલેન્ડ ઓપન બેડમિન્ટનના પુરૂષ ડબલ્સમાં સાત્વિક સરાજ રંકી રેડ્ડી અને ચિરાગ શેટ્ટીની જોડીએ રજત ચંદ્રક જીત્યો. ફાઇનલમાં આ જોડી ઇન્ડોનેશિયાના લિયો રોલી કાર્નાડો અને ડેનિયલ માર્થીની જોડી સામે 12-21, 23-25 હાર થઈ. મહિલા ડબલ્સમાં ચીનના બાઓ લીજીંગ અને કાઓ ઝીહાને, ફાઇનલમાં જાપાનના રીન ઇવાનાગા અને કેઈ નાકાનિશીને 19-21, 21-16, 21-19 હરાવીને મહિલા ડબલ્સનો ખિતાબ જીત્યો. અને IPL ક્રિકેટમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ધર્મશાલામાં પંજાબ કિંગ્સને 23 રને હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ નિર્ધારિત 20 ઓવરમાં 4 વિકેટે 222 રન કર્યા હતા. 223 રનના લક્ષ્યનો પીછો કરતા પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટે 199 રન બનાવ્યા હતા. અને એક મેચમાં રાજસ્થાન રોયલ્સનો અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ રહી છે. દિલ્હી કેપિટલ્સ ટોસ જીતી બોલિંગ પસંદ કરી છે. છેલ્લે મળતા અહેવાલ મુજબ રાજસ્થાન રોયલ્સ 4 ઓવરમાં 1 વિકેટે 40 રન બનાવ્યા છે. વિદેશ રાજ્યમંત્રી પાબિત્ર

0: માર્ગરીતાએ કહ્યું છે કે ભારત સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ સાથેની ભાગીદારી દ્વારા ડોમેનિકાના કાલિનાગો સમુદાયને મદદ કરવા માટે પ્રતિબદ્ધ છે. શ્રી માર્ગરીતાએ ડોમેનિકાના કાલિનાગો પ્રદેશની મુલાકાત લીધી હતી. એક સોશિયલ મીડિયા સંદેશમાં તેમણે કહ્યું કે ભારત ડોમેનિકા સાથેની મિત્રતાને વધુ મજબૂત બનાવી રહ્યું છે, જે સહિયારા લોકશાહી મૂલ્યો અને દક્ષિણ સહયોગ પર આધારિત છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સ્વીડન પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના સમકક્ષ ઉલ્ફ ક્રિસ્ટર્સન સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ગુજરાતના ગાંધીનગરમાં 700 કરોડ રૂપિયાથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપી. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ જણાવ્યું, ભારતે એક જ દિવસમાં 256 ગીગાવોટ વીજળીની માંગ સફળતાપૂર્વક પૂર્ણ કરી. લશ્કરી સાધનો વહન કરતા જહાજોને હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર ન થવા દેવા ઈરાનની ચેતવણી. અને આઈપીએલ ક્રિકેટમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ પંજાબ કિંગ્સને 23 રને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. 354.6 દશાંશ મીટર્સ અને 846 કિલોહર્ટ્ઝ મીડિયમ વેવ અત્યારે રાત્રિના 8 વાગ્યા છે. પ્રસ્તુત છે પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળો ગુજરાત.

0: કાળ ઝાળ ગરમી પછી કઈક ઠંડી થયેલી રવિવારની સાંજે હરિયાળો ગુજરાત સાંભળવા બેઠેલા સૌ મિત્રોને નમસ્કાર.
1: મિત્રો, વર્ષા વિજ્ઞાનીઓ એમ કહે છે કે આવતા ચોમાસે સારો વરસાદ આવશે, તો હવામાન વિભાગ અલનીનોની અસરથી વરસાદની ખેંચ રહેવાનું કહે છે.
0: એટલે અમે તમારી અવઢવ દૂર કરવા અને પાણીની અછતની સમસ્યા કાયમ માટે દૂર કરવા શું કરવું જોઈએ તેની જ ચર્ચા કરવાનું નક્કી કર્યું.
1: એ માટે આજે ગીર ફાઉન્ડેશનના મહેમાન બન્યા છે પર્યાવરણ માટે વર્ષોથી સેવારત શ્રી નમ્રતાબેન ભાવસાર.
0: તો સાંભળીએ આ ખૂબ કામની વાત. નમસ્કાર નમ્રતાબેન.
2: નમસ્તે.
1: નમસ્કાર નમ્રતાબેન.
2: ખૂબ મજામાં, કેમ છો?
0: બસ, અમે એકદમ મજામાં છીએ.
1: અહીંના આજે તો વર્ષો સુધી પર્યાવરણ માટે જેમણે કામ કર્યું છે એવા નમ્રતાબેન આપણી વચ્ચે છે, નમ્રતાબેન ભાવસાર. આમ તો એમણે ગ્રામ વિસ્તારોમાં પાણી કેમ બચાવવું અને લોકોને કેમ પાણીનો બગાડ ઓછો થાય એના માટે ઘણી પ્રવૃત્તિઓ કરી છે. સદવિચાર પરિવાર સંસ્થા દ્વારા એમનું સન્માન પણ કરવામાં આવ્યું છે પર્યાવરણીય પ્રવૃત્તિઓ માટે. એટલે આજે આપણે એમની પાસેથી એ જ જાણવું છે કે આ વખતે અલનીનો નમ્રતાબેનની અસર ભારત ઉપર થવાની છે એવું હવામાનશાસ્ત્રીઓ કહે છે. બીજી તરફ જેટલા જ્યોતિષી ગણાય અથવા તો જે વર્ષા વિજ્ઞાનીઓ છે એ બીજા લક્ષણોના આધારે એમ કે છે કે ગુજરાતમાં તો વરસાદ ખૂબ સારો થશે, ક્યાંક અનિયમિત બને એવું બને. તો હવે આ સ્થિતિમાં વરસાદ જયારે અનિયમિત હોય ત્યારે શું થઈ શકે અને અલનીનોની શું અસર પડી શકશે એના વિશે જરા આપ વાત કરશો?
2: ખૂબ સરસ વિષય છે અને ખરેખર આપણે બધાએ ગંભીર થવાની જરૂર છે, કારણ કે પાણી એ આપણો મૂળભૂત પેલું કે ને કે જીવન આધાર છે. અને પાણીની એક આપણે ઇતિહાસની વાત કરીએ તો સૌથી જૂનામાં જૂનું અને ઐતિહાસિક પ્રાચીન કહેવાય તો એ તત્વ છે પાણી. પાણી એ જમીનમાં હજારો વર્ષોથી સચવાયેલું રહે છે અને કુદરતની એવી સુંદર પ્રક્રિયા છે કે દરિયાનું પાણી આકાશમાં જાય છે અને આકાશથી પાણી પાછું જમીનને મળે છે અને પાછું જમીન એને સાચવી રાખે છે હજારો વર્ષો સુધી. હવે આપનો જે પ્રશ્ન હતો એ ખરેખર આપણે ચિંતામાં મૂકે એવો છે. બરાબર, અલનીનોની વાત આપણે કરીએ પણ અલનીનો માટે આપણે ગંભીર થવું જોઈએ, કારણ કે ભારતમાં જો અલનીનોનું વર્ષ હોય તો એના માટે આપણે એવું વિચારવું પડે કે ચોમાસું નબળું પડે અથવા તો ચોમાસામાં વરસાદ ઓછો પડે, કાં તો ઘણી જગ્યાએ દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય અને કૃષિ પર માઠી અસર થાય. અને ઘણી વખત એવું બને છે કે આપણે જે પ્રિડિક્ટ કરતા હોઈએ છીએ એમાં ઘણી જગ્યાએ એવું થાય છે કે અચાનક, કારણ કે બાહ્ય વાતાવરણો એ પેસિફિક મહાસાગરના કારણે સર્જાતા હોય છે અને એક આપણે જોઈએ છીએ કે ગ્લોબલ વોર્મિંગ પણ, તો એની જે અસરો છે એ પણ આપણે જોઈએ. અત્યારે યુદ્ધ ચાલે છે તો એની ગરમી, આપણે જે કંઈ ઉત્પાદન કરીએ

0: છે એ ઉત્પાદનના અંતે થતું ગરમીનું વધતું પ્રમાણ, બરાબર, એટલે 4 થી 5 સેલ્સિયસ જેટલું જો વાતાવરણમાં ગરમી વધી જાય તો ડેફિનેટલી સાગર ઉપર એ અસર કરે છે અને ભારતને પણ એની અસર આવે છે. એટલે વરસાદ વધુ પણ અતિ વધુ આવી જતો હોય છે. અને બીજું કે આપણે જે અલનીનોની વાત કરીએ છીએ એમાં આપણી સાથે ખેતીને સાથે આપણે બહુ સતર્ક રહેવું પડે એવી પરિસ્થિતિ આપણી પાસે હોય તો આપણે બધાએ ખરેખર વરસાદ અને એના સંગ્રહ, જળ સંચય અને આપણો પાણીનો બગાડ એ બધા ઉપર આપણે ખૂબ આમ પેલું કે ને ચાતક જેમ રાહ જોતું હોય કે વરસાદ આવે અને હું એક બિંદુ એનું પાણી લઈશ, એવું આપણે પણ એવું વિચારવું પડશે કે આપણે ચાતક બનીને કેમ કરીને આપણે પૃથ્વી બચાવી છે, આપણું આવનારું ભવિષ્ય બચાવવું છે અને આવનારી પેઢીને બચાવી છે. તો આપણે એવું નથી કે એક જ વર્ષની પ્રક્રિયા માટે આપણે પાણી બચાવવાનું છે, પણ જે વરસાદનું પાણી છે એ જે વર્ષમાં આપણે જીવી રહ્યા છે એના 5 વર્ષને પણ આપણે ધ્યાનમાં રાખીને આપણે સતત એ પ્રક્રિયામાં લાગેલા રહેવું પડે. એટલે પાણી બચાવવું એ બહુ જ અગત્યનો વિષય બને છે. અને ખેતી માટે તો પાણી ન હોય તો ખેતી શક્ય જ નથી. હા, આપણી પાસે ડેમ છે, નદી છે, તળાવો છે, બધું છે, પણ એની આપણે સતર્કતા રાખવી પડે છે કે કેટલું પાણી કેવી રીતે વાપરીશું અને કેટલું જળ સંચય આપણે વધુ કરીશું.
1: તો નમ્રતાબેન, આ જે ઋતુચક્ર બદલાય છે, શિયાળો છે, ઉનાળો છે, ચોમાસું છે, અલગ અલગ, ચોમાસામાં વરસાદ નથી જોતો, આ તમે કહો છો એમ અલનીનોની અસર હોય, અત્યારે ઉનાળામાં એકદમ જ અચાનક માવઠાની અસર થઈ જાય, ત્યારે કહે છે કે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાનું છે ટૂંક સમયમાં, હવે અને સર્જાઈ ચૂક્યું છે અમુક જગ્યાએ તો, અને એની અસરો થવાની છે, તો એ આપણે સામાન્ય માણસોને બચાવવા માટે થઈને આપણે શું કરી શકીએ? આપણે સામાન્ય લોકો તો એ નથી જ કંઈ કરી શકવાના છે, ત્યાં બંગાળની ખાડીમાં જઈને આપણે કંઈ કરી ન શકવાના, તો એના માટે આપણા કેવા પ્રયત્નો હોવા જોઈએ?
0: આપણને ખબર છે કે આપણે ગુજરાતની વાત કરીએ અને ઓરિસ્સાનો દરિયા કિનારો, પછી આપણે કેરળનો દરિયા કિનારો, તો આપણને ખબર છે કે છેલ્લા એક તો સુનામી આવ્યું હતું, તાઉતે, તોકતે અને આ બધા જુદા જુદા આપણે બધા નામ આપ્યા છે, જે પણ તોફાનો આવ્યા અને એ પણ ઉનાળાના સમયમાં આવ્યા, ચોમાસા પહેલા આવી ગયા, તો એ કેટલી બધી ગંભીર પરિસ્થિતિઓ આપણી સામે પેદા કરી રહ્યા છે. એટલે એના માટે આપણે આપત્તિ પહેલા આપણે તૈયાર થવું, એનો એક શબ્દ છે આપત્તિ. તો આપત્તિ એ વરસાદના સ્વરૂપે હોઈ શકે, વાવાઝોડાના સ્વરૂપે હોઈ શકે. બીજું કે આપણે જે તૈયારી કરવાની છે કે પાણી હોવું, સૌથી પહેલા આપત્તિમાં પાણી હોવું એ સૌથી મોટું, એટલે પાણીની આપત્તિ ના સર્જાય એ પણ એક આપત્તિ છે. પાણી હોવું આપણી પાસે તો આપણે નસીબદાર, ભાઈ આપણી પાસે વોટર બેગ છે તો હાસ ચલો આપણને રસ્તામાં તકલીફ નહીં પડે, આપણા ઘરમાં માટલા 2 ભરેલા છે તો આપણને તકલીફ નહીં પડે, આપણા ઘરમાં પાણીનો ટાંકો ભરેલો છે તો આપણને તકલીફ નહીં પડે. એવી જ રીતે શહેર અને ગામને પણ એની વ્યવસ્થા રાખવી પડે છે. એટલે જ્યારે બી આપણે એમ કહે છે કે આપત્તિજનક જે પરિસ્થિતિઓ કુદરત ઊભી કરે છે અને અચાનક આપણી સામે આવે છે ત્યારે આપણે એને ડિઝાસ્ટર કહીએ છીએ. એ ડિઝાસ્ટર માટે આપણે બધાએ તૈયાર રહેવું જોઈએ અને પાણી સંગ્રહિત ચોખ્ખું કેવી રીતે પીવાલાયક રહે, વાપરવા માટે રહે. અને બીજું કે ઘણી વખત આપણે જોયું છે, આપણે સૌરાષ્ટ્રમાં હમણાં જ્યારે સોમનાથ પાસે ત્યારે તોફાન આવ્યું હતું તો આપણને ખબર છે કે બધા વીજળીના થાંભલાય ઉખડી ગયા, બરાબર. તો પછી જમીનમાં રહેલું પાણી હોય અથવા તો કોઈને આપણે સપ્લાય આપવા માટે પાણી એટલે વીજળીની જરૂર પડે તો કેવી રીતે આપણે હાથમાં પાણી, અમે એવો શબ્દ વાપરીએ છે જ્યારે લોક જાગૃતિ કરીએ તો સ્વ હાથમાં રહેલું પાણી એટલે કે સ્વનીર, આપણા હાથ પાસે કેટલું પાણી છે કે જેનાથી આપણે બચી શકીએ. એટલે એવી શક્યતાઓના સંદર્ભમાં તળાવ હોવા જોઈએ, વરસાદી પાણીના ટાંકા હોવા જોઈએ કે જેમાંથી આપણે ડોલથી પણ દોરડું નાખીને પણ પાણી લઈ શકીએ. પાણી કેટલું ઊંચાઈએ રાખવું, કેવા વાતાવરણમાં રાખવું, જો પાણીને પ્રકાશ મળે તો પાણીને અંદર જીવાત પેદા થાય, એની કે ને કે પાણીને બચાવવું, શુદ્ધ રાખવું, એની પવિત્રતા. તો વરસાદનું પાણી છે અથવા તો જે શુદ્ધ પાણી છે એને ખરેખર કોઈ પણ રીતે કન્ટામિનેશન ન થાય અને એ પાણી આપણને પીવાલાયક મળી રહે એના માટે આપણે બધાએ ડિઝાસ્ટરના સંદર્ભમાં પણ આપણે પાણીને બચાવવું પડે.
2: હવે આપે કહ્યું કે પાણીને જો સૂર્યપ્રકાશ મળે તો એમાં બીજા બધા પ્રદૂષકો ભળે અને પાણી પ્રદૂષિત થાય અથવા તો જીવાત પેદા થાય. એની સાથે સાથે એક ફરિયાદ એવી પણ છે કે ઘણા શહેરી વિસ્તારોમાં એમ કહે છે કે લોકો પાણી ખૂબ વાપરે છે અને બગાડ પણ કરે છે. ગ્રામ વિસ્તારોમાં એના પ્રમાણમાં આપ કહેતા હતા ઘણું ઓછું પાણી મળે છે. તો આમાં ખરેખર શું છે, પાણીનો બગાડ પાણી સરકાર પૂરતું આપે છે અને પાણીનો બગાડ થાય છે કે સરકાર પૂરતું પાણી આપતી જ નથી એવું થાય છે?
0: ગ્રામ્ય વિસ્તારમાં અત્યારે સરકાર મોટે ભાગે પહોંચી વળી છે પાણી આપવા માટે, કારણ કે આપણી પાસે નર્મદા ડેમ છે અને ડેમ દ્વારા એ લોકો તળાવ સુધી પાણી પહોંચાડે છે, કેનાલ દ્વારા પહોંચાડે છે. ધારો કે એ રીતે પણ ન પહોંચે તો

ટેન્કર દ્વારા પણ પહોંચાડે છે, પણ અલ્ટિમેટ પાણી પીવા માટે પહોંચે છે. હા, ઘણા એવા ગામો પણ રહી જાય છે, આપણે એવું નથી કહેતા કે બધું જ સારું છે, પણ સરકારની અંદર પણ માણસો કામ કરે છે, એની સાથે જે પેલું કહે ને કે તંત્ર કામ કરવું, એટલે તંત્રની ક્યારેક દોડધામમાં તંત્ર પણ ક્યારેક નબળું પડતું હોય છે. એટલે પબ્લિકે જાગૃત રહેવું જોઈએ, એટલે કે નાગરિકો જેટલા જાગૃત હશે તો ગામડાના લોકોને પણ પાણી પૂરતું મળી રહેશે, અને પાણી સારું જ મળે છે. થોડુંક એ ધ્યાન રાખવું છે કે જે પાણી આપણને મળી રહ્યું છે, જે ક્વોન્ટિટીમાં મળી રહ્યું છે, એનો ઓછો બગાડ થાય. તો કદાચ સમજો કે કોઈ કારણસર આપણે દૂર વિસ્તારમાં 2 દિવસ પાણી ન પહોંચ્યું, તો આપણી પાસે જે સ્ટોરેજ હતું, જે પાણી આપણી પાસે સપ્લાય દ્વારા આવ્યું હતું, એ આપણે સારી રીતે રાખ્યું હોય તો ચોક્કસ એ પાણી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. એવું જ શહેરમાં છે. શહેરમાં એવું થઈ રહ્યું છે કે દિવસે ને દિવસે, એટલે આપણા ભારત દેશની જો વાત કરીએ તો એટલો બધો વસ્તી વિસ્ફોટ છે કે આખા વિશ્વમાં સૌથી વધારે વસ્તી આપણા ભારત દેશમાં છે, અને એમાં હવે શહેરો વધી રહ્યા છે, એટલે શહેરોમાં વસ્તી વધી રહ્યો છે, એટલે એ પણ મોટો વસ્તી વિસ્ફોટ છે. અને એના કારણે આપણે જોઈએ તો શહેરોમાં પાણી પૂરું પાડવું એ સરકાર માટે પણ બહુ જ મોટી ચેલેન્જ છે, અને આ ચેલેન્જમાં આપણે બધાએ જાગૃત થવાનું છે. સરકાર તો ચેલેન્જ ઉપાડી જ રહી છે, પણ સરકારને સપોર્ટ કેવી રીતે આપવો, તો આપણે પાણીનો ઓછો બગાડ કરવો એ સૌથી મોટું પહેલું કામ આપણું છે, નાગરિકોનું. કારણ કે જેટલું પાણી શુદ્ધ કરીએ છે, શુદ્ધતાનું જે પાણીનો સવાલ છે એ સરકારને કરીને આપવું પડે છે. ધારો કે આપણે અમદાવાદની વાત કરીએ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય તો એને શુદ્ધ કરવું પડે. દરેક શહેરને પાણી શુદ્ધ કરીને પબ્લિક સુધી પહોંચાડવું પડે છે. એની ઓવરહેડ ટેન્ક હોય, અન્ડરગ્રાઉન્ડ ટેન્ક હોય, એ રીતે લોકો બધાને પ્રોવાઈડ કરે. હવે જે પાણી આપણે ધારો કે પીવા માટે કે વપરાશ માટે છે, તો એકચ્યુઅલી એવું હોય કે ભાઈ આપણે 40 લિટર પાણીની જરૂર છે, વધુમાં વધુ 100 લિટરની જરૂર છે. તો આપણે એવું મગજમાં રાખવું જોઈએ કે કેટલું પાણી મારે ઓછું વાપરવું, કેટલું પાણીનો ઓછો બગાડ કરવો. જેટલું પાણી આપણે શુદ્ધ લઈએ છીએ એનાથી ઓછું બગડશે, એવો જો આપણે કન્સેપ્ટ આપણા હૃદયમાં રાખીશું, અને આપણી પોતાની વિલિંગનેસ કે એક નાગરિક તરીકેની કે મારા પછી મારા બાળકને પણ પાણી મળવું જોઈએ, એની નેક્સ્ટ જનરેશનને પણ પાણી મળવું જોઈએ, જો આવી એક આપણી વિચારસરણી હશે તો આપણા જ પૈસાનું જે પાણીનું તંત્ર છે, સુયોજન છે, એ સુવ્યવસ્થામાં રહેશે. નહીં તો શું થાય કે વ્યવસ્થા અને યોજના બંને ગડબડાઈ જાય. એટલે આપણે પાણી ઓછો બગાડવું જોઈએ, અને શહેરના દરેક વ્યક્તિ એવું વિચારવું જોઈએ, 5 કરોડનો આપણે બંગલો બનાવીએ કે 25-25 લાખના આપણે ફ્લેટ બનાવી દીધા, બરાબર, પણ એની અંદર આપણે વરસાદના પાણીનું સ્ટોરેજ હોવું જ જોઈએ. બીજું કે જે પાણી વરસાદનું ચોખ્ખું મળે છે એ આપણા દેશ પર તો એવું સરસ વરદાન છે કે આપણે જોઈએ એટલું પાણી આવે છે વરસાદનું, એટલે અને એકદમ ચોખ્ખું પાણી, તો આપણે વધુ ને વધુ પાણી જમીનમાં ઉતારવું જોઈએ, અને એ દરેકે એમાં પોતાનું કોન્ટ્રીબ્યુશન આપવું જોઈએ. નહીં કે એકલી સરકાર, સરકાર તો કરી જ રહી છે, પણ સરકારની પાસે પણ જેટલી જગ્યા છે એમાં પણ આપણે એક લોક ભાગીદારીથી દોડવું જોઈએ અને કરવું જોઈએ. અમે એક ઉદાહરણ હું આપું કે રાજસ્થાનમાં જે કામ થયું, તરુણ ભારત સંઘ, જે રાજેન્દ્રસિંહ જેમને મેક્સેસ એવોર્ડ મળ્યો, તો ત્યાંના લોકોએ એવું નક્કી કર્યું, ગ્રામ્ય વિસ્તારના લોકોએ નક્કી કર્યું કે ભાઈ આપણી પાસે તો આટલો ઓછો વરસાદ આવે છે, તો આટલા ઓછા વરસાદને, એટલે કે ધારો કે 3-7 ઇંચનો કે 12 ઇંચનો જ વરસાદ હોય, તો આપણે પાણીને વધુ ને વધુ સંચિત કરીએ. તો એ લોકોએ એ કરવાથી એમણે 5 નદીઓને જીવતી કરી, અને 1000 ગામે એકબીજાના ગામનું જોઈને સહકાર આપીને બધાએ જાતે કામ કર્યું. ક્યાંક પૈસાની જરૂર પડી, ક્યાંક મહેનતની જરૂર પડી, ક્યાંક સામાનની જરૂર પડી, પણ જે સહભાગીતા આવી અને જે લોકોએ એકબીજાને સહયોગ આપ્યો અને એકબીજાને આવકાર્યા અને એક જાગૃતિનું જે આખું વાતાવરણ કેળવાયું, જેના કારણે આજે ત્યાં પાણી પણ છે, ખેતી પણ સરસ થાય છે, પશુપાલન પણ છે, અને પાણીની કોઈ અગવડ દેખાતી નથી. એટલે એક સારામાં સારું ઉદાહરણ જો આપણે ભારત દેશનું જોઈએ તો આ છે, અને બીજા ઘણા બધા અમરાવતીમાં પણ થયું છે, અને આપણા ગુજરાતમાં પણ ઘણું બધું કામ થયું છે, સૌરાષ્ટ્રમાં બી કર્યું છે ઓલરેડી, અત્યારે ગુજરાત સૌરાષ્ટ્રમાં બી કામ થઈ રહ્યું છે, બનાસકાંઠામાં કામ થઈ રહ્યું છે. જમીનમાં પાણીને ઉતારવું, કયું પાણી? વરસાદનું. અને જે કૂવા બોર બંધ પડ્યા છે, રિચાર્જ કરી શકાય એવા છે, એને તો ખાસ કામ કરવું જોઈએ. એટલે આ દરેક ગામની જવાબદારી બને છે. ગામને સરકાર પૈસા આપે છે, આપણી યોજનાઓ છે એ યોજનામાં આપણે લાગી જવું પડે. આપણે 5 વર્ષની યોજના હોય પણ આપણામાં એવી એવી ધગશ આવી જોઈએ કે આ કામ તો હું 2 વર્ષમાં પૂરું કરી નાખીશ, 1 વર્ષમાં પૂરું કરી નાખીશ. અને આવી એક ખૂબ સરસ એક ચળવળ ચાલી રહી છે, અને એ માધ્યમ એ જ છે કે અત્યારે મોબાઈલ દ્વારા
ઘણું બધું શેર થઈ રહ્યું છે યુટ્યુબ દ્વારા, ઘણા બધા સારા ઉદાહરણો આપણને મળી રહ્યા છે. જે ગ્રામ્ય વિસ્તારમાં અમે સૌરાષ્ટ્રમાં ખાંભા ગામમાં આવા મેમાં ધગધગતા તાપની અંદર પણ અમે બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે ચેકડેમ બનાવવા છે, કેમ કે પાણી તો છે.

0: 500 ફૂટે જતું રહ્યું તો
1: બરાબર.
0: પછી પાણી લાવવું ક્યાંથી? ખેતી સુકાય, ઝાડવા સુકાય, માણસોને તકલીફ, પશુપાલનને તકલીફ, જંગલને તકલીફ. તો બધાએ નક્કી કર્યું કે આ વખતે આપણે ચેકડેમ બનાવીએ અને ગામે જ પૈસા કાઢ્યા, ગામે જ મહેનત કરીને ગામે જ કામ કર્યું. અને જેવો વરસાદ આવ્યો મેના એન્ડમાં, આમ તો હજુ તો જૂન આવવાની વાર હતી ને, મેના એન્ડમાં વરસાદ આવ્યો તો આખું પાણી લબાલબ થઈ ગયું, આખી નદી જીવતી થઈ ગઈ. એટલે એનો જે આનંદ હતો ને બધાને, એ એટલો બધો વધી ગયો કે આજુબાજુના બધા ગામના લોકો જોવાયા કે ભાઈ આ ગામે કેટલું સરસ કામ કર્યું. એટલે વિસાવદરનું ખાંભા ગામ પણ એક એવું જ ઉદાહરણ છે. અને જામકા ગામ છે જેને 51 ચેકડેમ બનાવ્યા, આથી જ્યારે દુષ્કાળની પરિસ્થિતિ હતી ત્યારે સૌરાષ્ટ્રમાં. અને આવા ઉપલેટામાં થયા આપણા પ્રેમજી બાપા, સામજીભાઈ અંટાળા, મનસુખભાઈ સુવાગ્યા, પછી ધોળકિયા સાહેબ, આવા બધા ઘણા બધા લોકો છે કે જેમણે ઘણું બધું સૌરાષ્ટ્રમાં કામ કર્યું, એવી જ રીતે આદિવાસી વિસ્તારમાં કામ કર્યું. સરકારે પણ ઘણા બધા કામો કરી બતાવ્યા છે, એવું નથી. સરકારની જે ગતિ હોય એ ગતિની અંદર કામ તો થયું જ છે, પણ ક્યારેક એમાં એવું બની જાય છે કે સરકારની સાથે જો માણસો નથી જોડાતા તો ક્યારેક નબળું કામ થાય છે. અને એ નબળા કામની ક્ષતિ પછી એ 20 વર્ષ આપણે એને એ ક્ષતિને ભોગવવી પડે. એટલે હું એવું કહું કે ગામ લોકોએ સતર્કતાથી જાગૃત થઈ અને પોતાનું છે એ પોતાનું કરી બતાવવું અને પોતાના માટે એ જળ સંચય થાય, એટલે સરકારની અંદર પૂરેપૂરી એમની લોક ભાગીદારીથી કામ થાય તો નક્કર કામ થાય. બીજા 100 વર્ષ ચાલે એટલું આપણે કામ કરવું જોઈએ. તો જળ સંચયનું સાચું કામ પણ એમાં ખૂબ સારા પરિણામો આવ્યા છે. અને મારી જો હું વાત કરું તો સતત અમારો એક જ ધ્યેય છે કે ગામડા જાગે, વ્યક્તિ જાગે. ગામનો વ્યક્તિ શહેરમાં પણ આવવાનો છે અને શહેરનો વ્યક્તિ ગામમાં પણ છે, તો બંનેનો એક અરસપરસ એવો નાતો રહેવો જોઈએ કે આપણું ગામ છે, આપણું શહેર છે, આપણે ખેતીની જરૂરિયાત છે. ખેતી આપણે જીવનનો મૂળભૂત આધાર છે અને આપણો ખેતી પ્રધાન દેશ છે અને એટલા બધા વિવિધ પ્રકારના પાકો છે કે જેને પાણીની જરૂરિયાત પણ છે. બરાબર, આપણે શેરડી વાવીએ છીએ, કેળા વાવીએ છીએ, ડાંગર ખૂબ થાય છે, ઘણા એવા પાકો છે કે જેમાં આપણે પુષ્કળ પાણીની પણ જરૂર છે. તો એ સમયે આપણે ગામની અંદર પાણી વધુ ને વધુ સંચિત થાય. અત્યારે હાલના તબક્કે હું આપને કહું કે ઘણા બધા ગામોમાં 1800 ફૂટે પાણી છે જે પાણી પીવા લાયક નથી. ઘણા ગામોની અંદર 700-800 ફૂટે પણ પાણી આવે છે તો એ પાણી 4000 TDS ના હોય છે. એટલે એમાં કેમિકલ યુક્ત પાણી આવી જતું હોય છે, ફેક્ટરીઓના પાણી અંદર જતા રહેતા હોય છે. તો આવી બધી સમસ્યાઓ, જે આપણે દૂષિત પાણીની વાત કરીએ કે કેમિકલ્સ વાળા પાણીની, તો નદીઓ બચાવી, તળાવમાં ગંદા પાણી ન જાય, સુએજના પાણી ન જાય, એટલે કે આપણે જે ગટર વ્યવસ્થાઓ કરીએ છીએ, તો આ બધા માટે આપણે બધાએ ખૂબ એક બારીકઈ આપણા જીવન માટે પાણી, કદાચ પ્રાણ ટકાઉ હોય ને તો પાણી જોઈએ. એટલે પ્રાણ અને પાણી બે એકદમ જોડાયેલા શબ્દો છે, એની સાથે આપણે બધાએ જોડાઈ રહેવું અને એ બચાવવા માટે આપણે બધા એક થઈને જીવીએ અને એક થઈને કામ કરીએ.
2: તો નમ્રતાબેન, આપણે પાણી તો બચાવીએ અને એનો ઉપયોગ પણ સારી રીતે કરીએ તો ખેડૂતોને પણ અત્યારે પાણીની તો જબરજસ્ત જરૂરિયાત હોય છે. લગભગ એવું કહેતા હોય છે કે કેનાલની પાસે જેના ખેતરો હોય છે એ લગભગ ફળદ્રુપ હોય છે, કારણ કે ત્યાં પાણી ભરપૂર મળી રહે. પણ જ્યાં કેનાલથી દૂર હોય અને ખાલી એકલા કૂવા જ હોય, અત્યારે તો કૂવા પણ ઘણા ઊંડા જતા રહ્યા છે, તો ખેતી માટે પાણીની જરૂરિયાત ખૂબ હોય છે, તો એના માટેના કેવા આપણા પ્રયોગો હોવા જોઈએ
0: અત્યારે એના માટે? આમ તો છેલ્લા 20-30 વર્ષથી આપણે જોઈએ તો સરકારે ખૂબ સરસ બાબત મૂકેલી છે કે ખેત તલાવડી કરવી, દરેક ખેતરને ખેત તલાવડી, એ કન્સેપ્ટ આપણો તો છે જ, ઘણા વર્ષોથી ચાલે. અને આપણા વડીલો પણ એ જ કરતા હતા કે તમારા ખેતરો હોય તો ખેતરને શેઢે, એક આખી ખાઈ જેવું હોય દરેક ખેતરને ખેડે કે શેઢા ઉપર, અને એ ખાઈ લગભગ 5-7 ફૂટની હોય એટલે પાણી સ્ટોર થતું હતું અને એ પાણી આખા ગામને ફરતે સ્ટોર થતું હતું. પછી બીજું કે આ 2-5 વર્ષમાં જ એક એવું સરસ ઉદાહરણ મળ્યું છે કે જેમણે આખું વર્ષ ચાલે એટલી મોટી ખેત તલાવડી બનાવી અને એ બનાસકાંઠામાં થયું, એક શિક્ષકે બનાવી, અણદાભાઈએ, બહુ સરસ એમણે આખા એશિયાની ફર્સ્ટ નંબરની કહી શકાય એવી મોટામાં મોટી ખેત તલાવડી એમણે બનાવી પોતાના ખેતરમાં. જો આપણે બોર બનાવવા જઈએ છે, ધારો કે 300 ફૂટનો બોર છે કે 400 ફૂટનો બોર છે, એનો જે 3-4 લાખ રૂપિયાનો ખર્ચો હોય, હવે જ્યાં પાણી લેવા જાય છે ખેડૂત, એ ખેડૂત જે આપણે વાત કરીએ ને કે દૂર હોય પાણી તો શું, તો ખેડૂત શું કરે છે કે એના કૂવામાં પાણી નથી તો એ 300 ફૂટનો બોર કરે, પછી ત્યાં નથી તો પછી કે હવે આગળ જાઓ, એટલે 500-1000 ફૂટે પહોંચી જાય. એટલે ઘણા બધા ખેડૂતોને એવી સમસ્યા થઈ કે 15-15 લાખ રૂપિયા ખર્ચ્યા તો એ પાણી સારું ના મળ્યું અને એ ખેતીને નુકસાન કરે એ પાણી. બરાબર, એટલે પૈસાનું નુકસાન થાય અને તમે બોર કરો, એના કરતાં વરસાદનું પાણી જે આપણે સંચિત કરીએ છીએ ખેત તલાવડી દ્વારા, કૂવા બોર રિચાર્જ કરો.

અને ગામના તળાવો કદાચ એક બે હોય તો બીજા બે ચાર વધારે બનાવવા એવી જગ્યાઓ હોય છે કે જેમાં આપણે તળાવ બનાવી શકીએ. તો ગામ લોકોએ પોતાએ નક્કી કરવું પડે કે કેવી રીતે આપણે વધુ પાણી સંગ્રહિત થાય, અને દરેકે પોતાના ખેતરમાં નાની મોટી રીતે પણ લગભગ 60-90 ફૂટે પણ બોર રિચાર્જ કરવો જોઈએ, પાણી કૂવામાં ઉતારવું જોઈએ. અને એની એક બહુ જ સરસ પદ્ધતિ છે, બહુ જ સામાન્ય કોઈ પણ વ્યક્તિ કરી શકે, અને સરકાર બી એમાં મદદ આપે છે. સરકાર જ્યારે આપણે ઉનાળાનો સમય હોય ત્યારે એમાં સરકાર મદદ આપે છે, એ યોજનાનો લાભ આપે છે. તો ખેડૂતે જાગૃત થઈને લાભ લેવાનો છે અને પોતે કામ કરવાનું છે પોતાના ખેતર માટે. એટલે ગામ જો જાગૃત હોય તો ખૂબ સરસ કામ થાય છે. હજારો ખેડૂતોએ કામ કર્યા છે પોતાના માટે, કારણ કે પાણી વગર તો ખેતી નહીં થાય. અને આજે 800 ફૂટે થયેલું પાણી હતું, જેને કોઈ કૂવા બોર રિચાર્જ કર્યા તો એમના પાણી 2 વર્ષમાં 500-400 ફૂટે ઉપર આવી ગયા. તો આ એક સારું છે. એટલે જમીનને જો સારી રાખવી હોય તો પણ એવું કહેવાય છે કે તમારું 40-90 ફૂટે પાણી હોવું જોઈએ, અને વધુમાં વધુ ઊંડું તો 100-150 ફૂટે. એટલે જો માણસો સમજશે, ખેતી કરનાર માણસ

0: બહુ જ સરસ પદ્ધતિ છે, બહુ જ સામાન્ય કોઈ પણ વ્યક્તિ કરી શકે, અને સરકાર બી એમાં મદદ આપે છે. સરકાર જ્યારે આપણે ઉનાળાનો સમય હોય ત્યારે એમાં સરકાર મદદ આપે છે, એ યોજનાનો લાભ આપે છે. તો ખેડૂતે જાગૃત થઈને લાભ લેવાનો છે અને પોતે કામ કરવાનું છે પોતાના ખેતર માટે. એટલે ગામ જો જાગૃત હોય તો ખૂબ સરસ કામ થાય છે. હજારો ખેડૂતોએ કામ કર્યા છે પોતાના માટે, કારણ કે પાણી વગર તો ખેતી નહીં થાય. અને આજે 800 ફૂટે થયેલું પાણી હતું, જેને કોઈ કુવા બોર રિચાર્જ કર્યા તો એમના પાણી 2 વર્ષમાં 500-400 ફૂટે ઉપર આવી ગયા. તો આ એક સારું છે. એટલે જમીનને જો સારી રાખવી હોય તો પણ એવું કહેવાય છે કે તમારું 40-90 ફૂટે પાણી હોવું જોઈએ, અને વધુમાં વધુ ઊંડું તો 100-150 ફૂટે. એટલે જો માણસો સમજશે, ખેતી કરનાર માણસ સમજશે, વ્યક્તિ સમજશે, સમાજનો નાગરિક સમજશે, તો આ પાણી આપણે જમીનમાં ઉપર લાવવું એ આપણી સૌની ફરજ બને છે. અને ખેડૂતો તો ખાસ, અને જે આપણે કીધું કે કેનાલથી પાણી કેવી રીતે લેવું, તો કેનાલમાં પાણી છોડે જ છે, કેનાલના પાણી આવે છે, પણ ઘણી વખત એટલું બધું ડિસ્ટન્સ હોય કે એક ખેતરને બીજા ખેતરને કાપીને લઈ જવું એ બહુ અઘરું હોય છે. એટલે ઘણી જગ્યાએ એવું છે કે આપણે ઉનાળાની ખેતી નથી થતી, કેટલાક કેનાલની નજીકના લોકો ખેતી કરે છે. એટલે આમાં ઓપ્શન પછી આપણે રાખવું પડે. પણ જો ખેડૂતે સાચવી લીધું હોય જમીનમાં પાણી, વરસાદ તો ફ્રીમાં છે, એમાં સરકારને પણ ફ્રીમાં છે અને ખેડૂતને પણ ફ્રીમાં છે, નાગરિકોને પણ ફ્રીમાં છે. એટલે ભારત દેશમાં એક સારામાં સારું સુખ જો કહેવાય તો વરસાદ. વરસાદ એ આપણી પાસે જોઈએ એટલો છે, અને એને જો આપણે આપણે હાથમાં લઈ લઈએ સોનાનું પાત્ર હોય એમ કરીને, તો મને લાગે છે કે આપણે ક્યારે પાણીની અછત ઊભી ન થાય, અને આવી જે કુદરતી આફતો છે જેને આપણે આપત્તિ કહીએ છીએ એમાંથી પણ આપણે ટળી શકીએ. અને એટલા વૃક્ષો હશે, એટલું જંગલ હશે, અને એટલી નદી વહેતી રહેશે.
1: આપને ખ્યાલ હશે કે એક ભૂગડા પદ્ધતિ આવે છે જે ખેતરમાં બનાવે છે. વિપ્લવ પોલ સાહેબે એ આખી પદ્ધતિને વિકસાવી હતી અને એના ઉપર રિસર્ચ કરી,
2: અને આપણે એમને પણ કદાચ એમને નિમંત્રણ આપવાના જ છીએ.
1: તે ભૂંગળા પદ્ધતિ પણ ખૂબ સારી છે. દરેકના ખેતરમાં એ ભૂંગળા પદ્ધતિ ફિટ કરી અને પછી એમાં પાણીનો સંગ્રહ કરવામાં આવે છે, તો એના વિશે પણ જાણતા જશો આપ.
0: આમાં કેવું છે કે દરેક વિસ્તાર અલગ અલગ હોય છે, અને દરેક વિસ્તારનો ખેડૂત પોતાની રીતે એ જળ સંચયનું કાર્ય કરે છે. હવે ધારો કે ખંભાત છે, તમે ખંભાત, તો ખંભાતના જે કુવા હતા એની એક આખી પેટર્ન અલગ છે, બરાબર. હવે અત્યારનો ખેડૂત છે ને એની પાસે માણસો નથી હોતા, બરાબર. એટલે માણસ ન હોવાના કારણે એ શું સહેલું છે એ શોધે છે. અને બીજું કે આપણા ત્યાં ઘણી બધી પદ્ધતિઓ છે, અને માણસને કરવું એ જરૂરી છે. પદ્ધતિ તો કોઈ બી હોય, તમને ગમ્યું એ તમે સ્વીકારો. હવે કેટલાક ગામોની અંદર તમે કહો છો એ પ્રમાણે એ લોકોએ કર્યું તો એમને પરિણામ દેખાયું, પણ પછી બધાએ કરવું એ લોકોએ સ્વીકારવું પડે કે એક વ્યક્તિએ કર્યું તો હું કરવું તો ખરા મારામાં પણ. એટલે એ વિલિંગનેસ આવી, બરાબર, એ વિલિંગનેસ આવી એ જરૂરી છે. મોટા ભાગે શું થાય છે કે એક ગામમાં આપણે કામ કરીને બતાવ્યું, પછી બીજા ગામવાળા એમ કે હવે એ તો પેલા બેન આવ્યા હતા ને પેલા ભાઈ આવ્યા હતા ને એટલે એમણે કરી દીધું, એટલે હવે આપણને કોણ કરવા દે, આપણે કેવી રીતે કરવું, આપણે કેમ. એટલે એવું માની લે કે હું એકલો શું કરવાનો, આપણે કેવી રીતે કરશું. પણ એ લોકોએ બી જાણ્યું, શીખ્યું, કર્યું, તો તમારે પણ કરવાનું છે, જાણવું, શીખવું ને કરવું, બરાબર, તો જ પછી એ વસ્તુ તમને મળવાની છે. એટલે કોઈ પણ વસ્તુમાં પ્રમાણ છે, સમજ છે, બધું છે. વૈજ્ઞાનિક આજે ટેકનોલોજીઓ ખૂબ છે, બધા સાધનો ખૂબ છે, પણ સામૂહિકતાથી કરશે તો એનું સારું પરિણામ આવશે.
2: એટલે આપે બહુ સાચી વાત કરી નમ્રતાબેન. આપે જે નામ આપ્યું ને કે મનસુખભાઈ સુવાકિયા જળક્રાંતિ અભિયાન, તો એમણે એક નવી પદ્ધતિ સરસ શરૂ કરી કે દાતાઓ છે માત્ર સિમેન્ટ અને લોખંડ પૂરું પાડે આડબંધ બનાવવા માટે, ચેકડેમ બનાવવા માટે, અને બાકીનું કામ છે એ લોકો પોતાના જે તે ગામના ગ્રામજનો જ છે એ મજૂરી કરીને, એટલે એમાં શ્રમદાન, એમણે શબ્દ વાપર્યો છે, શ્રમદાન કરે કે જેથી તાત્કાલિક ચેકડેમ બહુ ટૂંકા સમયમાં બની જાય. પણ એના કરતાં સૌને આ અમારો ચેકડેમ છે, અમારા ગામનો છે, એ પોતાપણાની ભાવના ઊભી થાય. એટલે એમની વાત પણ બહુ સાચી છે. તો એમાં આગળ બીજા લોકો શું કરી શકે, જેને મદદ જોઈતી હોય અથવા તો જેને માર્ગદર્શન જોઈતું હોય એ કઈ રીતે હવે મેળવે?
0: ગુજરાતમાં સરકારને પહેલા તો એક છે કે આપણું પંચાયત છે, તો પંચાયતે પહેલા નક્કી કરવું પડે કે આપણે કામ કરવું છે, આપણું પાણી ઓછું છે. અને ખેતીવાડી વિભાગ તો સતત એ લોકો સાથે હોય છે. અત્યારે ગીર ગંગા પરિવાર છે એ સૌરાષ્ટ્રમાં કામ કરી રહ્યું છે, જેમણે 111 ચેકડેમથી આગળ વધીને અત્યારે એમણે લગભગ ઘણા તળાવો કર્યા, ઘણું કામ કર્યું. અને એક એક 11,111 કરવાના છે 5 વર્ષમાં. એટલે એમણે બહુ મોટો ટાર્ગેટ સાથે કામ ચાલુ કર્યું છે. ગીરગંગા પરિવાર કામ કરી રહ્યું છે.

0: સૌરાષ્ટ્રમાં, પછી જલધારા ટ્રસ્ટ છે, બીજા ઘણા બધા છે. એક મિત્તલ બેન પટેલ પણ છે, એ બી કામ કરી રહ્યા છે તળાવો બનાવવાનું. એટલે એક વાત એ છે કે તળાવો જેટલા ઊંડા કરેલા છે, આમાં શું છે કે દર 2 વર્ષે 1 વર્ષે આપણે તળાવને ઊંડા કરતા રહેવું પડે, જે રાજા સાહેબ સમયમાં હતું. અને ગામ લોકો જાતે કરતા હતા, ખેડૂતો જાતે કરતા હતા, અને એ માટી એમના ખેતરમાં લઈ જતા હતા, અને ઝડપથી કામ થાય એના માટે આપણે થોડાક આવા વ્યક્તિઓની સાથે બેઠક કરીને દરેક તાલુકાની એક અહેમિયત આપીને, દરેક તાલુકાને નાની મોટી જરૂર હોય તો એ તાલુકાના સાચા જે પીડિત ગામો હોય એને પહેલા પ્રાયોરિટી, બીજા સેકન્ડ એમાં એ લોકો મદદ કરનારા લોકોની. કારણ કે બધા સુખી હોય છે એવું બી નથી હોતું, અને બધા દુઃખી હોય છે એવું પણ નથી હોતું. સુખ દુઃખની વ્યાખ્યા કેવી છે કે કોઈક વર્ષ સારું ગયું તો ત્યાં બહુ સરસ, અને એટલે આ ખેતી સાથે આ થોડું રહેવાનું, અને એમાં આપણે બધાએ કોન્ટ્રીબ્યુટ કરવું જોઈએ. દરેક વ્યક્તિએ કહેવું જોઈએ કે ભાઈ હું વર્ષે મહિનામાં 1 લાખ રૂપિયા પગાર હું ધરાવું છું, મને મળે છે, તો હું મારા ગામને 1000 રૂપિયા 1 લાખ રૂપિયા આવા કામ માટે પણ હું દાન આપું. આખી જિંદગીમાં 1 વર્ષ પણ તમે 1 લાખ રૂપિયા દાન આપો તો કઈ બહુ મોટી રકમ નથી, પણ ગામનો એક બહુ જબરજસ્ત બદલાવ આવે છે. અને એવા ઘણા બધા સારા લોકો છે, અમે બધા એવા પ્રવૃત્તિમાં લાગેલા છે, લોકોને લઈ આવીએ છીએ, કામ કરાવીએ છીએ, જો તૈયાર કરીએ છીએ, પણ સ્વયં કરેલું કામ એ ખરેખર 100 વર્ષ ચાલનારું છે, અને એમાં નક્કરતા અને આપણો પ્રાણ એમાં હોય છે, એટલે એ તમને જોવામાં પણ આનંદ આવે. અને પાણી ભરાય, વરસાદ આવે, અને આપણી ખેતી જ્યારે હરખાતી હોય ને ત્યારે આપણને બધાને હાશ થઈ જાય એટલું સર. પછી સરકાર બી ખુશ થઈ જતી હોય છે કે હા તમે લોકોએ સારું કામ કર્યું, બરાબર. પછી એ તો એવોર્ડ આપે ને વાતો કરે ને બધું થાય બધી, પણ કામ આપણે કરવું પડે, અને એ કામ માટે આપણે જાગૃતિ લાવવી જોઈએ. જરૂર નથી કે એકલા નમ્રતા બેન જ કરે છે, બહુ બધા લોકો કરે છે. અમે તો એમ કહીએ કે અમારું નામ ભૂલી જજો, પણ તમે કરીને બીજાને સંદેશો આપજો ને તમે એમને જોડે રહીને કરાવજો. આ હકીકત આપણી આ હોવી જોઈએ, તો જ આપણે દેશ સેવા કહેવાય, અને પ્રકૃતિ સેવા હશે તો આપણે બધા જીવીશું.
1: બહુ સરસ માહિતી રહી અને ખૂબ મજા આવી પાણી બચાવવા અંગેની વાતચીત સાંભળીને.
0: આજનો કાર્યક્રમ પાણી સાથેનો છે, તો હું એક સરસ નાનકડું ગીત જેવું પણ તમને પ્રસ્તુત કરું છું. જાણે

0: પ્રાણી પંખી માનવ સૌનો આધાર જે જાણજો જાણજો જાણજો રે તમે જળનો બગાડ હવે ટાળજો રે તમે જળનો બગાડ હવે ટાળજો રે આપણે જળ બચાવીએ, જીવન બચાવીએ અને આપણી આવનારી પેઢી માટે પણ ભરપૂર પાણી રહે અને ઈશ્વરનો વરસાદ આપણને મળતો જ રહે.
1: પ્રકૃતિ પ્રેમી મિત્રો, ખુશખબર,
2: છેલ્લા 21 વર્ષથી આપણા પ્રાકૃતિક ખજાના વિશે માહિતગાર કરતો કાર્યક્રમ હરિયાળું ગુજરાત આવી રહ્યો છે હવે નવા સ્વરૂપે.
1: આપણી પ્રાકૃતિક સંપદાના રક્ષણ માટે તમને સક્રિય બનાવવા હરિયાળો ગુજરાત હવે લઈને આવશે રસપ્રદ જાણકારી.
2: આપણા અસ્તિત્વ માટે ખૂબ જરૂરી છે હરિયાળો ગુજરાત.
1: દર રવિવારે રાત્રે 8 વાગે હરિયાળો ગુજરાત. મિત્રો, ખેત તલાવડી અને ચેકડેમ બનાવવાની સાથે વૃક્ષો ઉછેરવાનું અને પાણી સહિત કુદરતી સંસાધનોનો બગાડ અટકાવવાનું અભિયાન પણ ગામે ગામ શરૂ કરવું જ પડશે.
2: હા મિત્રો, તમારા ગામમાં વિસ્તારમાં પણ જળ સંચયની કે પાણી બચાવવાની કામગીરી થતી હોય તો અમને જણાવો, અમે તે બધાને જણાવીશું.
1: એ માટે ફોન નંબર તો જાણો છો જ,
2: 94-276-0-65-96. અને આવતીકાલે પત્ર લખવા સરનામું પણ જાણો છો જ,
1: હરિયાળો ગુજરાત,
2: ગીર ફાઉન્ડેશન,
1: ઇન્દ્રોડા પ્રકૃતિ ઉદ્યાન,
2: પોસ્ટ ઓફિસ, સેક્ટર 7, ગાંધીનગર.
1: તો આવતા રવિવારે પર્યાવરણના જતન સંવર્ધનની વાતો લઈને ફરી મળીએ. ત્યાં સુધી તબિયત સાચવજો અને ગૌરવથી ગાજો.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા પ્રાયોજિત કાર્યક્રમ હરિયાળો ગુજરાત, પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.

0: આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર છે. રજૂ કરીએ ગુજરાતી ગેરફિલ્મી ગીતો. આરંભમાં સાંભળીએ જગદીશ જોશીની રચના નયન પંચોલીના સ્વરમાં. એ પહેલા આ સંદેશ.
1: સ્ટ્રોકથી બચવાની, ગરમીમાં લૂ લાગવાથી બચવા માટેના ખાસ પગલા, હીટવેવ દરમિયાન બહાર નીકળવાનું ટાળવું, આખું શરીર અને માથું ઢંકાય તેવી રીતે સફેદ સુતરાઉ કપડાં પહેરવા, ટોપી ચશ્મા છત્રીનો ઉપયોગ કરવો, વારંવાર પાણી પીવું, લીંબુ શરબત મોળી છાશ નારિયેળનું પાણી તથા ORS પુષ્કળ પ્રમાણમાં પીવું. લૂ લાગવાના લક્ષણો: માથું દુખવું, પગની પેઢીઓમાં દુખાવો થવો, શરીરનું તાપમાન વધી જવું, ખૂબ તરસ લાગવી, ઉલટી થવી, ઉબકા આવવા, ચક્કર આવવા, આંખે અંધારા આવવા, બેભાન થઈ જવું, અતિ ગંભીર કિસ્સામાં ખેંચ આવવી. હીટવેવની ચેતવણીના દિવસોમાં બપોરે 2 વાગ્યાથી 4 વાગ્યા સુધી બહાર નીકળવાનું ટાળવું. લૂ લાગવાની અસર જણાય તો તાત્કાલિક નજીકના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનો કે સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી દ્વારા જનહિત.

આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યો.

બરાબર 8:45 સમાચાર સંધ્યા, 9 ન્યૂઝ એટ 9 અને 9:15 સ્પોટલાઇટ અમારા દિલ્હી કેન્દ્ર પરથી થોડી જ ક્ષણોમાં રિલે કરાશે.

ફ્રીકવન્સી મોડ્યુલેશન બેન્ડ 102.2 મેગાહર્ટ્ઝ પર આકાશવાણીનું આ ગોધરા કેન્દ્ર છે. સમય અત્યારે રાત્રિના 11:10 થઈ છે. આ સાથે જ આજની અમારી આ પ્રસારણ યાત્રા અહીં સમાપ્ત થાય છે. ફરી પાછા મળીશું આવતીકાલે સવારે 5:53 નવા કાર્યક્રમોની નવી પ્રસારણ યાત્રા સાથે. ત્યાં સુધી આપની મિત્ર મનીષા ડામોરને આપશો રજા. નમસ્કાર.